રેખા ત્રિવેદીએ ગયેલ આ ભક્તિરચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્સ મીડિયમ વેવ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે સોમવાર, વૈશાખ દિનાંક 14, શક સંવત 1948 અને વૈશાખ વદ 3, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 4 મે 2026. આજના આ મંગલ પ્રભાતે હું આપની રેડિયો સખી ઈશા નાંગર આપ સૌનું અમારી આજની પ્રથમ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રોતા મિત્રો, અમારી સવારની સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગલ ધ્વનિ સાથે.

શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:05 આપ સાંભળશો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 આપ સાંભળશો ચિંતનાત્મક લઘુવાર્તાલાપની વિશેષ શ્રેણી અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35, અને ત્યારબાદ 6:45 આપ માણશો જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. બરાબર 7 આપ માણી શકશો સદાબહાર ગીત, અને શ્રોતા મિત્રો ત્યારબાદ 7:20 આપ માણશો ગુજરાતી ગીતો. સવારે બરાબર 8:30 આપ માણશો NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. બરાબર 9 માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. ગુજરાતી ગીતોનો સમય રહેશે સવારે 9:30, અને ત્યારબાદ 10:02 આપ માણી શકશો સાહિત્ય પત્રિકા. શ્રોતા મિત્રો, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતો, અને 10:45 આપ માણશો સુગમ સંગીત, જેમાં આપ પ્રભુલાલ દ્વિવેદી અને મનોજ ખંડેરિયાની રચના દીપ્તિ દેસાઈના સ્વરમાં સાંભળી શકશો. શ્રોતા મિત્રો, બરાબર 11:02 આપ માણશો ફિલ્મ સંગીત. ત્યારબાદ 11:30 ગેર ફિલ્મી ગીતોને આપ માણી શકશો. બપોરે બરાબર 12:02 આપ સાંભળશો સુર સંગાત, અને બરાબર 12:30 બહેનો માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. ત્યારબાદ બપોરે 1:10 આપ માણશો સુગમ સંગીત. બરાબર 1:30 ફોજી દોસ્તો માટેનો અમારો વિશેષ કાર્યક્રમ જય ભારતી. બપોરે બરાબર 2:40 આપ માણશો ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, ત્યારબાદ અમારી સાંજની સભામાં સાંજે 5:10 આપ માણશો હિન્દી ફિલ્મ સંગીતનો વિશેષ કાર્યક્રમ ગુલમહોર. ત્યારબાદ 5:45 આપ માણી શકશો લોક સંગીત. બરાબર 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી. ત્યારબાદ 7 ગેર ફિલ્મી ગીતોને આપ સાંભળી શકશો. બરાબર 7:22 ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 કાર્યક્રમ સુર માધુરી, અને 8:30 આપ માણી શકશો ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, ત્યારબાદ રાત્રે 9:30 અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી રજૂ થશે કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રે 10 આપ સાંભળશો ગુજરાતી નાટક ભવાઈ સ્વચ્છતાને સંગ. અને શ્રોતા મિત્રો, રાત્રે 10:30 આપ માણી શકશો શાસ્ત્રીય સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે સાંભળશો હવામાન સમાચાર. મિત્રો, હવામાન ખાતાની માહિતી અનુસાર આજનું મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 73% રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 6 આપ સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, અને અર્ચના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ કબીરની રચના નિરંજન પંડ્યાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળશું પ્રેમાનંદની આ રચના દિવ્યાંગ અંજારિયાના સ્વરમાં.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 6:30 આપ સાંભળશો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની વિશેષ શ્રેણી અમૃત ધારા.

શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા વાણી જયરામ અને રવિન્દ્ર જૈન, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમનું પ્રથમ ગીત સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું, સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને બોલ નરેન્દ્ર શર્માના.

શ્રોતા મિત્રો, સુર સરિતા કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં દો આંખે બારા હાથ ફિલ્મનું આ ગીત. સંગીતકાર વસંત દેસાઈ, ગીતકાર ભરત વ્યાસ.

શ્રોતા મિત્રો, સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે બરાબર થોડી જ વારમાં 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરિયું યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનું ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતગણતરી થશે. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે. 23 એપ્રિલે આ બેઠક પર 59.4% મતદાન થયું. આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ઉમરેઠમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ વધુ માહિતી આપી.
1: સવારે 8 વાગ્યા સુધી પહેલા પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30 ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ઈસીઆઈની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ આઈડી કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં, આવા તમામ ઉમેદવારોના ને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, આઈડી કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે અને ઈસીઆઈની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ

0: દર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12ના તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. આ પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ દરમિયાન યોજાઈ હતી. વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજકેટ 2026 તથા સંસ્કૃત મધ્યમાં પરીક્ષાના પરિણામ પણ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gsb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ એચએસની પરીક્ષા લેવામાં આવી. રાજ્યભરમાં 2,10,580 ઉમેદવારોએ આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં 1,81,822 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 28,758 ઉમેદવારો આ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 6 જિલ્લાઓમાં 1,058 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી. સ્નાતક તબીબી શિક્ષણમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. રાજ્યના 31 શહેરોના 211 કેન્દ્ર પર લેવાયેલી આ પરીક્ષામાં 79,000 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કચ્છના 4 પરીક્ષા કેન્દ્ર પર લેવાયેલી નીટની પરીક્ષા કોઈપણ ગેરરીતિના બનાવ વગર પૂરી થઈ. કચ્છમાં 1,468 વિદ્યાર્થીઓમાંથી 1,437 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. કુલ 2,42,000થી વધુ અરજીઓ આવી હતી. 1,85,000થી વધુ અરજીઓ મંજૂર થઈ છે, જ્યારે 56,000 અરજીઓ ના મંજૂર કે રદ કરવામાં આવી છે. આ વર્ષે આરટી હેઠળ રાજ્યની 9,500થી વધુ ખાનગી શાળામાં 25% બેઠક મુજબ કુલ 83,687 બેઠક છે, જેમાં ગુજરાતી માધ્યમની 41,063, અંગ્રેજી માધ્યમની 40,077, હિન્દી માધ્યમની 2,226, ઓડિયાની 144, મરાઠી માધ્યમની 118 અને ઉર્દુમાં 59 બેઠકો છે. આજે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે, જેમાં વાલીઓને ઓનલાઈન પ્રવેશ કઈ શાળામાં મળ્યો છે તેની જાણ થશે, જે બાદ વાલીઓ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે શાળામાં જઈ પ્રવેશ મેળવી શકશે. ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાના નેતૃત્વમાં આડીનાર ચોકડી ખાતે 4થો ભવ્ય સમૂહલગ્ન યોજાયો. મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓને સ્નેહભરી વિદાય આપવામાં આવી. પ્રત્યેક કન્યાને રાજ્યની સરકારની જે કુંવરબાઈ મામેરુ યોજના અને 7 ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત 24,000ની સહાય પણ આપવામાં આવી. તમામ નવદંપતીઓને ઘરવખરી કર્યાવરમાં આપવામાં આવી હોવાનું રાજ્યના રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું.
1: આજે રાજ્ય સરકાર તરફથી જે દીકરીઓ પ્રભુતામાં પગલા પાડ્યા છે, એ દીકરીઓને 12,000 રૂપિયા 7 ફેરા સમૂહલગ્નના અને 12,000 રૂપિયા કુંવરભાઈ મામેરાના એમ બનીને 24,000 રૂપિયા ગુજરાત સરકાર તરફથી આ દીકરીઓને એમના ખાતાની અંદર જમા થશે. હવે પછી ઇતિહાસમાં પહેલીવાર તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહલગ્ન થયા નથી અને 51 દીકરીઓ મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહલગ્ન નું 7/5/2026 ના રોજ આયોજન કરેલું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABD ફોલો કરશો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025-26માં સરેરાશ 63% વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે મેઘરજ તાલુકામાં 81.67% જેટલી વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી છે, એટલે કે 19 કરોડ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ સાથે જ બાયડ તાલુકામાં 43.79, ભિલોડામાં 62.46, ધનસુરામાં 66.7, માલપુરમાં 69.5, જ્યારે મોડાસા તાલુકાનું 37.97% વેરા વસૂલાતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા આ વર્ષે પણ વેરા વસૂલાતની કામગીરી સારી થઈ હોવાનું ડેપ્યુટી DDO જાગૃતિ ચૌધરીએ જણાવ્યું છે.
2: આ વર્ષે અરવલ્લી જિલ્લામાં કુલ વસૂલાત આપણી 54.19% છે. એમાં સૌથી સારી વસૂલાત આપણા મેઘરજ તાલુકામાં થઈ છે. કુલ 81.67% વસૂલાત છે એની. આથી 2 વર્ષ પહેલા અરવલ્લી જિલ્લાનું માંગણું અપગ્રેડ કરવાનું હોય એ નહોતું થતું, જે 2 વર્ષ પહેલા અપગ્રેડ કરવામાં આવ્યું. એ પછી આકારણી એના પણ સુધારો કરવામાં આવ્યો, એના આધારે માંગણામાં સુધારો કરવામાં આવ્યો. એના પછી આપણા વસૂલાતની કામગીરીની શરૂઆત કરવામાં આવી, જેમાં તમામ જે માંગણા ધારકો હોય એમને માંગણાની નોટિસ આપવામાં આવી અને તલાટીશ્રીઓ દ્વારા સતત ફોલોઅપ કરી અને વસૂલાત કરવામાં આવી. અમુક જે તાલુકા છે, દાખલા તરીકે ભિલોડામાં વસૂલાત માટે દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અમુક વાર નળ કનેક્શન કાપવા જેવા હાર્શ પગલાં પણ લેવામાં આવ્યા.

0: ગુજરાતની આસપાસ 3 જેટલી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે, જેનો કોઈ વિશેષ પ્રભાવ ગુજરાત પર થશે તેવી કોઈપણ પ્રકારની સંભાવના નથી. રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. 7 દિવસ સુધી તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નથી મળ્યો. કેટલાક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ જોવા મળી રહ્યું છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. દરિયાકાંઠા વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
1: आने की संभावना नहीं है. किसी पानी टेंडेंसी 2 या 3 दिन के टच की जा सकती है. उसके बाद फिर से किसी राइजिंग टेंडेंसी, लेकिन आमतौर पर विशेष कोई बदलाव नहीं रहेगा. लोकल अगर वस्तु की बात करें तो स्टीप प्रेशर ग्रेडियंट की वजह से थोड़ी सी स्ट्रॉन्ग विंड्स रहेंगी, तो हम जो नॉर्थ गुजरात कोस्ट में वेस्टर्ली विंड्स दे रहे हैं.
0: આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 1 બોલ બાકી રહેતા 6 વિકેટે 167 રન બનાવી મેચ જીતી લીધી. ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા. બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ સામે થશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સંત સરોવર ડેમના દરવાજા પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું. ગયા વર્ષે સંત સરોવરમાંથી લાખો લીટર પાણી તમામ 21 દરવાજા ખોલીને છોડવામાં આવ્યું હતું, જેના કારણે સિમેન્ટ બ્લોક બેસી ગયા હતા. જેને ધ્યાને રાખી ડેમની મજબૂતાઈ વધે તે માટે બ્લોક ફરી બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ વખત બ્લોક બેસાડ્યા બાદ આગળના ભાગ પણ મજબૂત કરાશે અને આગળના ભાગે લોખંડની જાળીની અંદર મોટા પથ્થરો ભરીને પણ મૂકવામાં આવશે, જેનાથી સિમેન્ટ બ્લોકની મજબૂતાઈ અને ડેમ ની મજબૂતાઈમાં વધારો થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો ખેડાના મહુધા ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો. આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને અત્યારે આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. આપને હવે સંભળાવી આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની આ શબ્દ રચના.

0: શાલિની ભાર,
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવેની શબ્દરચના છે રમેશ પારેખની, સ્વર આપ્યો છે પાર્થિવ ગોહિલે.

અને શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટાચૂંટણીનું આજે પરિણામ. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. અમેરિકા હોર્મુઝ સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી અને ત્યારબાદ 8:30 વાગ્યે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ગણતરી શરૂ થશે. બપોર સુધીમાં શરૂઆતના વલણો આવવાની અપેક્ષા છે. ચૂંટણી પંચે 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં સરળ મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આસામમાં 126 વિધાનસભા બેઠકો, કેરલમમાં 140, તમિલનાડુમાં 234 અને પુડુચેરીમાં 30 બેઠકો માટે અલગ અલગ તબક્કામાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં આજે 293 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવશે, જ્યારે ફાલ્ટા વિધાનસભા બેઠક માટે 21 મેના રોજ ફેરમતદાન થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. સાંભળીએ એક અહેવાલ.
1: कुछ घंटों में पश्चिम बंगाल की राजनीतिक किस्मत तय होगी. 2026 पश्चिम बंगाल विधानसभा चुनाव के मतगणना सुबह 8 बजे राज्य भर में कड़ी सुरक्षा के बीच शुरू हुई. 293 निर्वाचन क्षेत्रों के परिणाम दिन भर आने की उम्मीद है, जबकि फलता निर्वाचन क्षेत्र में इस महीने बाद में पुनः मतदान होगा. राज्य भर की 77 मतगणना केंद्रों पर सुरक्षा कड़ी कर दी गई है. स्ट्रांग रूम और मतगणना हॉल में सीसीटीवी निगरानी और बहुस्तरीय सुरक्षा व्यवस्था की गई है.

0: चुनाव अभियान और रिकॉर्ड मतदाता भागीदारी के बाद अब सबकी निगाहें आज के फैसले पर है। संदीपन दास गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता।
1: गुजरात, कर्नाटक, महाराष्ट्र, नागालैंड और त्रिपुरा की 7 विधानसभा बैठकों की पेटा चूंटणी माटे आज सवारे 8 वगे मतगणतरी हाथ धराशे, जेमां गुजरात की उमरेठ, कर्नाटक की बागलकोट और दावणगेरे दक्षिण, महाराष्ट्र की राहुरी और बारामती, नागालैंड की कोरीडांग और त्रिपुरा की धर्मनगर बैठक समावेश थाय छे। चूंटणी पंचे आ राज्य में मतगणतरी ने लईने विशेष व्यवस्थाओं करी छे। गुजरातना आणंद की उमरेठ विधानसभा बैठक की पेटा चूंटणी में 6 उम्मीदवारों भावीनो आज फैसलो थशे, જેમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધો મુકાબલો છે। 23 એપ્રિલે આ બેઠક પર 59.04% મતદાન થયું। આ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજવામાં આવી હતી। ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને 1954થી કૈલાસ માનસરોવર યાત્રા માટે મહત્વપૂર્ણ અને પરંપરાગત માર્ગ ગણાવ્યો। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કૈલાસ માનસરોવર યાત્રા અંગે નેપાળના વિદેશ મંત્રાલયની ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં આ વાત કહી। નેપાળના પ્રાદેશિક દાવાઓ અંગે તેમણે જણાવ્યું કે આ દાવાઓ ન તો વાજબી છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દે નેપાળ સાથે વાતચીત માટે તૈયાર છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર આધારિત ટેકનોલોજી પરિસંવાદનું ઉદઘાટન કરશે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પરિસંવાદ ઓપરેશનલ પડકારોનો સામનો કરવા, અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજીઓનું પ્રદર્શન અને સંકલન કરવા એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે। મંત્રાલયે જણાવ્યું કે દેશભરના MSME, ખાનગી સંરક્ષણ ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સૈન્ય કર્મચારીઓ સહિત વિવિધ સહભાગીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે। જમૈકાના એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું, બંને દેશોએ એક ઊંડી અને વધુ સ્થિતિસ્થાપક ભાગીદારી માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ। તેમણે કહ્યું કે જમૈકા સાથે 180 વર્ષથી સંબંધ ધરાવતો ભારતીય સમુદાય દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમણે ગઈકાલે જમૈકામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી। સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે જમૈકાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયના યોગદાન વિશે વાત કરી, બંને નેતાઓએ ચાલી રહેલા વિકાસના વિવિધ મુદ્દે ચર્ચા કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો। ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ ગેલેક્સ આઈએ અમેરિકાના કેલિફોર્નિયાથી સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ પર વિશ્વના પ્રથમ ઓપ્ટો SAR ઉપગ્રહ મિશન દ્રષ્ટિ સફળતાપૂર્વક લોન્ચ કર્યું। 190 કિલોગ્રામ વજન ધરાવતું મિશન દ્રષ્ટિ એ ખાનગી ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે। સાંભળીએ એક અહેવાલ।
2: IIT મદ્રાસ સે શિક્ષા પ્રાપ્ત કરને કે બાદ 5 વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત ગેલેક્સ આઈ ને આજ મિશન દ્રષ્ટિ કે દ્વારા વિશ્વ કા ધ્યાન આકર્ષિત કિયા હૈ। સુયશ સિંઘ, ડેનિલ ચાવડા, કિશન ઠક્કર ઓર અન્ય યુવાઓ દ્વારા બેંગલુરુ મે 2021 મે આરંભ કિયે ગયે ઇસ સ્ટાર્ટઅપ ને આજ ભારત કી ક્ષમતા કા પરિચય દિયા હૈ। ઉનકે દ્વારા તૈયાર કિયે ગયે સેટેલાઇટ વિશ્વ કા એકમાત્ર એસા યાન હૈ જિસમે સિન્થેટિક એપર્ચર રેડાર ઓર ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇમેજરી સેન્સર કા મિલા જુલા ઉપકરણ ડાલા ગયા હૈ। સુધીન્દ્ર, આકાશવાણી સમાચાર, બેંગલુરુ।
1: અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે। રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પ્રયાસ સેંકડો જહાજો અને લગભગ 20,000 નાવિકોને મદદ કરશે। સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું, અમેરિકા ઈરાન યુદ્ધથી પ્રભાવિત તટસ્થ દેશોના જહાજોને પ્રતિબંધિત જળમાર્ગોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામનું દબાણ હોવા છતાં અમેરિકા ઈરાનના પ્રસ્તાવિત રોડમેપના મુખ્ય મુદ્દાને પાછળ ધકેલી રહ્યું છે। આનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ અંગે નક્કર સમજૂતી થઈ શકી નથી। ઈરાનના સરકારના પ્રવક્તા ઇસ્માઇલ બાગેએ જણાવ્યું કે અમેરિકા સામે યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને 14 મુદ્દાની યોજના રજૂ કરી છે, જે હાલમાં સમીક્ષા હેઠળ છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ પ્રસ્તાવની તપાસ કરવામાં આવી રહી છે અને તે સ્વીકાર્ય નથી ગણાતું। એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હન્ટા વાયરસ ફાટી નીકળ્યા બાદ 3 મોત થયા છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO જણાવ્યું કે હન્ટા

0: રસના એક કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે. ડચ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે 2 ડચ મુસાફરોના મોત થયા છે. આ વાયરસ ચેપગ્રસ્ત ઉંદરો દ્વારા ફેલાય છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. 164 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે એક બોલ બાકી રહેતા 6 વિકેટે 167 રન બનાવી મેચ જીતી લીધી. ગુજરાત તરફથી સૌથી વધુ 57 રન સાઈ સુદર્શને બનાવ્યા. બીજી મેચમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે વાવાઝોડાની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિંધી ઉંઢાળ.
1: સંદેશ પ્રથમ પાને લખે છે, બંગાળમાં ભાજપનું પલડું ભારે, આજે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોના પરિણામ, નબળા ચોમાસા અને આકરી ગરમીથી કૃષિ ક્ષેત્રે સંકટ વધવાની આશંકા. ગુજરાત સમાચાર લખે છે, નીટનું પેપર એકંદરે સરળ, આ વર્ષે મેડિકલ પ્રવેશમાં કાઢો ઊંચો જશે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, બંગાળમાં મૌન અને તમિલનાડુમાં વિજયનું રહસ્ય ખુલશે. ફૂલછાબ લખે છે, યુદ્ધથી વૈશ્વિક મંદીનો ખતરો. સ્થાનિક સમાચાર પર નજર કરીએ તો સોમનાથ કોરિડોર માટે 250 મિલકતના સંપાદન બાદ ડિમોલિશન કામગીરી શરૂ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તમિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિત 5 રાજ્યોની પેટાચૂંટણીનું આજે પરિણામ. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી અને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, થોડી જ વારમાં બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત થશે સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે સાંભળશો મોર્નિંગ ન્યૂઝ.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના બરોબર 9 થયા છે. હવે પ્રસ્તુત છે માહિતી સાથે મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: सवारे सवारे सवारे सवारे
1: સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ મિત્રોને આપની રેડિયો સખી ઈશા રત્નાકર નાંગરના સાદર નમસ્કાર. ગરમીઓની આ તાજગીભરી સવારમાં આપ સૌનું હોશમાં ભર્યું સ્વાગત કરું છું. સૂરજના કિરણો થોડા તીખા બન્યા છે, પરંતુ સવારની હળવી ઠંડક હજુ પણ મનને શાંતિ આપે છે. મિત્રો, આજે આપણે ઉજવી રહ્યા છીએ એક એવી મહાન વિભૂતિનો જન્મદિવસ કે જેમણે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી. 4 મે 1942 રોજ જન્મેલા સામ પિત્રોડાએ તે સમયમાં મોટા બદલાવ લાવ્યા કે જ્યારે ટેલિફોન સામાન્ય માણસ માટે સપનું હતું, તેમણે સી ડોટની સ્થાપના કરીને દેશને પોતાની ટેલિકોમ ટેકનોલોજી વિકસાવવાની દિશામાં આગળ વધાર્યો અને એસટીડી જેવી બૂથ સુવિધાઓ પણ ગામડામાં પહોંચાડી અને સંચાર માધ્યમને સફળ બનાવ્યું. તેમના દ્રષ્ટિકોણ અને મહેનતથી ભારત ડિજિટલ યુગ તરફ આગળ વધ્યું. મિત્રો, તેમની જીવનયાત્રા આપણને શીખવે છે કે મોટા સપના અને મજબૂત ઈરાદા સાથે આપણે આગળ વધીએ તો જીવનમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. સવારે સવારે કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ લક્ષ્યનું. સ્વર આપ્યો છે શંકર મહાદેવન.

મિત્રો, આજે આપણે એક એવા મહાન શાસકને એમની પુણ્યતિથિ પર યાદ કરીએ છીએ, એક એવા શૂરવીર કે જેમણે પોતાના દેશ અને સ્વાભિમાન માટે અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કર્યો. 4 મે 1999ના દિવસે શહીદ થનાર એ મહાન શાસક છે ટીપુ સુલતાન. તેમની બહાદુરી અને દેશપ્રેમની ગાથા આજે પણ જીવંત છે. તેમની વિચારધારા, તેમની જીવનયાત્રા આપણને શીખવે છે હિંમત અને સ્વાભિમાનના પાઠ. મિત્રો, આજે ટીપુ સુલતાનની પુણ્યતિથિ પર આપણે તેમની બહાદુરીને સલામ કરીએ.

અને દેશપ્રેમની આ જ્યોત હંમેશા પ્રગટ રાખવાનો સંકલ્પ લઈએ. કાર્યક્રમમાં હવે સંભળાવીએ ફિલ્મ મણિકર્ણિકાનું આ ગીત શંકર મહાદેવનના સ્વરમાં. સંગીત આપ્યું છે શંકર એહસાન લોય, બોલ લખ્યા છે પ્રસૂન જોશીએ.

મિત્રો, આજે આપણે સ્મરણ કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય અને રંગભૂમિના પ્રખર સર્જક ચંદ્રવદન મહેતાની પુણ્યતિથિ પર. તેમણે પોતાના શબ્દો અને સર્જન દ્વારા સમાજને વિચારવા માટે પ્રેરણા આપી અને ચંદ્રવદન ચિમનલાલ મહેતા ઉર્ફે ચંચીના નામથી તેઓ પ્રખ્યાત થયા. તેમની કૃતિઓમાં લાગણી, જીવનના રંગો અને સંસ્કૃતિની સુગંધ ઝળકે છે. મિત્રો, આવા મહાન સર્જકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા

ચાલો આજે શબ્દો અને સંગીતના અનોખા મેળને આપણે આગળ વધારીએ. કાર્યક્રમમાં આપને હવે સંભળાવી યાસિર દેસાઈ અને શાશ્વત સચદેવના યુગલ સ્વરમાં ઉરી ફિલ્મનું આ ગીત.

મિત્રો, આજે એક એવા મહાન વ્યક્તિની પણ જયંતિ છે કે જે કર્ણાટક સંગીતના મહાન સ્તંભ કહેવાય છે, અને એમનું નામ છે ત્યાગરાજ, જેઓને સંગીતના સંત પણ માનવામાં આવે છે. અને 18મી સદીના આ મહાન સંગીતકારે ભગવાન શ્રી રામ પ્રત્યેની અડગ ભક્તિ સાથે હજારો કૃતિઓ રચી કે જેમાં ભાવ, ભક્તિ અને સંગીતનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. તેમની રચનાઓ આજે પણ કર્ણાટક સંગીતના આધારસ્તંભ સમાન છે અને વિશ્વભરમાં આ રચનાઓ ગવાય છે. મિત્રો, ત્યાગરાજનું જીવન આપણને શીખવે છે કે સાચી કલા એ ત્યારે જ જીવંત બને છે જ્યારે તેમાં ભાવ અને ભક્તિનો સંગમ હોય. સવારે સવારે કાર્યક્રમમાં આપને હવે સંભળાવી રાગ માલકોસ પર આધારિત ફિલ્મ બૈજુ બાવરાનું ગીત. સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ.

મિત્રો, આજે આપણે ઉજવી રહ્યા છીએ કોલ માઇનર્સ ડે, એવો દિવસ જે સમર્પિત છે આપણા દેશના મહેનતકશ કોયલા ખાણ કામદારોને. ધરતીના ઊંડાણમાં જઈને અંધકાર અને જોખમ વચ્ચે કામ કરતા

આ કામદારો આપણું જીવન પ્રકાશિત કરે છે. તેમના પરિશ્રમથી જ ઉદ્યોગો ચાલે છે, વીજળી બને છે અને દેશની પ્રગતિને શક્તિ મળે છે. મિત્રો, તેમનો સંઘર્ષ, હિંમત અને સમર્પણ ખરેખર પ્રેરણાદાયક છે. હવે સંભળાવીએ આપને MS ધોની ફિલ્મનું આ ગીત અરમાન મલિકના સ્વરમાં. સંગીત આપ્યું છે અમાલ મલિકે અને બોલ મનોજ મુન્તાશીરના.

અને મિત્રો, આજે આપણે યાદ કરી રહ્યા છીએ થોમસ હેનરી હક્સલ, એક એવા વૈજ્ઞાનિક કે જેમણે વિજ્ઞાન અને તર્કશક્તિને સમાજમાં મજબૂત સ્થાન અપાવ્યું. 4 મે 1825ના રોજ જન્મેલા હક્સલી એ ચાર્લ્સ ડાર્વિનના વિચારોના મજબૂત સમર્થક હતા અને એટલા માટે જ એમને ડાર્વિનનો બુલડોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારધારા અને માનસ વિકાસના સિદ્ધાંતોને સરળ રીતે લોકો સુધી પહોંચાડ્યા. મિત્રો, તેમનું જીવન આપણને શીખવે છે કે સવાલો પૂછવો, સત્ય શોધો અને તર્ક સાથે વિચારવું જ સાચા જ્ઞાનનો માર્ગ છે. સવારે સવારે કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ. કે અને સલીમ મર્ચન્ટના યુગલ સરમા, ફિલ્મ છે ઇકબાલ.

અને મિત્રો, આ સાથે જ આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપની રેડિયો દોસ્ત એન્ડ હોસ્ટ આરજે ઈશાને રજા આપશો. સવારે સવારે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 9:30 થઈ છે. સમય થયો છે ગુજરાતી ગીતોનો. પ્રથમ રચના આપને સંભળાવીએ મનર ઉદાસના સ્વરમાં બરકત વિરાણી ઉર્ફે બેફામની આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવી શ્રેયા ઘોષાલના સ્વરમાં ઉમાશંકર જોશીની આ શબ્દ રચના.

મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ, અને અત્યારે આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો રંગ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ આદિલ મંસૂરીની આ રચના મનરુધાસના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો શ્યામલ મુનશીના સ્વરમાં માધવ રામાનુજની આ રચના. સંગીત આપ્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી જ વારમાં બરાબર 10 વાગે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। आसाम, पश्चिम बंगाळ, केरलम, तमिलनाडु अने केन्द्रशासित प्रदेश पुडुचेरी विधानसभानी चूंटणी अने गुजरातनी उमरेठ सहित पांच राज्योनी सात विधानसभा बैठकोनी पेटाचूंटणी माटे मतगणतरी शुरू। प्रारंभिक वलणोमां पश्चिम बंगाळमां तृणमूल कोंग्रेस 37, जयारे भाजप 73 बैठक पर आगळ। तमिलनाडुमां डीएमके अने तेना साथी पक्षो 20, एनडीए 32 અને ટીવીકેની 28 બેઠક પર સરસાઈ। અસમમાં ભાજપ 71, કોંગ્રેસ 19, જ્યારે એઆઈયુડીએફ 1 બેઠક પર આગળ। કેરળમાં એલડીએફ 32, યુડીએફ 77 અને ભાજપ 4 બેઠક પર આગળ। કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એનડીએ 5, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ। આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની સરસાઈ। ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે યાત્રાનો પરંપરાગત માર્ગ ગણાવ્યો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષય વસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે। અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કરશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામનું દબાણ હોવા છતાં અમેરિકા ઈરાનના પ્રસ્તાવિત રોડમેપના મુખ્ય મુદ્દાને પાછળ ધકેલી રહ્યું છે। ધોરણ 12ના તમામ પ્રવાહો અને ગુજકેટનું આજે પરિણામ જાહેર થશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે। રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરી યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાત। ગાંધીનગરની જીવાદોરી સમાન સંત સરોવર ડેમનું સમારકામ હાથ ધરાયું અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું। હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા અંતર્ગત આજે આપ તેજસ દવેનો સ્વરચિત કાવ્યપાઠ સાંભળી શકશો।
2: પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા।
3: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન, ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વનતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા।
2: પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર। ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આવો સર્વપ્રથમ માણીએ કવિ તેજસ દવેના તેજથી ઝગમગતી એમની સ્વરચિત રચનાઓ। તો પ્રસ્તુત છે કવિ તેજસ દવેની કેટલીક રચનાઓ।
4: નમસ્કાર મિત્રો, હું કવિ તેજસ દવે આકાશવાણીના અમદાવાદના કેન્દ્ર એટલે કે આંગણા તરફથી આપ સૌ સુધી

ગુજરાતી કવિતાઓ, કેટલીક ગઝલો મોકલવી છે અને એ રીતે આપ સૌની સાથે મેં જે કવિતાઓ લખી છે, જે કવિતાનો આનંદ મેં માણ્યો છે એ આપના સુધી પહોંચાડવો છે. તો આવો, આપ સૌ સુધી માણસની મહેફિલમાં માણસના જે ગીતથી આજની કવિતાનો અને આજના કાર્યક્રમનો ઉઘાડ કરીએ. ગીતનું મુખડું છે કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, ને આપણે જ પાણીના પરપોટે સંબંધો બાંધવાનું કામ લઈ લીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું. ને પહેલો બંધ છે કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણીને કોઈ દિન છોડતી, કે ઉછળતી કૂદતી એ લાગણીઓ પોતાની દરિયામાં ઊંડે જઈ જોડતી, અરે સંબંધો રાખવા તો માછલીની જેમ એ પાણીને કોઈ દિન છોડતી. ને વાર્તામાં હું છું ને વાર્તામાં તું છે, કે વાર્તામાં હું છું ને વાર્તામાં તું છે, ને મળવાનું તોય નહીં સીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું. ને ગીતનો છેલ્લો બંધ આપ સૌ મિત્રો સુધી પહોંચાડું છું કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવતું, કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવતું, કે તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને મારામાં કેમ નથી ફાવતું, કે આંસુનું ધોધમાર ચોમાસું આજ તો આંખોની બહાર ધસી આવતું, અરે તારામાં ઓળઘોળ જીવેલા દિવસોને કે મારામાં કેમ નથી ફાવતું. એવું મેં પૂછ્યું તોય વીતેલા દિવસોએ ઉત્તરમાં કંઈ જ નહીં કીધું, કે આપણે જ આપણું મનગમતું નામ કદી હોઠ લગી આવવા ન દીધું, કે કદી હોઠ લગી આવવા ન દીધું. એક બીજા ગીત તરફ આપ સૌ મિત્રોને લઈ જવા છે, ત્યારે ગીતનું મુખડું આપ સૌ સુધી પહોંચાડું છું કે પાપણ પર ઝૂલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે કે પાપણ પર ઝૂલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે. ને પહેલો બંધ છે કે વર્ષોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ દિવસોને ચોરી ફરાર થઈ, કે વર્ષોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ દિવસોને ચોરી ફરાર થઈ, એમ ઉભાતા રસ્તાની સામ સામે આપણે ને વચ્ચેથી જિંદગી પસાર થઈ, કે વર્ષોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ દિવસોને ચોરી ફરાર થઈ, અરે એમ ઉભાતા રસ્તાની સામ સામે આપણે ને વચ્ચેથી જિંદગી પસાર થઈ, કે દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યા ને પછી છાંયડાઓ શોધ્યાતા. યાદ છે કે પાપણ પર ઝૂલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે. ને છેલ્લો બન છે આપ સૌ સુધી મોકલું છું કે યાદ છે સાંજ તું બોલ્યા વિના જ મને તગતગતી આંખથી વઢેલી, કે યાદ છે સાંજ તું બોલ્યા વિના જ મને તગતગતી આંખથી વઢેલી, એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને ઊભી છે સાંજને અઢેલી, કે યાદ છે એ સાંજ તું બોલ્યા વિના જ મને તગતગતી આંખથી વઢેલી, એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને ઊભી છે સાંજને અઢેલી, કે આથમતા સૂરજના કેસરિયા રંગોમાં ઓગળતા આપણે, એ યાદ છે કે પાપણ પર ઝૂલતા તા શમણા, એ શમણાનો હું પણ એક ભાગ હતો. યાદ છે. અને મિત્રો, એક ગઝલ તરફ જવું છે, કવિતાના એક બીજા ફોર્મ તરફ જઈએ. આપ સૌ સુધી ગઝલનો મતલા મોકલું છું. ગઝલનો મતલા છે, ટૂંકી બેરની ગઝલ છે, કે અજવાળાના ઝઘડા થશે, કે અજવાળાના ઝઘડા થશે, સૂરજ સામે દીવા થશે, કે અજવાળાના ઝઘડા થશે, અરે સૂરજ સામે દીવા થશે, ને કહેવા માટે ના ધારેલી. કેટલીક વાતો એવી હોય કે આપણે કદાચ કોઈકને ના કહેવી હોય અને છતાંય વાત કેવી લોકો સુધી પહોંચી જતી હોય છે, કે કહેવા માટે ના ધારેલી એ વાતોના પડઘા થતા, કે કહેવા માટે ના ધારેલી એ વાતોના પડઘા થશે. ને શેર છે કે પાપણની પણ ઇજ્જત રાખો, કે પાપણની પણ ઇજ્જત રાખો આંખો માટે.

માટે પડદા થશે કે પાપણની પણ ઇજ્જત રાખો, આંખો માટે પડદા થશે ને મિત્રો સુધી શેર પહોંચાડું છું કે પથ્થરને ફેંકી ના દેશો, કે પથ્થરને ફેંકી ના દેશો, ઈશ્વર એમાં ભરવા થશે, કે પથ્થરને ફેંકી ના દેશો, અરે ઈશ્વર એમાં ભરવા થશે. ને છેલ્લો શેર છે કે સ્મરણોને ના ભરતા રહેશો, કે સ્મરણોને ના ભરતા રહેશો, આંસુ માટે દળના થશે. અરે સ્મરણોને ના ભરતા રહેશો, આંસુ માટે દળના થશે. અજવાળાના ઝઘડા થશે, સૂરજ સામે દીવા થશે. ગઝલનો એક મતલા મિત્રો સુધી મોકલું છું, એક નવી ગઝલ, બહુ ઓછા મિત્રો સુધી આ પહોંચાડતો છું. ગઝલનો મતલા છે કે ખાલી પાણી શેરી વચ્ચે બેઠા બેઠા જોઉં, કે ખાલી પાણી શેરી વચ્ચે બેઠા બેઠા જોઉં, માળા તૂટે મણકો છૂટે એમ છૂટી ગયું હોવું. કે ખાલી પાણી શેરી વચ્ચે બેઠા બેઠા જોવું, અરે માળા તૂટે મણકો છૂટે એમ છૂટી ગયું હોવું. ને શેર છે કે જગત ખરું છે, રાખે કેવી હજી અપેક્ષા. જુઓ, માણસ પાસે સતત જગતની અપેક્ષા હોય છે, લોકોની અપેક્ષા હોય છે, પણ ક્યાં સુધી અપેક્ષા પહોંચાડે છે? કે જગત ખરું છે, રાખે કેવી હજુ અપેક્ષા. જુઓ, હું જ મરું ને પાછો મારા માટે રોવું. કે જગત ખરું છે, રાખે કેવી હજી અપેક્ષા. જુઓ, હું જ મરું ને પાછું મારે મારા માટે રોવું. ને શેર છે કે પંખી માટે જાળ બિછાવી એ જ પારધી બેઠો. કોણ? કે પંખી માટે જાળ બિછાવી એ જ પારધી બેઠો, જેની દીકરી મોર ગૂંથવા શીખે દોરને પ્રોવું. કે પંખી માટે જાળ બિછાવી એ જ પારધી બેઠો, કે જેની દીકરી મોર ગૂંથવા શીખે દોરને પ્રોવું. ને શેર છે કે દૂરબીન જૂનું કાણી છત્રી મળે ગોદડી નાની. હમણાં દિવાળી ગઈ છે. કે દૂરબીન જૂનું કાણી છત્રી મળે ગોદડી નાની, ચઢો માળીએ તો સમજાશે શું છે આખર ખોવું. કે દૂરબીન જૂનું કાણી છત્રી મળે ગોદડી નાની, અરે ચઢો માળીએ તો સમજાશે શું છે આખર ખોવું. ને છેલ્લો શેર છે કે ટેબલ તો લૂછી દઉં. છોટું બોલ્યો, પણ ઓ સાહેબ, આ ટેબલ તો લૂછી દઉં. છોટું બોલ્યો, પણ ઓ સાહેબ, ગાભા જેવું મેલું મસ આ શૈશવ ક્યાં જઈ ધોવું. કે ટેબલ તો લૂછી દઉં. છોટું બોલ્યો, પણ ઓ સાહેબ, ગાભા જેવું મેલું મસ આ શૈશવ ક્યાં જઈ ધોવું. કે ખાલી પાણી શેરી વચ્ચે બેઠા બેઠા જોવું, માળા તૂટે મણકો છૂટે એમ છૂટી ગયું હોવું. ને એક બીજી ગઝલના કેટલાક શેર મિત્રો સુધી પહોંચાડું છું. ગઝલનો મતલા છે, ટૂંકી બેર છે, કે દરિયો નહીં તો મોજું દેજે. દરિયો ના પાય, બહુ બધું ના પાય, કંઈ નહીં, એક નાનકડું મોજું આપજો કોઈકની મદદ કરવા માટે. કે દરિયો નહીં તો મોજું દેજે, થોડામાંથી થોડું દેજે. કે દરિયો નહીં તો મોજું દેજે, થોડામાંથી થોડું દેજે, ને અમે અમારી રીતે લખશું. ઈશ્વરને કહે છે કે અમે અમારી રીતે લખશું, અમને પાનું કોરું દેજે. અમે અમારી રીતે લખશું, અમને પાનું કોરું દેજે. ને નાજુક શેર છે, અત્યંત બારીક શેર છે, કે રણના મ્યુઝિયમમાં મૂકવું છે. પણ શું? આ રણનું મ્યુઝિયમ જેમાં શું મૂકવું છે? કે રણના મ્યુઝિયમમાં મૂકવું છે, જળનું ટીપું કોરું દેજે. રણના મ્યુઝિયમમાં મૂકવું છે, પણ શું શરત શું છે? કે જળનું ટીપું કોરું દેજે. ને ભીતે ચડતા કણ છટકે નહીં, ભીતે ચડતા કણ છટકે નહીં, કીડીને મોં મોટું દેજે. ભીતે ચડતા, અરે કણ છટકે નહીં, અને કીડીને મોં મોટું દેજે. ને છેલ્લો શેર છે કે ખાલી કૂવે તરસ કૂદી છે, ખાલી કૂવે તરસ કૂદી છે, કૂવાનું તળ પોચું દેજે. ખાલી કૂવે તરસ કૂદી છે, કૂવાનું તળ પોચું દેજે. ને હજી પણ એક ગઝલ, પછી કેટલાક ગીતો તરફ જવું છે. મિત્રો સુધી ગઝલનો મતલા મોકલું છું.
મારી કેટલી ગમતી ગઝલો મારી.

પાટલા છે કે હું આંખોમાં એની ડૂબેલો, છતાં પણ કે હું આંખોમાં એની ડૂબેલો, છતાં પણ કહું કેવી રીતે બચેલો, છતાં પણ હું આંખોમાં એની ડૂબેલો, છતાં પણ કહું કેવી રીતે બચેલો, છતાં પણ ને કુહાડી સમી એ હતી છોકરી. હા, છોકરી કેવી હતી કે કુહાડી સમી એ હતી છોકરી, એટલે કે કોઈને એના નજીક નહોતી આવવા દેતી, અને છતાં શું થયું કે કુહાડી સમી એ હતી છોકરી ને હું એના હૃદયમાં ઉગેલો, છતાં પણ કે કુહાડી સમી એ હતી છોકરી ને હું એના હૃદયમાં ઉગેલો, છતાં પણ. ને શેર છે, બહુ નાજુક શેર છે કે હતી બહુ શરત આકરી લગ્ન માટે. શરત હતી લગ્ન કરતા પહેલા કે હતી બહુ શરત આકરી લગ્ન માટે હું એના ધર્મમાં ઢળેલો, છતાં પણ. હતી બહુ શરત આકરી લગ્ન માટે હું એના ધર્મમાં ઢળેલો, છતાં પણ. ને શેર છે સાહેબ કે એ મળવા મને ફક્ત માંગી રહી હતી, માત્ર મને જ મળવું હતું, કે મળવા મને ફક્ત માંગી રહી હતી હું લઈને ઉદાસી ગયેલો, છતાં પણ. એ મળવા મને ફક્ત માંગી રહી હતી હું લઈને ઉદાસી ગયેલો, છતાં પણ. ને મને જો બચાવે પડે ખીણમાં એ, મને જો બચાવે પડે ખીણમાં એ, બુલંદીની ટોચે ખસેલો, છતાં પણ. મને જો બચાવે પડે ખીણમાં એ, બુલંદીની ટોચે ખસેલો, છતાં પણ. ને મિત્રો સુધી હવે કેટલાક ગીત મોકલવા છે. દિવાળી હમણાં જ ગઈ છે, પોઝિટિવ વાતાવરણ છે, તો પોઝિટિવિટીનું આ ગીત છે, મિત્રો સુધી પહોંચાડું છું. કેવી રીતે પોઝિટિવ રહેવાય કે પડતર જમીનમાંય ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે. કે પડતર જમીનમાંય ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે. જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. કે પડતર જમીનમાંય ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે. અને જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. ને પહેલો બન છે કે રઘવાતી રઘવાતી ઉગે સવાર. એવું જોયું કદી તમે ક્યાંય? રઘવાટમાં સવાર ક્યારે નથી ઉગતી? કે રઘવાતી રઘવાતી ઉગે સવાર. એવું જોયું કદી તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે? કે રઘવાતી રઘવાતી ઉગે સવાર. એવું જોયું કદી તમે ક્યાંય? ને બળબળતા તડકાને કોઈ દિવસ થાકીને બેઠેલો જોયો કોઈ છાંયે? ને તૂટી તૂટીને થાય ટુકડા ને તેમ છતાં પીડાથી ચીસ જેના તાણે એ જ આવી જિંદગીને માણે. કે પડતર જમીનમાં ફણગો ફૂટે છે ભાઈ શ્રદ્ધાથી વાવેલા દાણે. ને છેલ્લો બનશે કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા. કે ઘેરાતા વાદળાઓ અરે તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા. ને તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને પાણી જાય કોને કરગરવા. કે ઘેરાતા વાદળાઓ તાળું મારીને કદી નીકળ્યા છે આકાશે ફરવા. ને તરસ્યા રહેવાનું દુઃખ હોય તોય બોલો ને પાણી જાય કોને કરગરવા. ને જંગલની વચ્ચોવચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે. કે જંગલની વચ્ચોવચ ઝૂંપડી મળ્યાનું સુખ જેને મળે ને એ જ જાણે. કે જીવતરનો થાક કદી જેને વર્તાય નહીં એ જ આવી જિંદગીને માણે. કે એ જ આવી જિંદગીને માણે. ને એક બીજા ગીતના મુખડા તરફ જવું છે. ગીત છે કે તમે કહો તો લખી દઉં આ ચોમાસાનું ધાડું. કે તમે કહો તો લખી દઉં આ ચોમાસાનું ધાડું. ને તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડું. કે તમે કહો તો લખી દઉં આ ચોમાસાનું ધાડું. ને તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડું. ને પહેલો બન છે કે પાદર બેસી રમતા તા જ્યાં કઈ કેટલી વાર. કે પાદર બેસી રમતા તા જ્યાં કઈ કેટલી વાર. ઘર ઘર રમતા હથેળીઓમાં ઉગી ગયો સંસાર. એ કેવો ભૂતકાળ યાદ આવે, કેવા પાત્રો છૂટી ગયા. કે પાદર બેસી રમતા તા જ્યાં કઈ કેટલી વાર. અરે ઘર ઘર રમતા હથેળીઓમાં ઉગી ગયો સંસાર. ને તમે કહો તો જીવનના આ અણગમતા પ્રકરણ ફાડું. કે તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડું. ને બીજો બનશે કે તમે થાવ જો દરિયો તો થઈ કાંઠો તમને મળશું. કે તમે થાવ જો દરિયો તો થઈ કાંઠો તમને મળશું. અમે તમારી ભરતી અંદર ઓઢ થઈ ઓગળશું. કે તમે થાવ જો દરિયો તો થઈ કાંઠો તમને.

પણ શું અમે તમારી ભરતી અંદર ઓટ થઈ ઓગળશું ને તમે કહો તો પતંગિયાની પાંખે હું બેસાડું, કે તમે કહો તો પતંગિયાની પાંખે હું બેસાડું, તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડું, કે દૂર આભમાં ઉડતા વાદળ પાડું. ને આ જ ગીતનો છેલ્લો બંધ મિત્રો સુધી મોકલું છું કે આમ જુઓ તો છીએ આપણે બંને છેવટ એક, કે આમ જુઓ તો છીએ આપણે બંને છેવટ એક, તમે ચંદ્રનું અજવાળું ને હું સૂરજનું તેજ, કે આમ જુઓ તો છીએ આપણે બંને છેવટ એક, તમે ચંદ્રનું અજવાળું ને હું સૂરજનું તેજ, ને તમે કહો તો પાછું વાળું ગયા સમયનું ગાડું, કે તમે કહો તો પાછું વાળું ગયા સમયનું ગાડું, કે તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડું, કે દૂર આભમાં ઉડતા વાદળ પાડું. ને એક ગીત હજી વધુ મિત્રો સુધી પહોંચાડવું છે, પછી એકાદ બે ગઝલ તરફ જઈએ, પણ આ ગીત મને અત્યંત પ્રિય છે. ગીતનું મુખડું મોકલું છું કે દરિયાની રેતીમાં ચિત્રેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું, કે દરિયાની રેતીમાં ચિત્રેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું, છીપલાની જેમ હું આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું, કે દરિયાની રેતીમાં ચિત્રેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું, અરે છીપલાની જેમ હું આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું. ને પેલો બંધ છે કે ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે, કે ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે, આપણી વચ્ચે દિવાલ જાય તૂટી તો આપણે મળવાનું થશે, કે ભૂરું આકાશ અને ધરતી ક્ષિતિજ પર લાગે છે દૂર છતાં પાસે, અને આપણી વચ્ચે દિવાલ જાય તૂટી તો આપણે મળવાનું થશે. ને આવજો કહીને તારા લંબાતા હાથને મારાથી દૂર કોણ લેતું, કે આવજો કહીને તારા લંબાતા હાથને અરે મારાથી દૂર કોણ લેતું, કે દરિયાની રેતીમાં ચિત્રેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું. ને છેલ્લો બંધ છે કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને છૂટતા કિનારા તો ઠીક, કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને છૂટતા કિનારા તો ઠીક, અરે તારાથી દૂર હવે એકલા રહીને મને લાગે છે મારી એ બીક, કે દરિયામાં દૂર લગી વિસ્તરતા પાણી ને છૂટતા કિનારા તો ઠીક, અરે તારાથી દૂર હવે એકલા રહીને મને લાગે છે મારી એ બીક. અને ગીતમાં ક્રોસલાઇન બહુ અગત્યની હોય છે, આ ક્રોસલાઇન મોકલો છો મિત્રો સુધી, કે હવે જે વ્યક્તિથી જુદા પડી ગયા છે તો શું, કે મનની ચોપાટ મારે એકલા જ રમવાની, કે મનની ચોપાટ મારે એકલા જ રમવાની તોય કોક જીતવા ન દેતું, કે મનની ચોપાટ મારે એકલા જ રમવાની અરે તોય કોક જીતવા ન દેતું, કે દરિયાની રેતીમાં ચિત્રેલું નામ તારું દરિયાના મોજા સંગ વહેતું, છીપલાની જેમ હું આવતો કિનારે ને દરિયામાં ધ્યાન પછી રહેતું, ને દરિયામાં ધ્યાન પછી રહેતું. હવે ગઝલનો શેર મિત્રો સુધી મતલા મોકલું છું. મતલા છે, મતલાની મજા એ છે મિત્રો કે આમાં પણ એટલે કે આ પણ નામ જો જે શબ્દ છે એને રદીફ કહીએ છીએ અને સતત એ આવતો રહેશે, પણ આ દરેક વખતે આ જે પણ શબ્દ છે એને અલગ અલગ રીતે મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વખતે આ પણનો મતલબ બદલાશે મોટા ભાગે. કે જાણી ગયા અમે પણ, ટૂંકી બેરની ગઝલ છે કે જાણી ગયા અમે પણ ગમતું નથી તને પણ, કે જાણી ગયા અમે પણ ગમતું નથી તને પણ. ને શેર છે કે મળવા કહ્યું મેં એને, એ જે વ્યક્તિ હતી એને કીધું કે મને આવીને મળ તો શું થાય. હવે અહીંયા પણનો મતલબ શું છે, કે મળવા કહ્યું મેં એને, એણે કહ્યું ભલે પણ. કંઈક તકલીફ છે આ પણમાં, ભલે તો કહી રહી છે પણ પણમાં શું છે. તો હવે પછીનો શેર એના મતલબનો છે કે મળવા કહ્યું મેં એને, એણે કહ્યું ભલે પણ. ને એના આગળના રેફરન્સમાં કે એણે કહેલી હામાં, જે ભલે કીધા પછી પણ કીધું હતું ને, કે એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ, જે ભલે પણ હતું તો પણ મને ખટકી ગયું છે. કેમ પણ બોલી, કે એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ. ને શેર છે કે તેજસના તેજથી એ, કે તેજસના તેજથી એ છટકીને ક્યાં જશે પણ, કે તેજસના તેજથી એ છટકીને ક્યાં જશે પણ, એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ, એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું આપ સૌ સુધી મારી કવિતા પહોંચી હશે, આપ સૌએ એનો આનંદ માણ્યો હશે. ખૂબ ખૂબ આભાર.

ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. હમણાં જ આપે કવિ તેજસ દવેની કેટલીક રચનાઓનો આનંદ લીધો અને હવે સાંભળીએ સરસ મજાનું કાલજયી કાવ્ય સંગીત. સ્વર છે ગૌરાંગ વ્યાસ અને સાથીઓનો, રચનાકાર છે અવિનાશ વ્યાસ.

0: મિત્રો, આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા, પ્રસ્તુતિ શૈલેષ પંડ્યા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો, તો આજે રજા આપો. નમસ્કાર.
1: સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવ વંતુ જતન અને શબ્દોથી મહેકતું ઉપવન, એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.
2: મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા કાર્યક્રમ અંતર્ગત આપે તેજસ દવેનો સ્વરચિત કાવ્યપાઠ સાંભળ્યો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ, મુકેશના સ્વરમાં ફિલ્મ આનંદનું આ ગીત.
3: મેને

સંગીતના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ કિશોર કુમારના સ્વરમાં આપકી કસમ ફિલ્મનું આ ગીત. સંગીત આપ્યું છે આર ડી બર્મન અને બોલ લખ્યા છે આનંદ બક્ષીએ.

0: રાતે.
1: મિત્રો, તાજેતરમાં જ આપણી વચ્ચેથી દિવંગત થનાર ભારતીય સંગીત જગતની મહાન વિભૂતિ સ્વર કોકિલા શ્રી આશા ભોંસલેજીને આપણે કેમ ભૂલી શકીએ. ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવી આશા ભોંસલેજીના સ્વરમાં તેમનું એક ખૂબ જ પ્રખ્યાત ગીત ફિલ્મ છે ઉમરાવ જાન.

અને મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે 10:45. રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં આપ મનોજ ખંડેરિયા અને પ્રભુલાલ દ્વિવેદીની રચના દીપ્તિ દેસાઈના સ્વરમાં સાંભળશો.

दीप्ति देसाई ने आप सांभळी रह्या था सुगम संगीतनो कार्यक्रम समाप्त थाय छे। प्रसारण આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। સવારના 11 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર।

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 52, જ્યારે ભાજપ 92 બેઠક પર આગળ. તમિલનાડુમાં એડીએમકે અને તેના સાથી પક્ષો 66, ડીએમકે 37, જ્યારે ટીવીકે 97 બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 78, કોંગ્રેસ 24, જ્યારે એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ. કેરળમાં કોંગ્રેસ 61 અને સીપીઆઈ 29 બેઠક પર આગળ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2 અને એઆઈએનઆરસી 7, જ્યારે કોંગ્રેસ 2 બેઠક પર આગળ. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની સરસાઈ. બિહારના રોહતાસ જિલ્લામાં આજે થયેલા એક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત અને 7 અન્ય ઇજાગ્રસ્ત. ભારતે લિપુલેખ પાસ પર નેપાળના દાવાને નકારી કાઢી તેને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરંપરાગત માર્ગ ગણાવ્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે પ્રયાગરાજમાં સંરક્ષણ ત્રિવેણી સંગમ વિષયવસ્તુ પર પરિસંવાદનું ઉદઘાટન કરશે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું, અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને જમૈકા વચ્ચેના સંબંધો સાતત્ય અને પરિવર્તન દ્વારા વર્ગીકૃત થયેલ છે. રાજ્યભરનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ અનાથ અને જરૂરિયાતમંદ 101 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી. અને આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. અલકા યાજ્ઞિકને સાંભળીએ રાસ ફિલ્મનું ગીત.
1: યે હસરતે નાકામ સે જલ જાતે હૈ, હમ ચરાગો કી તરહ શામ સે જલ જાતે હૈ. શમા જિસ આગ મેં જલતી હૈ નુમાઇશ કે લિયે, હમ ઉસી આગ મેં ગુમનામ સે જલ જાતે હૈ. જબ ભી આતા હૈ તેરા નામ મેરે નામ કે સાથ, જાને ક્યું લોગ મેરે નામ સે જલ જાતે હૈ.

0: મનસ વર્મા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: जिसने चोट न खाई हो, जिसने चोट न खाई हो.
0: कार्यक्रम आरंभे संभलिए अल्ताफ राजा ने.
2: दिल का दर्द तो यारो कोई दिल वाला ही जानेगा.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

હું 232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

આ હતો ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ 81, જ્યારે ભાજપ 167 બેઠક પર આગળ. તમિલનાડુમાં ડીએમકે 41, એડીએમકે 63, જ્યારે ટીવીકે 108 બેઠક પર આગળ. આસામમાં કોંગ્રેસ 24, જ્યારે ભાજપ 80 બેઠક પર આગળ. કેરળમાં સીપીઆઈએમ 30, જ્યારે કોંગ્રેસ 56 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં બીજેપી 2, ડીએમકે 2 અને કોંગ્રેસ 9 બેઠક પર આગળ. ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે, ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 15મા રાઉન્ડના અંતે 20,000 મતથી આગળ. પ્રધાનમંત્રીએ કૌશલ્ય, સખત મહેનત, શિક્ષણ અને વિનમ્ર વાણીના ગુણોને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું. પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રૂઝ જહાજ પર શંકાસ્પદ હેન્ટાવાયરસ ફાટી નીકળ્યા બાદ 3ના મોત. ગુજરાત બોર્ડ ધોરણ 12નું સામાન્ય પ્રવાહમાં 92.71% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.33% પરિણામ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ માટે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી કરાશે. અરવલ્લી જિલ્લાની અલગ અલગ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2025માં સરેરાશ વેરાની 26% વસૂલાઈ. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરાના ખાસ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે, જે આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાને ઉજવે છે. આ ખાસ પ્રસંગે અમારી સાથે છે સુગમ સંગીતનો એક શક્તિશાળી અને સુરીલો અવાજ સુશ્રી કલ્યાણી કૌઠાડકર, જેમણે પરંપરા અને આધુનિકતાના સુંદર મિશ્રણથી શ્રોતાઓના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. કલ્યાણીજી આકાશવાણીના સ્ટુડિયોમાં

0: આપનું સ્વાગત છે.
1: ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે 90 વર્ષની આ પ્રસારણ કરવાની યાત્રા એ ખરેખર એક કેવો મુકામ ગણાય આજે આકાશવાણીના, એટલે જીવન કહીએ તો પણ ચાલે, એટલે ખૂબ આનંદ થાય છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે આપે આ પ્રસંગે મને અહીંયા બોલાવી અને યાદ કરી એક સરસ સાંગીતિક ગોષ્ઠી માટે.
0: સૌપ્રથમ કલ્યાણીજી, શ્રોતાઓને તમારી સંગીત યાત્રા અને તમારા પરિવારના સંગીત વારસા વિશે જણાવશો?
1: ખરેખર એવું જોવા જઈએ તો સંગીતનું કુટુંબ હતું એવું કહીએ તો ચાલે. કારણ કે મહારાષ્ટ્રમાં મારા નાની એટલે યોગિની જોગળેકર એ બહુ મોટું નામ અને જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે આ વર્ષે 2026માં, તો મારા માતા એમની પાસે લગભગ 12-13 વર્ષ ક્લાસિકલ શીખ્યા. મારા પપ્પા ગુરુ શ્રી સુધીર ફડકે એમની પાસે થોડોક કાળ શીખ્યા, તો એમનો વારસો, એ સંગીતનો વારસો, એ સંગીતની તાલીમ ઘરમાં જ હતી એટલે કાને તો પડે જ. પણ ધીમે ધીમે 11 વર્ષની ઉંમરે પપ્પાને એવું થયું કે કદાચ આ છોકરી ગાઈ શકશે, અને ધીમે ધીમે એમ એમ કરતા, જેમ રાષ્ટ્રીય કુટુંબમાં ગણપતિ ઉત્સવનો બહુ મહિમા હોય છે, તો એ વખત દરમિયાન ગણપતિ ઉત્સવનો જે ખરેખર ઉદ્દેશ્ય હતો કે બધા ભેગા આવે, બધાની કલા પ્રસ્તુતિ થાય, તો નાના છોકરાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અથવા તો રંગોળી, મહેંદી, એમ સંગીતની સ્પર્ધાઓ થતી ત્યારે. અને એ વખતે અમારા માતા પિતા એવું કહેતા કે જીતવું અથવા પ્રથમ નંબર આવવો એ જરૂરી નથી, પણ આપણે ભગવાનની સામે ગાઈએ અને આપણી કલા પ્રસ્તુત કરીએ એ સૌથી અગત્યનું છે. તો ધીમે ધીમે એવા જ પ્રસંગોમાં અને સ્પર્ધાઓમાં હું ભાગ લેતી થઈ.
0: તમે જે
1: સાર્વજનિક ગણેશ ઉત્સવ,
0: એટલે એની અંદર બધા ભેગા થતા ત્યારે તમે એમાં પાર્ટિસિપેટ?
1: હા, અને એનું મુખ્ય કારણ હતું કે ત્યારે ટીવી નહોતા, મોબાઈલ નહોતા, સિરિયલ્સ નહોતા, અને માત્ર એ જ એક માધ્યમ હતું જેને આપણે એમ કહીએ ને કે સોશિયલી કનેક્ટેડ, કે લોકો બધા આવે, ગણપતિજીની આરતી થાય, પછી સરસ આ છોકરાઓનું પ્રેઝન્ટેશન થાય, અને એ પ્રેઝન્ટેશનમાંથી તમને ક્યાંક ખબર પડે કે અરે આ સરસ કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે, અરે આનું ડ્રોઈંગ સરસ છે, તો આ છોકરી સરસ કંઈક રંગોળી ડ્રો કરી શકે અથવા મહેંદી ડ્રો કરી શકે. તો એવી રીતે મેં પણ ઉત્કર્ષભાઈ એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને મને યાદ છે કે એ દિવસે ગણપતિજીને લાવ્યા હતા અને બહુ જ ગુલાલ ઉડ્યો હતો, તો ગુલાલ થોડો ગળામાં પણ ગયો હતો, એટલે સાંજ સુધી લગભગ અવાજ બેસી ગયો હતો. પણ તેમ છતાંય બી પપ્પા મમ્મીનું એવું મોટિવેશન, એન્કરેજમેન્ટ કે ના બેટા નંબર ના આવે તો કંઈ નહીં, પણ આપણે ભગવાનજી સામે ગાવાનું. અને થયું એવું કે ત્યારે વિદ્વાન લોકો જે ક્લાસિકલ શીખવાડતા, દિવ્યાંગભાઈ ઠાકોર મારા ગુરુ જેમની પાસેથી હું આગળ મેં બેસિક તાલીમ લીધી, ત્યારે એ નિર્ણાયક તરીકે આવ્યા હતા. અને એ બેસેલા અવાજમાં પણ ક્યાંક મારાથી સૂરમાં ગવાયું હશે, તો એ સ્પર્ધામાં મને પ્રથમ ઇનામ મળ્યું, અને ત્યારથી ધીમે ધીમે ધીમે મારી આ સાંગીતિક જર્ની એ શરૂ થઈ.
0: ખૂબ સાચી વાત છે. ખરેખર જ્યારે સંગીત વારસામાં મળે છે ત્યારે તેની ઊંડાઈ અનોખી હોય છે.
1: બિલકુલ બિલકુલ.
0: તો આ થઈ તમારી ઇન્ફોર્મલ ટ્રેનિંગ. ફોર્મલ ટ્રેનિંગ ક્યારથી ચાલુ કરી તમે?
1: જેમ મેં કહ્યું એમ 10મા ધોરણમાં ત્યારે મ્યુઝિક સબ્જેક્ટ લેવાતો, એટલે પહેલા તો નિશાળમાંથી બહુ જ વિરોધ પણ હતો, કારણ કે નિશાળને એવું હોય અમારું રિઝલ્ટ બગડવું ના જોઈએ. એજ્યુકેશન ઉપર વધારે ભાર, એટલે મારા પ્રિન્સિપલ ના પાડે, પણ સમહાઉ મારા મમ્મી પપ્પા એમને બહુ જ સારી રીતે ઓળખે, કૌટુંબિક પણ એમની સરસ એક એ હતી, ઓળખાણ હતી, એટલે એમણે કન્વિન્સ કર્યા કે અમે શ્યોરિટી આપીએ છીએ કે કલ્યાણીને લીધે અથવા મ્યુઝિક સબ્જેક્ટ લેવાને લીધે તમારા 10th રિઝલ્ટ પર કોઈ અસર થશે નહીં. એટલે પછી મેં આદરણીય ગુરુ શ્રી દિવ્યાંગભાઈ ઠાકોર પાસે 10મા ધોરણની જે થિયરી અને પ્રેક્ટિકલ હોય એની પણ તાલીમ લીધી, અને ધીમે ધીમે ક્લાસિકલના અલગ અલગ રાગો અથવા અલગ અલગ તાન પલટા કેવી રીતે એનો રિયાઝ કરવો એ પણ હું ધીમે ધીમે એમની પાસેથી જ શીખતી ગઈ. તો એવી રીતે શરૂ થઈ મારી ક્લાસિકલ શીખવાની
0: ફોર્મલ
1: ટ્રેનિંગ.
0: તો કહેવાય છે ને કે કોઈ પણ ગાયક હોય એને શાસ્ત્રીય સંગીતમાં તાલીમ લેવી ખૂબ જરૂરી છે,
1: જી,
0: હે ને? તો શાસ્ત્રીય સંગીતમાં તમારી તાલીમથી

0: તમારા સુગમ સંગીતમાં કેવી રીતે વધારો થયો?
1: ખરેખર તો છે ને, આપણે એવું કહીએ છે કે હળવું કંઠ્ય સંગીત અથવા કાવ્ય સંગીત.
0: જી,
1: તો હું એવું માનું છું કે તમે જેટલી સૂરની સાધના કરી હોય એટલી સાધનાથી તમે એ ગીતનો ભાવ, કવિતાનો ભાવ શ્રોતાઓ સુધી અથવા જે સાંભળનાર છે એમના સુધી બહુ સહેલાઈથી પહોંચાડી શકો છો. કારણ કે સૌથી પહેલા કાવ્ય સંગીતમાં તમને શબ્દો સ્પર્શવા જોઈએ, અને પછી કે એ ગીતનું એટલે કવિ શું કહેવા માંગે છે,
0: મહાત્મ્ય શું,
1: હા એ ગીત થકી કવિ શું કહેવા માંગે છે, તો એ મેસેજ તમારા સૂર થકી તમારી એ ભાવનાઓ સુધી જે તમે સંગીતમાં લાવો છો એના સુધી એ પહોંચે છે કે નથી પહોંચતું. તો હું એવું માનું છું કે દરેક જણાએ થોડુંક બેસિક, એટલે હવેના કાળ પ્રમાણે જોઈએ તો થોડીક બેસિક તાલીમ હોવી જોઈએ, જેથી કરીને તમારું કાવ્ય સંગીત અથવા હળવું કંઠ્ય સંગીત અથવા સુગમ સંગીત, અલગ અલગ જે નામો છે એનામાં ચોક્કસ તમને એની હેલ્પ થાય.
0: તમે તમારા ગુરુઓની વાત કરી, દિવ્યાંગ ઠાકોરજી, કૃષ્ણકાંત પરીખજી પાસેથી પણ તમે ટ્રેનિંગ લીધી છે, તો શું મહત્વપૂર્ણ પાઠ શીખ્યા તમે એમની પાસે?
1: એક મજાનો ઇન્સિડન્ટ શેર કરું. મને આ પ્રસંગે એવું થાય કે હું ગુરુજીઓને, મારા સૌ ગુરુશ્રીઓને યાદ કરું છું ત્યારે. મને એકવાર રાજભાઈ એમણે કીધું હતું મને કે હું છે ને, આપણા સંગીતકાર છે અને ગાયક છે વડીલ અતુલભાઈ દેસાઈ પાસે હું તને લઈ જો, તો એમને કંઈક સંભળાવ અને જો એમને ઠીક લાગે તો એ ચોક્કસ તને શીખવાડશે. તો રાજભાઈ મને લઈ ગયા કદમમાં. મેં એક નાનકડી પ્રસ્તુતિ કરી અને અતુલભાઈને ખૂબ ગમી, એમના ખૂબ આશીર્વાદ મળ્યા. તો એવો પણ લાભ મળ્યો કે એકાદ બે વાર જ્યારે એમની અનુકૂળતા હતી ત્યારે એમની સામે બેસી એમના સંગીત નિર્દેશનમાં દૂરદર્શનની એક નેશનલ ફિલ્મ માટે મને ગાવાનો ચાન્સ મળ્યો.
0: શું વાત છે!
1: પણ બસ એમના આશીર્વાદ હતા, રહેશે એવું હું માનું છું.
0: અને કૃષ્ણકાંત ગાયું હતું તમને યાદ છે?
1: ચોક્કસ, મેં અતુલભાઈની સામે ને એક સરસ ગૌરાંગભાઈનું કમ્પોઝિશન મેં ગાયેલું એ વખતે.
0: શ્રોતા મિત્રોને જી સંભળાવો.

0: ખૂબ સુંદર, ખૂબ સુંદર.
1: એટલે
0: કહેવાય ને કે પરંપરા અને માર્ગદર્શન બંને તમારા સંગીત માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
1: જી જી જી, બિલકુલ. અને આ ક્ષણે ઉત્કર્ષભાઈ એવું પણ કહેવાનું મન થાય કે કૃષ્ણકાંતભાઈ પાસે પણ મારી ભલામણ લઈને મારા પપ્પા અને રાજભાઈ ગયા હતા કે તમે આ છોકરીને શીખવાડો. ત્યારે એવું હતું કે કૃષ્ણકાંતભાઈ એવું કહેતા મજાકમાં, હું સુગમ્યાને નથી શીખવાડતો.
0: અચ્છા.
1: એટલે ઓફકોર્સ મજાકમાં શીખવાડતા, પણ કે છોકરી હું 6 મહિના એક જ રાગ શીખવાડીશ તો તારે મને એવું પૂછવાનું નહીં કે હવે ગુરુજી તમે બીજો રાગ ક્યારે શીખવાડશો. એટલે મને જ્યારે એવું લાગે કે ના હવે આજથી બીજો રાગ શરૂ કરવો છે, ત્યારથી જ હું તને બીજો રાગ શીખવાડીશ.
0: જજ કરતા
1: જી. અને પછી મને કીધું કે કંઈક મને સંભળાવ, તો આવી જ રીતે મેં કંઈક રચના એમને સંભળાવી હતી. ત્યારે બહુ જ રાજી થયા હતા અને કે મને આનંદ છે કે હું તને શીખવાડીશ. એટલે એમના આશીર્વાદ ખૂબ ખૂબ છે. એવી રીતે થોડીક આ મેવાતી ઘરાણાની પરંપરા, એમની પેટર્ન એ કેવી હોય છે, એમના પદો કેવા હોય છે, વિશિષ્ટ પલટા, રિયાઝ, અવાજ લગાડવાની ટેકનિક, એ બધું ખૂબ સરસ
0: ટેકનિકાલિટીઝ છે. શ્રુતિ ગાયક વૃંદ સાથે તમે કામ કર્યું છે, તો તમારો તેમની સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો?
1: હા બાપરે, શ્રુતિ ગાયક વૃંદ માં કહેવાય ને કે ઓડિશન આપીને મને એ ગાયક વૃંદમાં તમે પાસ કે નાપાસ છો એમ એ વખતનો કાળ હતો શ્રુતિ ગાયક વૃંદમાં. કારણ કે આદરણીય ગૌરાંગભાઈ, આદરણીય ક્ષેમુકાકા

0: આલવ ભાઈ, સૌમિલભાઈ, શ્યામલભાઈ, મૃદુલાબેન, વિભાબેન, હર્ષદાબેન, આ બધા જ જણા શ્રુતિમાં કોયર સિંગિંગ કરવા આવે. એટલે કોયર સિંગિંગ ની પ્રથા, એનું ટેકનિક કે તમે તમારા એકલાનો અવાજ મૂકીને બીજા અવાજો સાથે કેવી રીતે ભળો છો, અથવા તમારો અવાજ બીજા અવાજો સાથે કેવી રીતે મેચ કરીને તમે એક કોયર તરીકે, એક ટીમ મેમ્બર તરીકે એની પ્રસ્તુતિ કેવી રીતે કરો છો, એ ઘણું ઘણું ઘણું શીખવા મળ્યું. એના પાર્ટ્સ હોય ગીતમાં, સરગમ હોય, પાછળ યુનો આમ કોર્ડેશન ચાલતું હોય, એટલે એ બધી ટેકનિક્સમાં સાથે મળીને કેવું ગાવું. ઇવન ભવન્સમાં જયારે અમે લોકો રાજભાઈ પાસે શીખતા હતા ત્યારે, જી જી, તો ત્યારે એ ટ્રેનિંગ થી બહુ જ બહુ જ મદદ.
1: તો હવે વાત કરીએ આકાશવાણીની, તો આકાશવાણીનો તમારો પહેલો અનુભવ કેવો રહ્યો?
0: હું આકાશવાણીમાં ઉત્કર્ષભાઈ આવીને એનું રીઝન પણ કોયર સિંગિંગ જ હતું.
1: અચ્છા.
0: કારણ કે ત્યારે અલગ અલગ કોરલ એના રેકોર્ડિંગ્સ અહીંયા થતા, તો ઘણી બધી વાર હિમનભાઈ તપોધન એમના રેકોર્ડિંગ્સ માટે અમને બોલાવતા, અથવા મનુજ સાહેબનું કોઈ પ્રોડક્શન હતું એના માટે બોલાવતા.
1: અમારા સ્ટેશન
0: ડિરેક્ટર, જી સ્ટેશન ડિરેક્ટર હતા આપણા, એટલે તુષારભાઈનો કોઈ થીમેટિક કન્સેપ્ટ હોય તો એના માટે બોલાવતા. એટલે આકાશવાણીની જર્ની ખરેખર તો એ રીતે શરૂ થઈ.
1: કેટલી ઉંમર હશે તમારી તમારી આકાશવાણી?
0: મેબી 12th સ્ટેન્ડર્ડ.
1: શું વાત છે,
0: એક્ઝેક્ટલી યાદ નથી પણ મેબી એ.
1: તો ત્યારે શું ગાયું હતું તમે સૌથી પહેલા આવ્યા હતા ત્યારે?
0: એમ યાદ નથી આવતું હવે, કારણ કે ત્યારે તો ઘણા બધા કોરલ્સ ખાસું બધું કર્યું હતું.
1: તમે સૌથી પહેલા ક્યારે આવ્યા હતા આકાશવાણીમાં અને કયો ગ્રેડ મળ્યો હતો તમને?
0: હા, હું આવી હતી આકાશવાણીના બી ગ્રેડ નું ઓડિશન આપવા. એટલે આ વાત થાય છે કોરલ પછીની, એટલે ધીમે ધીમે એનો અનુભવ લઈ. પછી રીતસર 15 ગીતો રાજભાઈ આગળ બેસીને તૈયાર કરવા, સુગમ સંગીત, આપણે જેમ કહીએ કે કાવ્ય સંગીત માટેનું આ ઓડિશન છે, હળવું કંઠ્ય સંગીત, તો એના માટે 15 ગીતો જેમાં વરાયટી હોય કે એક ગરબો હોય, એક ભજન હોય, એક પ્રોપર ગીત હોય, એકાદી ગઝલ હોય, તો એવા 15 ગીતો મેં તૈયાર કર્યા હતા. અને સરસ તાનપુરા પર મને યાદ છે કે આપણા રેડિયોના જ મહેન્દ્રભાઈ સાહેબ હતા, હસમુખભાઈ સાહેબ હતા, એ બધાની સામે ઓડિશન આપ્યું અને કે હવે ફલાણા નંબરનું ગીત ગાવ એમ કરીને, તો એ પણ એક અનુભવ સરસ રહ્યો. અને હું ધીમે ધીમે પછી બી ગ્રેડમાં પાસ થઈ, પછી મારા બ્રોડકાસ્ટ થવા લાગ્યા આકાશવાણી પર, તો એના માટે પણ સરસ નવા ગીતો તૈયાર કરવા, ઓડિયન્સને ગમે એવા ગીતો, એમનો શું પ્રતિસાદ છે, આપણે જે ગીતો પ્રસ્તુત કરીએ છીએ એના માટે, એ બધું જાણીને એક સરસ જર્ની આકાશવાણીની શરૂ થઈ.
1: તો તમે વાત કરી બી ગ્રેડમાં તમે સૌથી પહેલા ઓડિશન આપ્યું, અને અત્યારે તમે છો ટોપ ગ્રેડ.
0: જી જી.
1: તો આ જે બી થી ટોપ ગ્રેડ સુધીની જે જર્ની છે એના વિશે થોડી વાત કરો.
0: જી, બી ગ્રેડમાં ખાસા બધા બ્રોડકાસ્ટ થયા. પછી આઈ થિંક આપણે ત્યાં એક એવો નિયમ હોય છે કે લગભગ 5-7 વર્ષ તમને એક ગ્રેડમાં રહેવું પડે છે. તો પછી ધીમે ધીમે એક મોટિવેશન એવું પણ મળ્યું કે હવે તું બી ગ્રેડમાં થઈ ગઈ છું કે બી હાઈ માટે તું ટ્રાય કર એમ. તો એના માટે પણ ઓડિશનની તૈયારી કરી, સરસ ગીતો 15-20 ગીતો રેડી કર્યા એના માટે. એમાં પણ એવી થોડીક વરાયટી કે ભાઈ આપણે કંઈક ડિવોશનલ હોય એમાં, અથવા એકાદું ફોક ટચ જે ગીતમાં હોય, કોઈ ગઝલ હોય, કોઈ લિલ્ટિંગ એકાદું ગીત હોય, એવા સરસ 5-6 ગીતો મને યાદ છે કે રેકોર્ડ કર્યા. કારણ કે બિહાઈનું ઓડિશન દિલ્હી જાય છે, તો એ ઓડિશન માટે જે રેકોર્ડિંગ ગયું હતું એના પછી મને આમ એવું કહું તો ચાલે કે ખુદા દેતા હોય તો છપ્પર ફાડકી દેતા, એવું આપણે કહીએ છે ને, એના જેવું છે. તો મને
1: લોટરી લાગી,
0: મને લોટરી લાગી, મને ડબલ જમ્પ મળ્યો. અને મને કાગળ આવ્યો તો આમ એક આખો દિવસ એ હું પચાવી ના શકી કે ખરેખર એવું થયું છે કે બિહાઈમાંથી આપ્યું છે ઓડિશન બિહાઈનું, પણ ગ્રેડ આપ્યો છે એ.
1: એટલે કઈ ભૂલતો નથી,
0: એટલે મને આમ એક આખો દિવસ આઈ વોઝ અંડર દેટ ઇમ્પ્રેશન કે ના ના કંઈક લખવામાં કે ટાઈપિંગ એરર, કારણ કે કાગળ આવે પહેલા જેવું ડબલ શ્યોર કરીએ. એટલે મારા માતા પિતા પણ માનવા તૈયાર નહોતા કે ના ના એવું બને જ નહીં એમ, એટલે કે આપણે પૂછીએ કોઈકને. એટલે મમ્મી પપ્પાએ ગુરુજીને ફોન કર્યો, રાજભાઈને, કારણ કે ત્યારે રાજભાઈ પણ ટોપ ગ્રેડ હતા. એટલે કે આવું બને રાજભાઈ,

0: એટલે કે કાગળમાં શું લખ્યું છે? એટલે એમણે એવું કીધું કે બસ આવી રીતે લખ્યું છે કે બીહાઈ નું ઓડિશન છે, પણ તમને એ ગ્રેડ આપવામાં આવ્યો છે, એટલે કે તમે કાગળ લઈને કાલે બપોરે મારા ઘરે આવો, આપણે જોઈ લઈએ. અને ગુરુજીએ કાગળ વાંચ્યો અને મમ્મી પપ્પાને સાંત્વના આપી કે ના, જે છે બરાબર છે ને, એવું જ થયું છે. એટલે એ જે અઠવાડિયાનો સમય હતો ને, એ કોના આશીર્વાદ, કેટલા બધા,
1: પણ તમને એક્સેપ્ટન્સ નહોતું.
0: એટલે એ એવી એક ફિલિંગ હતી કે,
1: અને મનમાં તો એવું જ હતું કે ભલે એ તો થઈ જ જવો જોઈએ, બરાબર. તો એ ગ્રેડમાં તમે જ્યારે આપ્યું તો ઓડિશન લે બીહાઈ માટે, ત્યારે શું ગાયું હતું તમે, યાદ છે?
0: હા, મને યાદ છે, થોડાક એકાદ ગીત હતું, એકાદ ગઝલ હતી, ગરબો હતો માતાજીનો એક સરસ.
1: તો એ ગરબો આજે ગાઈ નથી.

0: वाह, तो कल्याणी जी ने के तमे कीधु के काव्य संगीत भजन गीत, तो पर्सनली तमने तमारू शू फेवरेट छे? एमको
1: ઉત્કર્ષ ભાઈ બહુ અઘરું છે કહેવાનું ખરેખર, તો કારણ કે હું એવું માનું છું કે સુગમ સંગીત એ આપણે માનીએ છીએ ને એટલું સહેલું નથી. અને આઈ બીંગ મહારાષ્ટ્રીયન, મારા ઘરમાં શુદ્ધ ભાષા, શુદ્ધ ઉચ્ચાર, મારા પપ્પા પોતે સંસ્કૃત, પ્રાકૃત અને મરાઠી શીખવાડતા, 10th સુધી હું પણ સંસ્કૃત ભણી, એટલે આપણે જે ગાઈએ છે એ દરેક શબ્દનો અર્થ, દરેક શબ્દનો ભાવ, એ આપણે ઉચ્ચાર, હા, એ આપણે શ્રોતાઓ સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી શકીએ એવો પણ એક આશય હતો. એટલે તમે જો ભજન લો તો એ ભજનમાં એક અલગ ડિવોશનલ વસ્તુ છે, ભાવ છે કે જ્યાં આપણે કનેક્ટ કરી શકીએ છે સૂર સાથે, ભગવાન સાથે, જેમાં આપણને આનંદ થાય છે અંદરથી કે ના વી કુડ પરફોર્મ બેટર, અને સરસ જે રીતે આપણે કનેક્ટ થઈ શક્યા. ઘણી બધી વાર એવું હોય છે કે કોઈ કમર્શિયલ શોઝમાં આપણે બહુ જાણીતા ગીતો ગાઈએ છીએ તો એ રીતે ઓડિયન્સ સાથે કનેક્ટ થઈએ છીએ. ઘણી વાર એવું હોય કે જેમ કે અમે લગ્ન ગીતોના શોઝ કરીએ છે, તો લગ્ન ગીતોના શોઝમાં એવું હોય કે જે તે વિધિ છે એનું શું મહત્વ છે એના પ્રમાણે ગીતો અમે ગાય છે. જી, એના પ્રમાણે, હા, કે આપણે ફેરા ફર્યા અથવા તો પછી ગણપતિનું પૂજન થયું. તો હું એવું માનું છું કે દરેક ફોર્મ એ ઇમ્પોર્ટન્ટ ફોર્મ છે. તમે કોઈ પણ ફોર્મને, ગઝલ છે તો ગઝલમાં, ગઝલના જે શેર છે એમાં કવિ એ શેરમાં શું કન્વે કરવા માંગે છે અથવા શાયરની શું લાગણી છે એ જો તમે વ્યવસ્થિત કન્વે ન કરી શકો તો કદાચ એ ભાવપૂર્ણ રજૂઆત ન પણ ગણાય.
0: બિલકુલ. તો શું તમને લાગે છે કે આકાશવાણી સુગમ સંગીતને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે?
1: બિલકુલ બિલકુલ, 110%. કારણ કે જ્યારે કશું જ નહોતું ત્યારે માત્ર રેડિયો જ હતો. અમે લોકો પણ રેડિયો સાંભળીને મોટા થયા છે, જેમ કે 6-6:15 વાગે ઘરમાં રેડિયો ચાલુ થાય, આપણે પ્રભાતિયા સાંભળીએ, ભજન સાંભળીએ. અને ઉત્કર્ષભાઈ, મને આ ક્ષણે મેન્શન કરવું ગમશે કે મારા મમ્મી પુણે આકાશવાણીના સ્ટાફ આર્ટિસ્ટ અને અનાઉન્સર હતા. પછી એમને પુણેથી ગુજરાત આવવું પડ્યું, પપ્પાને જોબ મળી, એટલે એ પણ એક કલ્ચર હતું. આજની તારીખમાં મમ્મીએ ગાયેલા કેટલા બધા ગીતો પુણે આકાશવાણી, જી જી જી, કેટલા બધા ગીતો પ્રસારિત થાય છે આકાશવાણીમાં. તો એ સવારે એ સાંભળવું, એ ભજનો ગવાતા એ સાંભળવા, પછી બપોરના સ્લોટમાં સુગમ સંગીત આવે એ સાંભળવું, એ રાતના ઘણા બધા બોલીવુડના સોંગ્સ હોય અથવા આપણા ગુજરાતી જે કોઈ સ્લોટ્સ હોય એમાં, તો પુષ્કળ રેડિયો જ્યાં જ્યાં ગામડામાં રેડિયો હજી સુધી છે ત્યાં લોકો ચોક્કસપણે આકાશવાણી સાંભળે જ છે.
0: તો આકાશવાણીના પ્લેટફોર્મ પર પરફોર્મ કરવાનો તમારા માટે કોઈ ખાસ અનુભવ, તમને યાદગાર અનુભવ હોય સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતો અને તમને આમ યાદગાર રહી ગયો હોય?
1: બિલકુલ. એક તો એવો પ્રસંગ છે કે મને યાદ છે કે અહીંયા ગાંધી જયંતિની એક કોન્સર્ટ જે ઇનહાઉસ થઈ હતી, એમાં પણ મારું અહોભાગ્ય

0: એક આકાશવાણીએ મને યાદ કરી હતી.
1: અને
0: પ્લસ વિદ્યાપીઠમાં પણ ગાંધી જયંતિનો જે સવારે કાર્યક્રમ થાય છે એ પ્રસંગે પણ હું ત્યાં ગઈ હતી. આપણા આકાશવાણીને જયારે 75 વર્ષ પૂરા થયા એ રેડિયોની કોન્સર્ટ જે હતી એમાં પણ એમણે મને યાદ કરી હતી. અને ટોપ ગ્રેડ થયા પછી નવેમ્બરમાં જે આપણી કોન્સર્ટ થઈ છેલ્લે એમાં પણ સુગમ સંગીતના સ્લોટમાં જી ગયા વર્ષે એમાં પણ મેં ગાયું. પ્લસ સુરત આકાશવાણીમાં મને અહીંયાથી એઝ એન આર્ટિસ્ટ મોકલવામાં આવી હતી. રાજકોટ આકાશવાણી, વડોદરા આકાશવાણી, એટલે ખૂબ સરસ એના સંસ્મરણો છે, પરફોર્મન્સીસના સંસ્મરણો છે અને પુષ્કળ આનંદ એ પરફોર્મન્સીસમાં. અને ઓફકોર્સ હું મારી જાતને બહુ જ લકી માનું છું કે આકાશવાણીએ મને એ યોગ્ય ગણી કે હું આ બધી જગ્યાએ જઈને પરફોર્મ કરી શકું.
1: સાચું કહું તો તમે યોગ્યતા લાયક છો એટલે તમને મળી છે, એવું છે ખરેખર તો.
0: બસ બસ આશીર્વાદ બધાને.
1: તો જૂના સમયના રેડિયો અને આજના જે ડિજિટલ પ્રસારણ તમે સાંભળતા હશો, તો એનામાં શું તમને ફરક લાગે છે? એટલે એમ
0: ખાસો ફરક લાગે છે કારણ કે હમણાંના ડિજિટલ યુગમાં ક્યાંક એવું લાગે છે કે આપણે માત્ર એડવર્ટાઇઝમેન્ટ્સ જ સાંભળી રહ્યા છે અને વચ્ચે વચ્ચે કોઈક એકાદ ગીત આવી રહ્યું છે. ક્યારેક તમને ન ગમે એવી એડવર્ટાઇઝમેન્ટ્સ હોય, તમને ન ગમે એવા ગીતો હોય, ઓફકોર્સ દરેકનો પર્સનલ ચોઇસ પણ હોય. અને ખબર નહીં ડિજિટલી એડવાન્સ્ડ આપણે એટલા બધા થઈએ છીએ, પણ મને એવું લાગે છે કે ડિજિટલ વર્લ્ડમાં એક કન્ટેન્ટ એની જે આપણે કહીએ ને એક પોત હોય, સંગીતનું જે પોત હોય એ ક્યાંક આમ વિસરાઈ રહ્યું છે એવું લાગે છે.
1: પણ એ કાળમાં
0: એનરિચમેન્ટ નથી દેખાતું. એ કાળમાં આકાશવાણી દ્વારા આપણા ગીતો રજૂ થાય છે, હિન્દી બોલિવૂડના ગીતો રજૂ થાય છે, જૂના ગીતો, નવા ગીતો, તો બધા એજ ગ્રુપ્સ સુધી આ પહોંચે એ સરસ પ્રયત્ન આકાશવાણી ચોક્કસ કરી જ રહી છે.
1: તો જિંગલ્સ ટીવી અને ફિલ્મોમાં પણ તમને ગાવાનો અનુભવ છે, તો શું તફાવત છે લાઈવ પરફોર્મન્સ અને સ્ટુડિયો રેકોર્ડિંગ?
0: ઉત્કર્ષભાઈ એક વાત કરું કે આપણે જેમ ટીવીના માધ્યમની વાત કરી, ટીવી ઉપર એટલે અમદાવાદ દૂરદર્શન ઉપર ઘણા વર્ષો પહેલા, હું લગભગ 98-99 ની વાત કરું છું, એક ગુજરાતી કોમ્પિટિટિવ સિરિયલ સુરીલી સરગમ શરૂ થઈ હતી અને એનું દિગ્દર્શન કર્યું હતું સલીલભાઈ મહેતાએ. અને એ એપિસોડમાં પ્રથમ એપિસોડની હું વિનર હતી, જેમાં આણંદજીભાઈ જજ હતા. અને જેમ આપણે પછી જેમ સારે ગમે જોયું કે એક આ રાઉન્ડ, એક કવિ રાઉન્ડ, એક ફોક રાઉન્ડ, એમ અલગ અલગ 4-5 પ્રકારના રાઉન્ડ હતા. અને એમાં મુરબ્બી દિલીપ કાકા, ક્ષેમુ કાકા, ગૌરાંગભાઈ બધા જ આગળ બેઠા હતા અને અમે એક સ્પર્ધાત્મક રીતે અમારી પ્રસ્તુતિ કરી. અને પછી એવું બન્યું કે ત્રીજા એપિસોડથી એમણે મને વાત કરી કે અમને એક ફિમેલ એન્કર જોઈએ છે, તો શું તમે આવશો? એટલે મેં ત્યારે બહુ
1: ડાયરેક્ટ સ્પર્ધામાંથી તમને સીધા એન્કરિંગમાં બોલાવ્યું. જી જી જી.
0: તો એમણે મને જ્યારે આ વાત કરી, રજૂઆત કરી, ત્યારે મેં મમ્મી પપ્પા સાથે વાત કરી એટલે મમ્મી પપ્પાને એ જ કીધું કે ગાતા આવડે, બોલતા આવડે નહીં, પણ એમના સપોર્ટથી અને ઘણું બધું અમે લોકો ખાસું લેસન કરતા, આપણા જે જે ગીતો અથવા સ્પર્ધકો આવે એ કયા ગીતો ગાય છે, એના કવિ અને સ્વરકાર ઓકે છે કે નહીં, એની પ્રસ્તુતિ કેવી છે, એ દરેક એપિસોડમાં અમે ખૂબ ધ્યાન રાખતા. અને દર અઠવાડિયે એક નવા જજ એ એપિસોડમાં સ્પર્ધાને જજ કરવા હતા. તો એ સિરિયલની પેટર્ન એવી હતી કે તમે જે પણ જજ છે એમનું એક સરસ ગીત ગાઈને એ જજને તમે ઇન્વાઇટ કરો. તો ઉત્કર્ષભાઈ એના 111 એપિસોડ થયા, એટલે યુ નેમ ઇટ, અને એ લોકો પાસે શીખવાનો મોકો મળ્યો છે. જેમ કે હવે આપણે પુરુષોત્તમભાઈને ઇન્વાઇટ કરીએ તો પુરુષોત્તમભાઈનું ગીત હોય, દિલીપ કાકાને ઇન્વાઇટ કરીએ તો દિલીપ કાકાનું ગીત હોય, રમેશ પારેખ આવે તો રમેશ પારેખનું ગીત હોય.
1: તમે નામ લીધું રમેશ પારેખ સાહેબ, એમનું એક ગીત સંભળાવો.
0: રમેશભાઈના તો અઢળક ગીતો યાદ આવે છે, આપણું સૌથી ફેમસ સાવરિયો. પણ મને એવું યાદ છે કે એ એપિસોડમાં મેં એમનું એક બાળગીત જે બહુ જ ફેમસ છે એ ગાયેલું, તો એ બાળગીત કયું?

0: એક શિક્ષક તરીકે તમે તમારા વિદ્યાર્થીઓને સંગીત શીખવવા માટે કેવી રીતે પ્રેરણા આપો છો?
1: ખરેખર તો છોકરાઓ, હમણાં નાના છોકરાઓ, હમણાં જે યુગમાં છે ને, એ યુગમાં એમને પ્રોપર ટ્રેનિંગ અથવા મોટિવેશન અથવા એન્કરેજમેન્ટ આપવું એ બહુ જરૂરી છે. એટલે અને એ લોકો એક એવા યુગમાં છે કે જ્યાં એમને બધી જ સવલતો છે. આજના જમાનામાં થોડુંક એવું છે કે બધાને ક્વિક રિઝલ્ટ જોઈએ છે, પણ હું એવું માનું છું કે સંગીતમાં એ શક્ય નથી. તમને જે પ્રોસેસ અને જે લર્નિંગ જોઈએ એ તો જોઈએ જ.
0: કલ્યાણીજી, તમારી સાથે વાત કરીને ખરેખર આનંદ થયો. તમારા વિચારો અને અનુભવો અમારા શ્રોતાઓ માટે ખૂબ પ્રેરણાદાયક છે.
1: ધન્યવાદ ધન્યવાદ.
0: અમે આશા રાખીએ છીએ કે તમારા સુરોથી સંગીતની દુનિયાનો સુમધુર બનાવતા રહેશો આપ, અને આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે આ ખાસ કાર્યક્રમમાં જોડાવ બદલ ખૂબ ખૂબ આભાર.
1: ખૂબ ધન્યવાદ. અને આકાશવાણીને મારા ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. હવે મારો પરિવાર છે, મારી ફેમિલી છે એમ ગણું છું, એટલે મારા વતી ખૂબ ખૂબ પ્રણામ સૌને અને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.
0: આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રા નિમિત્તે વિશેષ કાર્યક્રમ સુરસંગાત અંતર્ગત કલ્યાણી કૌઠાડકરની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: બોલી એટલે દરેક પ્રદેશની પોતાની ઓળખ, અને લહેકો એટલે દરેક પ્રદેશની પોતાની છટા. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને વાલા સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરે છે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ. શ્રોતા મિત્રો, આપણા સહિયરના મંચ પર આપણે અગાઉ હોરઠનો મીઠો લહેકો અને મેહોણાનો અનોખો અંદાજ માણ્યો હતો,
1: અને આજે એ જ શ્રેણીને આગળ વધારતા ચાલો ફરી એક નવી બોલીની મીઠાશ તરફ જઈએ. ગુજરાતની વિવિધ બોલીઓમાં કચ્છી બોલીનો એક અનોખો જ લહેકો છે. એમાં શબ્દો થોડા અલગ, પણ લાગણી ખૂબ જ નજીક લાગે.
0: કચ્છી લહેકામાં એક લય છે, જાણે દરેક વાક્યમાં સંગીત, બોલવામાં એક મીઠાશ અને એક અલગ જ પોતાનાપણું. જનરલી શ્રોતા મિત્રો, આપણે કચ્છ વિશે વિચારીએ ને એટલે યાદ આવે રણની સફેદ ચાદર, લોકકળા, બાંધણી અને કળા,
1: અને આ ઉપરાંત એની ભાષા. તો ચાલો થોડું માણીએ આ ભાષાને, કરીએ ગુજરાતીથી કચ્છી બોલીનું રૂપાંતર. અને આપણા ઘણા શ્રોતા મિત્રો કચ્છી છે, એટલે જો કદાચ અમારાથી કંઈ ભૂલ થઈ જાય તો માફ કરજો, ને ના થાય તો મજા માણજો. તો કરીએ શરૂ. કેમ છો લિપિ? ક્યાં આવી લિપિ?
0: હું એકદમ બરાબર છું માં, બિલકુલ ઠીક આયા.
1: ચાલો બહાર જઈએ. હલ બહાર હલો.
0: ના ના, અહીં જ બેસીએ ને. ના હિતે વેઉતા.
1: ગોગી છે ચરી અહીં.
0: અક્કલ જ નથી, મીઠો જ નહી.
1: સારું ચલો દોસ્ત બની જઈએ. હલ ઠીકા, અસા દોસ્તા થી વનો.
0: હા એ તો આપણે છીએ જ ને. હા ઉતા અસા પહેડું સા આયું.
1: તમારી તો એક બે ને ત્રણ, તું જીતા હિકબતે. અને હા, આના ઉપરથી મને કચ્છી આંકડા યાદ આવ્યા, તો ચાલો એ પણ જાણી લઈએ કે આંકડાઓને કચ્છીમાં શું કહેવાય છે. જેમ કે એક તો હિકડો,
0: બે એટલે બ,
1: ત્રણ તો ત્રે,
0: પાંચ એટલે પંજ,
1: સાત એને કહેવાય સત,
0: આઠ આઠને કહેવાય અઠ,
1: નવ નો,
0: દસ એટલે ડો,
1: અને વીસ એટલે વી.
2: આવજો અચી જા.
0: જોયું ને, શબ્દો બદલાયા શ્રોતા મિત્રો, પણ ભાવ એનો એ જ. મીઠી છે આ ભાષા, આ લેકો ખૂબ મસ્ત છે. અને એના લોકોની વાત કરીએ તો એમની સાદગી અને મહેમાન નવાજી એ કચ્છની સાચી ઓળખ છે. આવો ને ઘેર આવજો. હા આ આવકાર દરેકના હૈયામાં વસેલો છે.
1: અને કચ્છી ભોજન, આ હા હા હા, એની તો શું વાત કરવી. સ્વાદિષ્ટ બાજરીનો રોટલો, કચ્છી

0: કડક રોટલી, ખાટી મીઠી કઢી અને સાથે લસણની ચટણી અને સાથે માખણ અને છાશ, સ્વાદ અને તંદુરસ્તી બંને. અને દાબેલી, આ હા હા હા હા દાબેલીનું નામ સાંભળીને તો અત્યારે પણ મોઢામાં પાણી આવી જાય છે, જે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ખાલી ગુજરાત કેમ, દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને એનું મૂળ કચ્છમાં જ છે.
1: અને ખાણીપીણી પછી જો ત્યાંની પરંપરાગત કળા વિશે વાત કરીએ તો કચ્છ લીંપણકામ માટે પણ પ્રખ્યાત છે. આ કચ્છની એક પરંપરાગત માટીકામ અને અરીસાની કળા છે, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ કરીને દિવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવે છે.
0: એવી જ રીતે કચ્છી ભરતકામ પણ વખણાય છે. આ કચ્છની ખૂબ જ રંગીન અને જટિલ હાથ વડે કરવામાં આવતા ભરતકામની કળા છે, જેમાં કાપડ ઉપર અરીસાના કામ સાથે વિવિધ ટાંકાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
1: હવે વાત કરીએ રોગન પેઇન્ટિંગની, તો આ કળામાં એરંડિયાના તેલમાંથી બનાવેલા રંગોનો ઉપયોગ કરીને કાપડ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ ખાસ કરીને ત્યાંના નિરોણા ગામની કળા છે. અને આ પેઇન્ટિંગ એકવાર આપ જુઓ ને તો સાચે પ્રેમમાં પડી જાઓ.
0: અને કચ્છની વિશેષ કળાઓ વિશે વાત કરતા હોઈએ તો આખાય વિશ્વમાં પ્રખ્યાત એવી અજરખ પ્રિન્ટને તો કેમ ભૂલાય. અજરખ એ કુદરતી રંગોનો ઉપયોગ કરીને કાપડ ઉપર કરવામાં આવતી બ્લોક પ્રિન્ટિંગની એક પ્રાચીન કળા છે.
1: અને બનીઠની, આ પણ કચ્છની એક પ્રખ્યાત ભરતકામની કળા છે, જે પોતાની અલગ જ ઓળખ ધરાવે છે.
0: આટલી બધી વાતો લિપિ કચ્છ વિશે થઈ ગઈ, તો ચાલો શ્રોતા મિત્રોને એક કચ્છી ગીત પણ સંભળાવીએ. કનુ દેવીદાન બારોટના સ્વરમાં ચાલો સાંભળીએ આ ગીત.

0: વાહ, તો શ્રોતા મિત્રો, બોલી વાતચીત માટે હોય છે, સાથે સાથે એ આપણી ઓળખ પણ છે જ. કચ્છી બોલી એ કચ્છની આત્મા છે, આપણે એને જીવંત રાખવી છે, બોલીને, સાંભળીને અને આગળની પેઢી સુધી પહોંચાડીને. અને આ કચ્છી બોલી લાગણીઓને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે.
1: તો આવો આપણી દરેક બોલી પર ગર્વ કરીએ અને એને પ્રેમથી જીવીએ.
2: અને આપણે આજે વાત કરી કચ્છી ભાષાની, ત્યાંના વારસા વિશેની. આવો જ એક ગૌરવશાળી વારસો છે આકાશવાણીનો. આકાશવાણી એની 90 વર્ષની પ્રસારણ યાત્રા ઉત્સાહભેર ઉજવી રહ્યું છે અને આકાશવાણીની આ 90 વર્ષની પ્રસારણ યાત્રામાં શ્રોતા મિત્રોનો સહયોગ મહત્વનો રહ્યો છે અને એના કારણે જ આકાશવાણી રેડિયોનું વિશેષ અસ્તિત્વ છે. આવા જ મહત્વના શ્રોતા મિત્ર અમદાવાદ આકાશવાણી માટે કિરીટભાઈ સોલંકી છે, આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત. આવો કિરીટભાઈની વાત સાંભળીએ.
3: નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી હું કિરીટ સોલંકી અને મારી સાથે મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. આવું તમે ઘણીવાર ફોન ઇન કાર્યક્રમમાં સાંભળેલું હશે, કારણ કે આ મારી એક સ્ટાઇલ છે. જ્યારે હું ફોન ઇન કાર્યક્રમમાં આ રીતે વાત કરું છું ત્યારે મારા પત્નીનું હું આ રીતે જ ઇન્ટ્રોડક્શન આપું છું અને આ એક મારી શૈલી જ છે. અને આજે આકાશવાણીના આ પ્રસારણને 90 વર્ષ થયા છે, તો આપણે ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે એક 90 વર્ષ સુધી આ આકાશવાણીનું પ્રસારણ અવિરતપણે ચાલી રહ્યું છે. અને જ્યારે રેડિયોની શરૂઆત થઈ ત્યારે રેડિયોના જે સેટ છે એ વાલવાળા રેડિયો હતા, લાકડાની બોડીવાળા હતા અને વગર સ્ટીરિયો એનો અવાજ, રેડિયો વગાડવો અને ઘરે રેડિયો વગાડવો બંનેની અલગ અલગ ચાર્જ ભરવાનું થતું. પોસ્ટ ઓફિસમાં એ રેડિયોનું લાયસન્સ ભરવા જવું પડતું. મેં પોતે પણ આ રેડિયોનું ચાર્જ લાયસન્સ રિન્યૂ કરાવેલા છે અને હજી પણ મને એ પાસબુકનું મુખપૃષ્ઠ જે બ્લુ કલરનું અને એનામાં એક થાંભલો હોય અને ગોળ ગોળ ચક્કર 5-6 હોય એવી રીતનું એનું મુખપૃષ્ઠ બનાવેલું હતું, હજી પણ મને એ ભૂલાતું નથી જ્યારે એ આ મારી રેડિયોની શરૂઆત હતી. અને રેડિયોએ ખરેખર આખું 90 વર્ષમાં ઘણું બધું જોયું છે અને શ્રોતાઓએ પણ ઘણું ઘણું એમાં શીખ્યા છે, જોયું છે. તો અત્યારે રેડિયોની કન્ડિશન જોયું તો ત્યાર પછી જ્યારે ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવ્યા, વાલવાળા હતા, ત્યાર પછી હવે અત્યારે મોબાઈલ એપ્લિકેશન ઉપર આપણે રેડિયો સાંભળી શકીએ છીએ અને દેશ વિદેશમાં પણ આજે હજારો લાખો લોકો સુધી આપણું આ પ્રસારણ પહોંચી રહ્યું છે. તો આ ખરેખર એક ટેકનોલોજીની એક મહાનતા છે, ટેકનોલોજીનો વિજય છે, જેને કારણે આપણે અત્યારે હજી સુધી પણ રેડિયોથી દૂર નથી રહ્યા. રેડિયો આપણા અત્યારે આપણા ખિસ્સામાં રેડિયો છે એમ કહેવું હોય તો કંઈ ખોટું નથી. અને આખા ગુજરાત તેમજ ભારતભરની કોઈ પણ માહિતી જે છે અને આપણે આ રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જોવાલાયક સ્થળો છે એના વિશે આપણે રેડિયો ઉપર માહિતી આવે છે. આપણી આપણી અહીંયાની જે ખાણીપીણીની જે ચીજો છે એની રેસીપી આવે છે, જેથી કરીને આપણે કયા વિસ્તારમાં ખાણીપીણી કઈ રીતની છે, કયા વિસ્તારમાં આપણે શું શું જોવાલાયક સ્થળો છે એ બધી માહિતી આપણે રેડિયો પૂરી પાડે છે. તો રેડિયો ખરેખર એક સારું માધ્યમ છે. અને જ્યારે અતિવૃષ્ટિ કે થાય છે, પછી આપણે ભૂકંપ જેવું કંઈ હોય, કારણ કે જ્યારે કચ્છનો જ્યારે આજથી 25-26 વર્ષ પહેલાં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે રેડિયોએ સારા સમાચાર, સાચા સમાચાર આપી અને 24 કલાક રેડિયોનું પ્રસારણ ચાલુ રાખીને લોકોને માહિતગાર કર્યા છે, કે જેથી કરીને કોઈ અફવાનો કે એવો કોઈ ચાન્સ ન રહે અને લોકોને સાચી માહિતી મળી શકે. તો સમાચારનું એકમાત્ર માધ્યમ જે છે એ રેડિયો છે. આજે ફેસબુકનો જમાનો છે તો એમાં પણ આપણે ઘણા સમાચારો મળે છે, પણ એના ઉપર આપણે એટલો વિશ્વાસ ન કરી શકીએ, કારણ રેડિયો ઉપર આપણે રેડિયોના સમાચાર ઉપર છે ને આપણે વિશ્વાસ કરી શકીએ છીએ.

અને ઘડિયાળનો જે સમય જે છે તો એ પણ વિચારવા જાય એ તો અમુક લોકો રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અવારનવાર રેડિયો ઉપર ટાઈમ પણ બોલવામાં આવે છે કે અત્યારે 1 વાગીને 4 સેકન્ડ થઈ છે કે એવી રીતે. તો જે લોકો જે છે એ પણ જ્યારે ઘડિયાળ મેળવે છે ને તો રેડિયો ટાઈમ ઘડિયાળ મેળવે છે. અને કોઈ એને પૂછે કે ભાઈ કેટલા વાગ્યા તો એમ કે ભાઈ 10 ને 10 મિનિટ થઈ, તો કે રેડિયો ટાઈમ છે. એટલે રેડિયોનું આ મહત્વ છે ઘડિયાળમાં પણ. અને એક વાત મને યાદ આવે છે કે બે મિત્રોને એક ટ્રેન પકડવી હતી અને બેયનો એક જ ટ્રેન બંનેને પકડવાની હતી. તો એક વ્યક્તિએ તો એ ટાવર ટાઈમમાં માનતો હતો અને બીજો વ્યક્તિ જે છે મિત્ર એ રેડિયો ટાઈમમાં માનતો હતો. બંનેના સમયમાં 5 મિનિટનો ફરક હતો. તો એક મિત્ર કે ભાઈ તારી ટ્રેનનો સમય થઈ ગયો છે એટલે તને આ ટ્રેન નહીં મળે, પણ મારી ટ્રેનમાં હજી 5 મિનિટનો સમય બાકી છે, મને ટ્રેન મળી જશે. તો રેડિયોનું આ મહત્વ છે. તો આવી રીતે જે

0: ના સમયમાં 5 મિનિટનો ફરક હતો. તો એક મિત્ર કે ભાઈ તારી ટ્રેનનો સમય થઈ ગયો છે એટલે તને આ ટ્રેન નહીં મળે, પણ મારી ટ્રેનમાં હજી 5 મિનિટનો સમય બાકી છે, મને ટ્રેન મળી જશે. તો રેડિયોનું આ મહત્ત્વ છે. તો આવી રીતે જે રેડિયો ઉપરથી આપણે માહિતી મળે છે, જે જોવાલાયક સ્થળો છે, તો હું અત્યારે જૂનાગઢથી આવું છું તો જૂનાગઢમાં પણ ઘણા એવા જોવાલાયક સ્થળો છે. એમાં છે ગિરનાર છે, પછી ઉપરકોટ છે, પછી ત્યાંના નરસિંહ મહેતાનો ચોરો છે, પછી ત્યાંનું સીલ આપણે મ્યુઝિયમ છે, સાયન્સ મ્યુઝિયમ છે, જે બાળકોને પણ ખૂબ જોવાલાયક છે. અને ફક્ત તમે જૂનાગઢનો એક ઉપરકોટ ખાલી જુઓ ને તો એમાં પણ એક દિવસનો સમય તમને લાગી જાય. અને ગિરનારમાં ઉપર પણ ઘણા બધા મંદિરોને આવેલા છે. અને જૂનાગઢના બે ખૂબ જ મોટા લાખો માણસો આવે છે એવા ત્યાંના બે તહેવારો છે. એક છે ગિરનારની પરિક્રમા, જે લીલી પરિક્રમા નામે ઓળખાય, અને તે દિવાળી પછી શરૂ થાય છે. અને એક છે શિવરાત્રિનો મેળો, એ પણ 4 દિવસનો મેળો છે. અને આ બંને કાર્યક્રમમાં આટલા લોકો માટે જમવાની રહેવાની બધી સુવિધાઓ તદ્દન ફ્રી આપવામાં આવે છે અને લાખો માણસો આ કાર્યક્રમોનો ભાગ લે છે. તો આવી રીતે ઘણી જગ્યાએ જૂનાગઢ જિલ્લામાં જ આવેલું સોમનાથનું મંદિર છે, એ પણ એક જ્યોતિર્લિંગ કહેવાય, અને ત્યાં પણ લાખો માણસો આવે છે. બાજુમાં વીરપુર છે, સતાધાર છે, પછી પરબવાવડી છે. આ બધા ઘણા ઘણા સ્થળો છે જેની માહિતી આપણે રેડિયો ઉપરથી પણ મળી શકે છે દરેક જગ્યાની. તો ક્યાંય પણ આપણે હરવા ફરવા જવું હોય તો રેડિયો સાંભળતા હોય તો તમે તે જગ્યાની આપણે ત્યાં કઈ કઈ શું જોવાલાયક વસ્તુ છે, ત્યાંની ખાણીપીણી શું છે, એ વિશે આપણે માહિતગાર થઈ શકીએ છીએ. તો એક વખત આકાશવાણી અમદાવાદ ઉપરથી જ અમદાવાદના જોવાલાયક સ્થળો વિશે એવી ઝીણવટભરી માહિતી આપવામાં આવી કે અમારા જે સગા સંબંધી અહીં અમદાવાદમાં રહે છે તો એ લોકોને પણ ખબર નહોતી કે આટલી આટલી જગ્યા અહીંયા અમદાવાદમાં જોવાલાયક છે. તો રેડિયોનું એવું બધું સારું એવું મહત્ત્વ છે. અને મનોરંજન તો છે જ, જેમાં પહેલાં ફરમાઇશી ગીતો આવતા તો એમાં પત્રો પણ ન લેવામાં આવતા, ત્યાર પછી પત્રો સાથે ફરમાઇશી કાર્યક્રમ શરૂ થયા, અને હાલમાં ફોન કરીને પણ પોતાનો અવાજ આપણે રેડિયો ઉપરથી સાંભળી શકીએ છીએ, એવા ફોન ઇન કાર્યક્રમો પણ આકાશવાણી ઉપરથી પ્રસારિત થાય છે. તો એમાં પણ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને મોબાઈલ એપ્લિકેશનથી રેડિયોનું પ્રસારણ પોતાના ઘર બેઠા હજારો કિલોમીટર દૂર પણ એ લોકો રેડિયોનું પ્રસારણ સાંભળી શકે છે. તો 90 વર્ષમાં રેડિયોએ ઘણું ઉતાર ચઢાવ જોયા છે. રેડિયો હજી પણ જીવંત જ છે અને જીવંત જ રહેશે, અને આ સેવા અવિરતપણે શરૂ રહેશે. નમસ્કાર, અસ્તુ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીની 90 વર્ષની ગૌરવશાળી પ્રસારણ યાત્રા આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આ નિમિત્તે આપ સાંભળી રહ્યા હતા કિરીટભાઈ સોલંકીની વાત. આશા રાખીએ કે વાત સાંભળીને આપ સૌને પોતિક ઉફીલ થયું હશે, આનંદનો અનુભવ કર્યો હશે. આપે કિરીટભાઈ, આપે આપના રમૂજી સ્વભાવ મુજબ સરસ મજાની વાતો કરી અને શ્રોતા મિત્રોને સાંભળવી ગમે એવી વાત કરી, વચ્ચે રમૂજ પણ કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રાના અવસર ઉપર આપે આટલી સરસ વાત કરી તેના માટે અમે સૌ આપના આભારી છીએ. થેન્ક યુ સો મચ. અને શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કચ્છી ભાષા ઉપર વિશેષ કાર્યક્રમ હતો. આપણે કચ્છ વિશેની, ત્યાંની સંસ્કૃતિ વિશેની વાત કરી. તો ચાલો કાર્યક્રમમાં કેટલાક કચ્છ પ્રદેશના ગીતો સાંભળીએ. સ્વર ઉસ્માન મીર.

પ્રિયકાંત મણિયારની રચના આપ સાંભળી રહ્યા હતા. વીધી મહેતાના સ્વરમાં સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાનગેની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પાંચ રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની સરસાઈ, તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ. પાંચ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત પાંચ બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની એક એક બેઠકમાં સરસાઈ. બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચના મોત. જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર. અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ આગળ છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ પાછળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં 166 બેઠકો માટે મતગણતરીના વલણો ઉપલબ્ધ છે. ભાજપ 182 બેઠકો પર, તૃણમૂલ કોંગ્રેસ 91 બેઠકો પર, કોંગ્રેસ 1 બેઠક ઉપર, સીપીએમ 1 પર અને અન્ય 3 બેઠકો

0: પર આગળ છે, જ્યારે ભાજપના નેતા શુવેન્દુ અધિકારી નંદીગ્રામમાં આગળ છે તો ટીએમસી નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પર તેમના નજીકના હરીફ ભાજપના શુવેન્દુ અધિકારીથી આગળ છે. ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ પશ્ચિમ વર્ધમાન જિલ્લાની આસનસોલ દક્ષિણ બેઠક પર તેમના નજીકના હરીફ ટીએમસીના તાપસ બેનર્જીથી આગળ છે. ભાજપના ઉમેદવાર અને વિપક્ષના નેતા શુવેન્દુ અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં આગામી સરકાર બનાવશે. 152 બેઠકો માટે 23 એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે 142 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન યોજાયું હતું. આ મહિનાની બીજી તારીખે મગરહાટ પશ્ચિમના 11 અને ડાયમંડ હાર્બર વિધાનસભા ક્ષેત્રના 4 બુથ પર ફરીથી મતદાન યોજાયું હતું, પરંતુ ચૂંટણી પંચે મોટી સંખ્યામાં મતદાન મથકો પર મતદાન દરમિયાન ગંભીર ચૂંટણી ગુનાઓ અને લોકશાહી પ્રક્રિયાના ભંગનો ઉલ્લેખ કરીને ફાલ્ટા મતવિસ્તારમાં મતદાન રદ કર્યું. તે બેઠક પર નવી મતદાન 21 મેના રોજ થશે અને 24 મેના રોજ મતગણતરી થશે. રાજ્યની રાજધાની કોલકાતામાં 5 સ્થળોએ 11 વિધાનસભા મતવિસ્તારો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ટીએમસીએ 291 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સાથી પક્ષ ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા, જેનું નેતૃત્વ અનિત થાપા કરે છે, એ દાર્જીલિંગ હિલ્સમાં 3 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. ભાજપે વધી 294 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે 292 બેઠકો પર ચૂંટણી લડી હતી. 4 પક્ષોના ડાબેરી મોરચાએ 246 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 10 વિધાનસભા ક્ષેત્રો પર સીપીઆઈએમ લિબરેશન 29 બેઠકો પર આઈએસએફ અને એચડીપીઆઈ અને બાકીની બેઠકો પર એક અપક્ષ અને અન્ય ડાબેરી સંગઠનોએ ટેકો આપ્યો હતો. આસામમાં અત્યાર સુધી મળેલા વલણ અનુસાર ભાજપ સરસાઈ મેળવી રહી છે. તમામ 126 વિધાનસભા બેઠકો માટે મતગણતરી સરળતાથી ચાલી રહી છે. ભાજપ 78 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 9 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 24 બેઠકો પર, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 9, રાયઝોર દળ 1 બેઠક પર, જીએમએમ 1, સીપીએમ 1 અને એઆઈયુડીએફ 2 બેઠક પર આગળ છે. ભાજપના ઉમેદવાર અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જલુકબારી વિધાનસભા બેઠક પર આગળ છે. આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહાટમાં ભાજપના ઉમેદવાર હિતેન્દ્રનાથ ગોસ્વામીથી પાછળ છે. તમિલનાડુમાં 62 મતગણતરી કેન્દ્રો પર 75,064 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. રાજ્યમાં ત્રિકોણીય ચૂંટણી જંગમાં 73 બેઠકો માટે વલણો મળ્યા છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની આગેવાની હેઠળ શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ 49 બેઠકો પર આગળ છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ 57 બેઠકો પર આગળ છે અને અભિનેતા સી જોસેફ વિજયની આગેવાની હેઠળ નવી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ 106 બેઠકો પર આગળ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 4 બેઠકો પર આગળ છે. મુખ્ય ઉમેદવારોમાં ચેન્નઈના કોલાથુર મતવિસ્તારથી ચૂંટણી લડી રહેલા વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન હવે તેમના એઆઈએડીએમકે પ્રતિસ્પર્ધી સંથાના કૃષ્ણનથી પાછળ છે, જ્યારે તેમના પુત્ર નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન પણ ચેન્નઈના ચૈપોક થિરુવલ્લિગેની મતવિસ્તારથી પાછળ છે. ટીવીકેના સ્થાપકવાળા જોસેફ વિજય ચંદ્રશેખર જે 2 બેઠકો પેરામ્બુર અને ત્રિચી પૂર્વ પર ચૂંટણી લડી રહ્યા છે, 2 બેઠકો પર આગળ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ, જેઓ તાજેતરમાં ડીએમકેમાં જોડાયા છે, બોદિયાનાકુર મતવિસ્તારથી તેઓ આગળ છે. કેરળમમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 40,771 મતદાન મથકો પર ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળની એનડીએ, કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને શાસક સીપીઆઈ એમના નેતૃત્વ હેઠળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ મુખ્ય ગઠબંધન છે. તમામ 140 બેઠકો માટે વલણો પ્રાપ્ત થયા છે. કોંગ્રેસે 63 બેઠકો પર સરસાઈ મેળવી છે અને તેનો સાથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 23 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ સીપીઆઈએમ 31 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી સીપીઆઈ 14 બેઠકો પર આગળ છે. કેરળ કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે. પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે મતગણતરી કેન્દ્રશાસિત પ્રદેશના 6 નિયુક્ત કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. કુલ 30 બેઠકોમાંથી 17 બેઠકો માટે વલણો મળ્યા છે. શાસક એઆઈએનઆરસી 9 પર આગળ છે, ભાજપ અને કોંગ્રેસ 2 અને 1 બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકે અને ડીએમકે 1-1, અપક્ષ અને અન્ય 3 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી એન રંગસ્વામી થટ્ટંચાવાડી મતવિસ્તારથી તેમના નજીકના હરીફ કોંગ્રેસ પક્ષના વી વેથિલિંગમથી આગળ છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના વલણો મુજબ ભાજપના પ્રવક્તા શહેજાદ પુનાવાલાએ કહ્યું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं। ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ

0: अंग बंग कलिंग, मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में, और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी। असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है।
1: દરમિયાન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએ દાવો કર્યો છે કે કેરળમાં પરિણામ તેમના પક્ષમાં આવશે। કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે આ શરૂઆતના વલણો છે અને ટૂંક સમયમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે તાજેતરના ચૂંટણી પરિણામોમાં એનડીએનું પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે। શ્રી નાયડુએ કહ્યું કે પરિણામો એનડીએના વિકાસ પરના ધ્યાન અને વિકસતા ભારતના તેના વિઝનને સમર્થન આપે છે। તેમણે ઉમેર્યું કે આ જોડાણ લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે અને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસના સિદ્ધાંતને અનુસરે છે। પાંચ રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓની મતગણતરી પણ ચાલી રહી છે। અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભાજપ 5, જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 1-1 બેઠક પર આગળ છે। કર્ણાટકમાં દેવનાગરી દક્ષિણ અને બાગલકોટ વિધાનસભા મતવિસ્તાર, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી મતવિસ્તાર, ગુજરાતના ઉમરેઠ, ત્રિપુરામાં ધર્મનગર અને નાગાલેન્ડમાં કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે। કર્ણાટકના દેવનાગરી દક્ષિણ મતવિસ્તારમાં ભાજપના શ્રીનિવાસ ટી દાસ કરિયપ્પા આગળ છે, જ્યારે ત્રિપુરાના ધર્મનગર મતવિસ્તાર માં ભાજપના જહર ચક્રવર્તી લગભગ 9,000 મતોની લીડ જાળવી રહ્યા છે। ગુજરાતમાં ઉમરેઠ બેઠક ઉપર ભાજપના હર્ષદ પરમાર 12,000થી વધુ મતોથી આગળ છે। મહારાષ્ટ્રમાં રાહુરી બેઠક પર ભાજપના અક્ષય શિવાજીરાવ કરડેલે આગળ છે, જ્યારે નાગાલેન્ડના કોરીડાંગ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના દાઓચિયર ઇમચેન આગળ છે। કર્ણાટકના બાગલકોટ મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ હુલપ્પા મેટી 11,800થી વધુ મતોથી આગળ છે, જ્યારે મહારાષ્ટ્રમાં બારામતી મતવિસ્તારમાં એનસીપીના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર આગળ છે। બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત અને 7 ઇજાગ્રસ્ત થયા છે। અહેવાલ અનુસાર આરામોહનિયા રોડ પર બેલવૈયા મઠિયા ગામ પાસે બસમાંથી મુસાફરો નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે પાછળથી ઝડપી ગતિ આવી રહેલા એક વાહન તેમના પર ફરી વળ્યું હતું। ઇજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના અહેવાલ છે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું અમેરિકા ઉત્તર એટલાન્ટિક જોડાણમાં તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે। આ અગાઉ તેમણે પશ્ચિમ એશિયા સંઘર્ષને લઈને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટીકા કરી હતી। તેના પ્રતિભાવમાં અમેરિકાએ જર્મનીમાંથી તેના 5,000થી વધુ સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી। શ્રી ફ્રેડરિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ઇરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો મેળવવાની મંજૂરી આપી શકાય તેમ નથી। આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે। મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ફરી એકવાર અલગ સરના ધાર્મિક સંહિતાની માંગણી ઉઠાવી છે અને 2027ની વસ્તી ગણતરીમાં તેનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો છે। તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારને પત્રો લખ્યા છે। પાંચ રાજ્યોની વિધાનસભાની મતગણતરીમાં અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ગઠબંધનની સરસાઈ, તમિલનાડુમાં ટીવીકે અને કેરળમાં કોંગ્રેસ ગઠબંધન આગળ। પાંચ રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીમાં ગુજરાત સહિત 5 બેઠકો ઉપર ભાજપ આગળ, કોંગ્રેસ અને એનસીપીની 1-1 બેઠકમાં સરસાઈ। બિહારમાં રોહતાસ જિલ્લામાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 5ના મોત। જર્મનીના ચાન્સેલરે કહ્યું કે ઉત્તર એટલાન્ટિક જોડાણમાં અમેરિકા તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર અને આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ સામે થશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા, હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
2: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હે।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ગિની સોનારા વાંચે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે 92.71% આવ્યું છે. આ વર્ષે 4,35,102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,03,365 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. 97.88% પરિણામ સાથે ડાંગ જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે, જ્યારે અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોમાં તળાવ, કોટડા, કાંગવાઈ, પ્રશ્નવાળા કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું છે, જેમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ અંગે શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાઝાએ વધુ માહિતી આપી.
1: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે.
0: આજે રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાના અંબાજી પાસેનું કુંભારિયા કેન્દ્ર સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ છે. બનાસકાંઠાનું વિજ્ઞાન પ્રવાહનું 90.45%, જ્યારે સામાન્ય પ્રવાહનું 97.71% પરિણામ, જ્યારે સુરત જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 29% વિદ્યાર્થીઓએ, જ્યારે સામાન્ય પ્રવાહમાં 28% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં એક વિદ્યાર્થીનીએ પ્રતિક્રિયા આપી.
2: આજે પહેલા મારે A1 આવ્યો છે, હું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, હું બહુ જ ખુશ છું. બધો શ્રેય હું મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સ ને આપું છું કે એ લોકોએ મારી માટે બહુ સ્ટ્રગલ કરી અને હું અહીંયા આ સ્ટેજ પર અત્યારે છું. આગળ હું GPSC ની પ્રિપેરેશન કરવા માંગુ છું, એમાં

0: મારા પેરેન્ટ્સ નું સપનું છે કે એમાં પણ મારી છોકરી આગળ વધે. સ્કૂલ માટે તો અમારે બહુ ફ્રીડમ હતી અને ઘરે પણ મારા મમ્મી અને પપ્પા બહુ સપોર્ટ કરતા હતા. કોઈ દિવસ એક્ઝામ હતી ત્યારે કોઈ દિવસ કોઈ કામ નહીં, કોઈ ટોર્ચર, કોઈ વસ્તુ નહીં, ફૂલ સપોર્ટ એવું કરતા. અને ટીચર્સ તો એમ કહેતા કે કોઈ પણ તમારે નાઇટમાં તમારે જરૂર હોય ને રીડિંગ કરવા તમે ત્યારે તમે મને કોલ કરી શકો છો, અમે ગમે ત્યારે તમારી માટે છીએ જ.
1: નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 84.68 અને સામાન્ય પ્રવાહનું 95.13% પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 92%, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 83.13% પરિણામ નોંધાયું છે. પાટણ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 84.43%, જ્યારે સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 92.30% અને વિજ્ઞાન પ્રવાહમાં 66.34% પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લો 96.21% પરિણામ સાથે રાજ્યમાં સાતમા ક્રમે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 85.1% પરિણામ આવેલ છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર વિજેતા જાહેર થયા છે. 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા થયા છે. તેમને 85,371 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. પૂર્વ કચ્છમાંથી 2 લાખ રૂપિયાથી વધુના માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ગાંધીધામની SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે અંજાર તાલુકાના મેધપર કુભારડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ભક્તિનગર 2 મકાન નંબર 129માંથી પોલીસે આશરે 5 કિલોગ્રામ માદક પદાર્થ કબજે કર્યો હતો, જેની અંદાજીત કિંમત 2,82,700 રૂપિયા થાય છે. ઉપરાંત સ્થળ પરથી એક મોબાઈલ ફોન, વજનકાંટો, ઓળખના દસ્તાવેજો અને અન્ય સામગ્રી મળી આવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાજપની કોર કમિટી બેઠક યોજાશે, જેમાં મહામંત્રી, ઉપપ્રમુખો અને સંગઠન મંત્રી હાજર રહેશે. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ અંગે મંથન થશે. ઉપરાંત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતના હોદ્દેદારો અંગે ચર્ચા થશે. બેઠકમાં આગામી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અંગે પણ ચર્ચા થશે. ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ કુલ 59% એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે વિસ્તારવાર રાજ્યમાં 9% વધારે પાણીનો જથ્થો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 72%થી વધુ પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં સૌથી વધુ 49%થી વધુ પાણીનો જથ્થો મધ્ય ગુજરાતના જળાશયોમાં ઉપલબ્ધ છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે કરણ જોશી. દ્વારકામાં દરિયાઈ ખોદકામ દરમિયાન મળ્યા પ્રાચીન સભ્યતાના અવશેષો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા દ્વારકામાં મોટું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાની પ્રાચીનતા અને તેનું ઐતિહાસિક મહત્વ જાણવા માટે અરબસાગર અને બેટ દ્વારકા ટાપુ પર તપાસ શરૂ કરાઈ છે. બેટ દ્વારકાના સમુદ્ર કિનારે પ્રાચીન વસાહતો હોવાના પુરાવા મળતા ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વિશાળ સ્ટ્રક્ચર પરિસર મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર છે. આ સંકુલની ચારે બાજુ સુરક્ષા માટે બનાવવામાં આવેલી કિલ્લેબંધ પણ જોવા મળી છે. સંશોધનમાં અહીંથી મણકા બનાવવાની કળા અને તાંબુ લોખંડ ગાળવાના પુરાવા મળ્યા છે. આ સ્થળના વિદેશો સાથેના વેપારના પણ પોખ્ત અને સ્પષ્ટ પ્રમાણ મળી આવ્યા છે. ખોદકામમાં રોમન ઇન્ટેગ્લિયો અને રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી છે. આ ઉપરાંત માટીના વાસણોના ટુકડા પણ પ્રાપ્ત થયા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે દ્વારકા પ્રાચીન સમયમાં આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધો ધરાવતું મુખ્ય કેન્દ્ર હતું. આ નવી શોધથી ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પડશે. આ સંશોધન દ્વારકાની ભવ્યતા અને તેના ઐતિહાસિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં મદદરૂપ થશે.

0: દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો મે માસનો સ્વાગત કાર્યક્રમ 28 મે ના રોજ સવારે 11 વાગે જિલ્લા કલેક્ટર કચેરી ખંભાળીયા ખાતે યોજાશે. સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. સલાયા પરોડીયા સોલ્ટવર્ક રસ્તાના ચેઇનેજ બોક્સ કલબર્ટના પિયરમાં નુકસાન થયેલ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે હવે હટાવી દેવાયો છે. આ બ્રિજની રિપેરિંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર માટે હાલમાં કોઈ અડચણ કે જોખમ ન હોય, તેમજ બોક્સ કલવર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા ભારે વાહનો પસાર થઈ શકશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખંભાળીયા ખાતે નવનિર્મિત નાયબ વન સંરક્ષણની કચેરી, સામાજિક વનીકરણ વિભાગ દેવભૂમિ દ્વારકા તથા નવનિર્મિત રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ વિભાગની કચેરીનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ખંભાળીયા તાલુકાના વડાલિયા સિંહણ ખાતે 1 હેક્ટરમાં નવનિર્મિત વન કવચનું પણ લોકાર્પણ કર્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા મહિલાઓના કાનૂની હકો વિશે જાગૃત કરવા અને સુરક્ષિત કાર્યસ્થળ માટે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી જામખંભાળીયા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતીય સતામણી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ તેમજ આજના ટેકનોલોજીના યુગમાં એઆઈના માધ્યમથી થતી જાતીય સતામણી અને તેના દુષ્પરિણામો અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર, ગોપી તળાવ, ઓખાપોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક સમયમાં કોઈપણ વ્યક્તિને વીજ પુરવઠા વગર ચાલે તેમ જ નથી, ત્યારે વીજ પુરવઠાની સતત વધી રહેલી માંગ સામે વીજ બચત જ એકમાત્ર ઉપાય છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે વીજળી આપણા જીવનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેથી જ તેનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો આપણા સૌની નૈતિક ફરજ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ બિનજરૂરી વીજ વપરાશનો ઉપયોગ ટાળવા માટે અનુરોધ કર્યો છે, ત્યારે અનાવશ્યક રીતે વીજ ઉપકરણો જેવા કે લાઇટ, પંખા, ટીવી, એસી અને અન્ય વિદ્યુત ઉપકરણો ચાલુ રાખવાથી વીજળીનો વ્યય થાય છે. વ્યક્તિગત અને સરકારી કચેરીઓમાં વીજળીનો યોગ્ય ઉપયોગ કરવો એ દરેક કર્મચારીની નૈતિક જવાબદારી છે. ઉર્જા બચતવાળા ઉપકરણોનો ઉપયોગ કરીને આપણે વીજળીના વપરાશને બચાવી શકીએ છીએ. આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરિફ મીરના સ્વરમાં સાંભળીએ બેફામની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ.

5:45 લોકસંગીતના કાર્યક્રમમાં શૈલેષગીરી બાવાના કંઠે પ્રાચીન ભજન અને નિલેશભાઈ લુંબડિયાના સ્વરમાં લોકગીતો. 6:30 યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાવાણીમાં વિશ્વ અસ્થમા દિવસની વાત તથા ફિલ્મ સંગીત.

સાત વાગીને 22 મિનિટે ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં પરોપજીવી નિંદામણો સમસ્યા લક્ષણો અને નિયંત્રણ તથા મે માસના ખેતી કાર્યો રાત્રે 8 વાગે આપ સાંભળી શકશો હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી.

0: માનતા હતા. આ તારી જેમ દલીલો નહોતા કરતા કે કોણે કીધું કેમ કીધું.
1: અરે પણ બા, ઘર તો ચોખ્ખું રાખવું કે નહીં?
2: 10:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં પ્રકાશ ચંદ્ર શાહનું શાસ્ત્રીય ગાયન રાગ બિહાગ. આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિ અંગેની જાહેરાત સાંભળશો. પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદની યાદી મુજબ ગુમ થનાર લક્ષ્મી વિનય કુમાર મિશ્રા રહેવાસી વિભૂષા બંગલો પાસે ગુમા તાલુકો ઘાટલોડિયા જિલ્લો અમદાવાદથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. લક્ષ્મી વિનયકુમાર મિશ્રા ઉંમર વર્ષ 25, બ્રાઉન કલરની સાડી પહેરેલ છે, મધ્યમ બાંધાના છે, રંગે ગમ વર્ણના છે, ઊંચાઈ 5 ફૂટ છે, હિસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરેલ છે, હિન્દી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્ય સરખેજ અમદાવાદની યાદી મુજબ ગુમ થનાર આશાબેન ભરતકુમાર રહેવાસી શીલજ તાલુકો ઘાટલોડિયા જિલ્લો અમદાવાદથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ મુજબ છે. આશાબેન ભરતકુમાર ઉંમર વર્ષ 27, લાલ પીળા કલરની સાડી, લાલ કલરનું બ્લાઉઝ, પાતળા બાંધાના, રંગે ગૌ વર્ણના, મોઢું લંબગોળ, જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં દીપકનું ચૂંદણું તોરફાવેલ છે, નાકની ડાબી બાજુ તથા ઉપરના હોઠની જમણી બાજુ કાળો તલ છે, ધોરણ 4 સુધીનો અભ્યાસ કરેલ છે, ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. જે કોઈ વ્યક્તિને આશાબેન તથા લક્ષ્મી વિશે માહિતી મળે તેણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ અધિક્ષકની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદનો સંપર્ક કરવો. પોલીસ જાહેરાત અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર.

0: 9 વાગીને 15 મિનિટે સ્પોટલાઇટ, 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર, રાત્રે 10 વાગે નાટક સ્વચ્છતાને સંગ માણો જીવનના રંગ. લેખન જિગીશા ત્રિવેદી, પ્રસ્તુત કરતા નિસર્ગ ત્રિવેદી, નિર્માણ શૈલેષ પંડ્યા.
1: બધા વડીલોનું કીધું.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. મોહમ્મદ રફી અને આશા ભોંસલેને સાંભળીએ, ફિલ્મ છે નાગિન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: એની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: લોકસંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શૈલેશગીરી બાવાના સ્વરમાં પ્રાચીન ભજન. પ્રથમ રચના છે દાસી જીવણની.

0: શૈલેષગીરી બાવાના કંઠે આ હતું દાસ દાસી જબુનું પ્રાચીન ભજન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો લોકસંગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: જીવી ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નિલેશભાઈ બુંબળિયાના સ્વરમાં લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: 0709-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5490.
1: નીલેશભાઈ બુંબડિયાના સ્વરમાં આપ માણી રહ્યા હતા લોકગીતો. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થવા આવી છે. હવે સિંધીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા હવામાન સમાચાર સાંભળશું. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 39.4°C, જે સામાન્ય કરતાં 2.3°C વધુ રહ્યું. આજનું લઘુત્તમ તાપમાન હતું 28.2°C, જે સામાન્ય કરતાં 2°C વધુ હતું. સાંજે 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 38% હતું. વરસાદ નોંધાયો નથી. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાનની યાદી મુજબ અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 39°C આસપાસ રહેશે. આ હતા હવામાન સમાચાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: ખુશાલીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: ચાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

નમસ્કાર યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને હું છું આપની રેડિયો મિત્ર દીપા. લઈને આવી છું આપનો મનપસંદ કાર્યક્રમ યુવાણી. મિત્રો, વર્ષ 2026ના આ ઉનાળામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ ગરમી કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે તાપમાનનો પારો પણ દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે, જેથી આપણે સૌએ આપણા અને આપણા સ્નેહીજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા તાપમાનનો પારો રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે, તેથી આગામી દિવસોમાં ગરમીનું જોર વધી શકે છે, જેમાં ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની શક્યતાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, અહીં આપણે હીટવેવ અને રેડ એલર્ટ, યલો એલર્ટ વગેરેની વાતો કરીએ છીએ, પરંતુ શું આપણને ખબર છે આ હીટવેવ અને તેના રંગો દ્વારા સૂચવવામાં આવતું એલર્ટ ખરેખર શું છે? તો ચાલો એના વિશે આપણે થોડી માહિતી લઈએ. હીટવેવ એટલે કે ગરમીનું મોજું. ગુજરાતમાં આ હીટવેવ દરમિયાન ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા જાહેર કરવામાં આવતા કલર કોડ અને તેની માહિતી ઉપર નજર કરીએ તો સર્વપ્રથમ આવે છે લીલો રંગ, એટલે કે ગ્રીન એલર્ટ. તે સામાન્ય ચેતવણી છે, તેમાં તાપમાન સામાન્ય રહે છે, એટલે કે ખાસ પગલાં લેવાની આવશ્યકતા નથી. પીળો રંગ એટલે કે યલો એલર્ટ, તે સાવધાન રહેવાનું સૂચન કરે છે, જેમાં તાપમાન 41 થી 43 ડિગ્રી જેટલું રહે છે. ત્યારબાદ નારંગી રંગ એટલે ઓરેન્જ એલર્ટ, તે તાપમાનનો પારો 43 થી 45 અંશ સેલ્સિયસ સુધી પહોંચવાની તૈયારી બતાવે છે, તેથી લાંબો સમય ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ. અને અંતમાં લાલ રંગ, ખતરાની નિશાની એટલે રેડ એલર્ટ, તે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે, તેમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ જણાય છે, તેથી હીટ સ્ટ્રોકનો વધુ ભય રહે છે. મિત્રો, આજ માહિતી પર વધુ વાત કરીએ આપણે એક સુંદર મજાના ગીત પછી.

મિત્રો, હવે આપણે વાત કરીશું સાવચેતીની. તો મિત્રો, ગરમીથી બચવા માટે કેટલીક સાવચેતીઓ રાખવાની અતિશય આવશ્યકતા છે. જેમ કે બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળવું. હાઇડ્રેટ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી અથવા ઓઆરએસ પીતા રહેવું તથા બહાર નીકળતી વખતે પણ તે વસ્તુઓ સાથે રાખવી અતિ આવશ્યક છે, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થાય. તડકામાંથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીવું. ઓછા ટેમ્પરેચરમાંથી તરત જ તડકામાં ના જવું. તમારા શરીરને તાપમાન સાથે સંતુલન મેળવવા માટે થોડો સમય આપવો હિતાવહ છે. બહાર જતી વખતે સુતરાઉ અથવા હળવા એટલે કે લાઇટ રંગના કપડાં પહેરવા. માથાને ઢાંકી રાખવા માટે રૂમાલ, ટોપી, સ્કાર્ફ કે છત્રીનો ઉપયોગ કરવો, જેથી સૂર્યના સીધા કિરણોથી બચી શકાય. ખોરાકમાં પણ થોડો બદલાવ લાવવો. હળવો અને તાજો ખોરાક જ લેવો. વાસી ખોરાક ખાવાનું ટાળવું તથા બહારના જંક ફૂડને અવોઈડ કરવું. અગમચેતીના પગલારૂપે રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ તકેદારી રાખીને રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ હીટ વોર્ડ પણ ઊભા કરવાની તૈયારી કરવામાં આવતી હોય છે. જો તમને વધુ પડતી તરસ લાગે, ચક્કર આવે કે માથામાં દુખાવો થાય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. મિત્રો, આ તો થઈ સાવચેતીની વાત, જેનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. હવે આપણે આ ગરમીના વૈજ્ઞાનિક કારણો તરફ નજર કરીએ તો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વર્ષ 1877 પછીના સૌથી શક્તિશાળી મેગા અલ નીનોને કારણે

કારણે વર્ષ 2026માં આ પ્રચંડ ગરમીની લહેર જોવા મળી રહી છે. હવે આ મેગા અલનીનો શું છે? મેગા અલનીનો એ અલનીનો નામની હવામાનની કુદરતી ઘટનાનું એક અત્યંત શક્તિશાળી અને વિનાશક સ્વરૂપ છે. સામાન્ય ભાષામાં તેને સુપર અલનીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ નાનો છોકરો અથવા બાળ ઈસુ એવો થાય છે, કારણ કે આ ઘટના સામાન્ય રીતે નાતાલની આસપાસ દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે જોવા મળતી હોય છે, જ્યારે પેસેફિક મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું વધી જાય ત્યારે તેને મેગા અથવા સુપર અલનીનો કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણી પશ્ચિમ તરફ વહેતું હોય છે, પરંતુ આ સ્થિતિમાં પવનો નબળા પડવાથી ગરમ પાણી પૂર્વ તરફ પાછું ફરે છે, જેના કારણે વૈશ્વિક હવામાનમાં મોટો ફેરફાર આવે છે. ભૂતકાળમાં વર્ષ 1877 તથા 78માં આવો મેગા અલનીનો આવ્યો હતો, જેણે દુનિયાની 4% વસ્તીને પ્રભાવિત કરી હતી. મિત્રો, કાર્યક્રમમાં ફરી થોડો વિરામ લઈએ અને એક ગીતનો આનંદ માણીએ.

મિત્રો, આવતીકાલે તારીખ 5/5/2026 એટલે કે મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સારવાર અંગે માહિતગાર કરવાનો છે. તેથી આજે આપણે ચર્ચા કરીશું શ્વાસની આ ગંભીર બીમારી વિશે, તથા વધુમાં આપણે જોઈશું તેના લક્ષણો, કારણ અને તેની સારવાર વિશે. મિત્રો, આ બીમારી વિશે વાત કરીએ તો અસ્થમા એ ફેફસાનો એક ક્રોનિક રોગ છે, જે શ્વાસનળીમાં સોજો આવવાના કારણે થાય છે. આ પરિસ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વાયુમાર્ગ સાંકડો થઈ જાય છે. તેના લક્ષણો તરફ નજર કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેતી વખતે અથવા બહાર કાઢતી વખતે સીટી જેવો અવાજ આવવો, સૂકી કે કફવાળી ઉધરસ થવી, છાતીમાં દબાણ અથવા જકડાઈ ગયો હોય તેવો અનુભવ થવો, વ્યાયામ કે સામાન્ય કામ કરતી વખતે જલ્દી થાકી જવું વગેરે તેના મૂળ લક્ષણો છે. અસ્થમાના મુખ્ય કારણો જોઈએ તો ધૂળ, ધુમાડો, પ્રદૂષણ, ઠંડી હવા અને એલર્જી વગેરે તેના મુખ્ય કારણો છે. અંતમાં તેની સારવાર અને સાવચેતીને ધ્યાનમાં લઈએ તો ઇન્હેલરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો, કારણ કે તે દવાને સીધી ફેફસા સુધી પહોંચાડે છે. ધૂળ, ધુમાડા અને પ્રદૂષણથી બચવું તથા માસ્કનો ઉપયોગ કરવો. મિત્રો, આ કાર્યક્રમને વિરામ આપતા પહેલા એક ગાના તો બનતા હૈ.

મિત્રો, કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમ યુવાણી, અને હું આપની રેડિયો મિત્ર દીપા આપની રજા લઉં છું. આપણે ફરી મળીશું નવી વાતો અને નવા વિષય સાથે. ધન્યવાદ.

આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ બિનફિલ્મી ગીતો. પિનાઝ મસાનીને સાંભળશો, રચના છે ફૈયાઝ ખાનની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના

આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ, ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થવાના આરે છે. અત્યાર સુધીના આંકડા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યું છે. આસામ અને પુડુચેરીમાં ભાજપ જીત સાથે સરકારમાં પરત ફરવાની તૈયારીમાં છે. તમિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી ટીવીકે શરૂઆતથી જ જીત તરફ આગળ વધી રહી છે. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ માટે સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે. આસામ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભામાં ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ અગ્રેસર રહેતા ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.
1: પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને દરેકે દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે, એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું.
0: તાપી જિલ્લાના વ્યારા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. મહેસાણામાં પણ કરાયેલી ઉજવણીમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બંગાળના વિજયને જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસનું પરિણામ ગણાવ્યું. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ વિજય ઉત્સવ ઉજવાયો, તો બીજી તરફ નવસારીમાં વસતા બંગાળી સમાજના લોકો અને સ્થાનિક શ્રમિકોએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ઝાલમુરી વહેંચીને વધાવ્યો. રાજ્યમાં ઉમરેઠ બેઠક પર ભાજપના હર્ષદ પરમારનો વિજય થયો છે. 23 રાઉન્ડના અંતે હર્ષદ પરમાર 30,682 મતે વિજેતા થયા છે. તેમણે તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
2: મેરે સબ મતદાતા ભાઈ ઓર બહેનો ઓર સબ આગેવાન જો હે ઓર હમારે પાર્ટી કે સબ સંગઠન કે સબ આગેવાન નેતા ઓર હમારે ભારતીય જનતા પાર્ટી કે આનંદ જિલ્લે કે જો પ્રેસિડેન્ટ હે ઓર સાંસદ હમારે યહાં કે ચૂંટણી ઇન્ચાર્જ જો પ્રદીપસિંહજી જાડેજા બાપુ, ગુજરાત કે પૂર્વ ગૃહમંત્રી ઓર હમારે જિલ્લે કે સભી એમએલએ મહામંત્રી ઓર સબ તાલુકા કે સંગઠન હું સબકા મેં આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને ઓર મતદારો નહીં સબને મુજે સાથ મેં મિલકે ભવ્ય સે ભવ્ય જીત દિલાઈ હે.
0: હર્ષદ પરમારને 85,371 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,689 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. વિધાનસભા પેટા ચૂંટણીઓમાં ભાજપે ગુજરાત ઉપરાંત ત્રિપુરા અને નાગાલેન્ડમાં 1-1 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે કર્ણાટકની 1 બેઠક જીતી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આ વર્ષે 92.71% આવ્યું છે. 97.88% પરિણામ સાથે આ વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી વધુ, જ્યારે અમદાવાદ શહેરનું સૌથી ઓછું 87.10% પરિણામ આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% પરિણામ આવ્યું હોવાનું શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન નવાઝાએ જણાવ્યું.
3: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. ધોરણ 12

0: સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે. ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે.
1: આજે રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. આ અંગે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
2: જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી અને મોરબીનું નામ રોશન કર્યું છે, સમસ્ત વિદ્યાર્થી મિત્રોને, એ વિદ્યાર્થીઓને સતત પ્રેક્ટિસ કરાવનાર મારા શિક્ષક મિત્રોને, શિક્ષક મિત્રોની સાથે સાથે ખૂબ જ પ્રેરણા આપનાર મારા આચાર્ય મિત્રોને અને સંચાલકોશ્રીને, ટ્રસ્ટીઓને, સમગ્ર મોરબીના શિક્ષણ જગતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ફરી એકવાર મોરબીનો રાજ્યમાં ડંકો લહેરાયો છે.
1: દમણમાં સામાન્ય પ્રવાહમાં 98.32% અને વિજ્ઞાન પ્રવાહમાં 84% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 78.95%, જ્યારે રાજકોટ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ આવ્યું છે. તો જામનગર જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 89.90% અને સામાન્ય પ્રવાહનું 92.99% જેટલું પરિણામ નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.37%, તો વિજ્ઞાન પ્રવાહનું 80.59% પરિણામ આવ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 95.90%, તો વિજ્ઞાન પ્રવાહનું 92.65% પરિણામ આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 88.69%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ નોંધાયું છે. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. આ અંગે સત્તાવાર જાહેરાત કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું, હાલ કાર્યરત રોગી કલ્યાણ સમિતિને પણ જન આરોગ્ય સમિતિમાં પરિવર્તિત કરી તેની પુનઃરચના કરાશે. શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે આ સમિતિની બેઠક દર મહિને યોજાશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિનસરકારી સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને જન આરોગ્ય સમિતિ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા અને ગોસાબારા હથિયાર હેરાફેરી કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ જજ આરપી મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે દાઉદ ઇબ્રાહીમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત યોજાયેલા પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી સસ્ટેનેબિલિટી હિલ ઉભી કરાઈ છે. કાપડ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન ટાડા દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં ફાઇબરમાંથી પ્રોસેસિંગ થઈને બનતા કાપડની સમગ્ર ચેઇન વિશે જાણકારી મેળવી સુરતના કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિશે ઊંડી સમજ મેળવી રહ્યા છે. રાજ્યમાં પ્રથમવાર કચ્છ જિલ્લામાં રમતગમતના મેદાનો નિયમ કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર એક વિશેષ ઝુંબેશથી જિલ્લાના તમામ 9 તાલુકામાં 105 રમતગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયો છે. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં માત્ર 1 મહિનામાં સ્થળ મુલાકાત અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીથી કુલ 8,49,870 ચોરસ મીટર જમીન નિયમ થતાં રમતગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે. રાજ્યમાં આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. આગામી દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી છે. હવામાન વિભાગના વડા એકે દાસના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાની શક્યતા છે.
3: 4 से लेकर 10 મે તક મોસમ આમતોર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. જો ઉચ્ચતમ તાપમાન હૈ ઇસમેં કોઈ બડા બદલાવ નહીં રહેગા. ઉત્તર ગુજરાત ઓર દક્ષિણ ગુજરાત કી જો તટીય ક્ષેત્ર હૈ ઇસમેં હોટ એન્ડ હ્યુમિડ સિચ્યુએશન હોને કે લિયે પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમેં ડિસકમ્ફર્ટ ફીલ હોગા, અનઇઝીનેસ ફીલ હોગા. સબસે જ્યાદા તાપમાન આજ જો રેકોર્ડ હુઆ હૈ સુરેન્દ્રનગર મેં 42.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બે રાજ્યોની ચૂંટણીના વલણોમાં ભાજપ જીત તરફ, ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 અને વિજ્ઞાન પ્રવાહનું 84.

33% પરિણામ. આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરાશે. રાજ્યના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા અને આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: રામ રામ ખેડૂત મિત્રો. મિત્રો, આકાશવાણી તેની પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આજે ગામનો ચોરો કાર્યક્રમમાં સાંભળીશું વિશેષ કાર્યક્રમ. આકાશવાણી એટ 90માં રેડિયો રૂપક ઝેર મુક્ત ખેતી. પ્રસ્તુતિ પ્રકાશ બિલવાલ, રજૂઆત ડોક્ટર સાહિના મીઠા અને જલ્પેશ પાઠક.
1: આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષ
2: જે અંતર્ગત પ્રસ્તુત છે ખાસ રેડિયો રૂપક
3: ઝેર મુક્ત ખેતી.
1: પ્રાચીન સમયમાં ભારતની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક હતી. તે સમયે જમીન, પાણી, હવા, પશુ અને માનવ વચ્ચે એક સંતુલિત સંબંધ હતો. પરંતુ આધુનિક સમયમાં વધતી વસ્તી, વધતી માંગ અને વધુ ઉત્પાદનના લક્ષ્યને કારણે રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને સંકર બીજોના અતિશય ઉપયોગથી ખેતી કરવામાં આવી, જેના કારણે જમીનની ઉપજ શક્તિ ઘટી, પર્યાવરણ પ્રદૂષિત થયું અને માનવ આરોગ્ય પર પણ નકારાત્મક અસર પડી.
2: આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ એક વિચારધારા છે જેમાં પ્રકૃતિ સાથે સુમેળ સાધીને ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનને જીવંત રાખવા, ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને ઉપભોક્તાઓને સ્વસ્થ ખોરાક પૂરો પાડવાનો હેતુ છે.
1: વૈદિક કાળમાં ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે થતી હતી. ગાય આધારિત ખેતી, પંચગવ્ય, ગોબર, ગૌમૂત્ર અને લીલા ખાતરનો ઉપયોગ સામાન્ય હતો. તે સમયમાં જમીનને માતા તરીકે માનવામાં આવતી હતી.
2: ભારતમાં મહાત્મા ગાંધીજી પણ સ્વાવલંબન અને પ્રાકૃતિક જીવનશૈલીના સમર્થક હતા. આધુનિક સમયમાં સુભાષ પાલેકર દ્વારા શૂન્ય બજેટ પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રોત્સાહન મળ્યું છે.
1: સરળ શબ્દોમાં રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ અને કૃત્રિમ સાધનો વગર પ્રકૃતિના

0: નિયમો અનુસાર કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી.
1: ખેતીમાં બહારથી કંઈ ઉમેરવાને બદલે ખેતરમાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
0: પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ઉદ્દેશ જમીનની ઉપજ શક્તિ જાળવવી, ખેડૂતને આત્મનિર્ભર બનાવવો, સ્વસ્થ અને ઝેર રહિત ખોરાક ઉત્પાદન, પર્યાવરણનું સંરક્ષણ.
1: પ્રાકૃતિક કૃષિના મૂળ સિદ્ધાંતો જેમાં જમીન જીવંત હોવી જોઈએ, કુદરતી સંતુલન, ખર્ચમાં ઘટાડો, પશુ આધારિત ખેતી.
0: પ્રાકૃતિક કૃષિમાં જીવાણુઓને વધારવા માટે ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ, જીવામૃત અને ઘન જીવામૃત, લીલા ખાતર, પાક અવશેષોનો ઉપયોગ.
2: ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો મુખ્ય હેતુ ખેતી ખર્ચને શૂન્ય કે અત્યંત ઓછો કરવો છે. એક દેશી ગાયથી લગભગ 30 એકર જમીન માટે જરૂરી જૈવિક ઇનપુટ્સ તૈયાર કરી શકાય છે.
0: ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિના મુખ્ય સ્તંભ જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ, પાક વૈવિધ્યતા.
1: પર્યાવરણ માટેના ફાયદાની વાત કરીએ તો ભૂજળ પ્રદૂષણમાં ઘટાડો, જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ, માટી ધોવાણમાં ઘટાડો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો.
0: હવે સાંભળીએ સજીવ ખેતી પર NS ભટ્ટનો વાર્તાલાપ.
3: 21મી સદીમાં આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ પેદા થઈ છે. એક બાજુ વધતી જતી વસ્તીની માંગને પૂરી કરવા ઉત્પાદન વધારવાની ખાસ જરૂર છે અને બીજી બાજુ ઉત્પાદન વધારવા માટે વપરાતા જે રસાયણો છે. હાલમાં વિશ્વભરના કૃષિ વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ અને પર્યાવરણવિદોએ સજીવ ખેતી પદ્ધતિની હિમાયત કરી છે. સજીવ ખેતીને ટકાઉ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ, સેન્દ્રિય ખેતી, જીવંત ખેતી, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વગેરે જુદા જુદા નામોથી આપણે ઓળખીએ છીએ. વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ અનુસાર સજીવ ખેતી, સેન્દ્રિય ખેતી એટલે એવો વિકાસ કે જે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને સંતોષવાની ક્ષમતામાં સમાધાન કર્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષે. ધ કન્સલ્ટેટિવ ગ્રુપ ઓફ ઓન ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર રિસર્ચની ટેકનિકલ એડવાઇઝરી કમિટીની વ્યાખ્યા મુજબ માનવ જીવનની બદલાતી જરૂરિયાતોને સંતોષવાની સાથે સાથે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્ત્રોતોની ગુણવત્તાની જાળવણી કરવાની સફળ કૃષિ તજજ્ઞતા એટલે સજીવ ખેતી. આમ સમગ્ર રીતે જોતા સેન્દ્રિય ખેતી એટલે કે સજીવ ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂરતો પૂરી કરવાની સાથે જળ, જમીન અને હવા જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની દેખભાળ અને જાળવણી પર ભાર મૂકે છે, જેથી ઉત્પાદનના આ મૂળભૂત ઘટકો પ્રદૂષિત ન થાય અને ભાવિ પેઢીને આપણે સ્વચ્છ અને સુંદર વારસો આપી શકીએ. વાસ્તવમાં પ્રાકૃતિક સ્ત્રોતોના જતન દ્વારા તેની ઉત્પાદકતા અને ગુણવત્તા જાળવવાની જરૂર છે. જો પ્રકૃતિના આ મૂળભૂત ઘટકોની યોગ્ય જાળવણી થશે તો પાક ઉત્પાદન તો આપોઆપ વધવાનું જ છે. એટલું જ નહીં, તેની ગુણવત્તા પણ સુધરવાની છે અને ફક્ત માનવ જીવન નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન એ જળવાવાનું છે. આ બાબત ભાવિ પેઢીના નિર્માણ અને વિકાસ માટે પાયાની જરૂરિયાત છે.
1: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને.
4: પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો હવે 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી ખૂબ સારી રીતે કરવામાં આવે છે. સમયાંતરે સહાય અને તાલીમ પામીને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તો ચાલો મળીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અમદ્યાભાઈને.
5: રાસાયણિક ખાતર હવે અમે બંધ કરી દીધું, કારણ કે આમાં છે તો જમીન બગડતી છે, કડક થતી છે અને જમીન નો છે તો પાક જ નથી બરાબર આવતો. હવે રાસાયણિક ખાતર કરતા અમે આ ઓર્ગેનિક ખાતર આપીએ, દેશી ગાયનું ખાતર, મૂતર, જીવામૃત બનાવીને નાખીએ, પછી છે તો બ્રહ્માસ્ત્ર દવા માટે ઉપયોગ કરીએ, અગ્નિશસ્ત્ર બનાવીએ, એ પણ અમે છે તો ખેતરમાં વાપરીએ. એનાથી અમને છે તો જમીન કઈ નુકસાન નથી થતું, પાકને પણ આટલું નુકસાન નથી થતું.
4: ડાંગ જિલ્લામાં એવા પણ ખેડૂતો છે જે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા પ્રયાસ કરી રહ્યા છે. મળીએ રમેશભાઈ રાઉતને અને જાણીએ તેમની પાસેથી.
6: ડાંગ હું માસ્ટર ટ્રેનર તરીકે મને ત્યાં 11 દિવસની શિબિર આપી, ત્યાંથી આવ્યા પછી મને લાગ્યું કે નહીં, આ કરવું જોઈએ અને બીજાને બી કરાવવું જોઈએ એમ. કારણ કે પદ્ધતિ સારી છે, એનાથી જમીન બી ફળદ્રુપ થાય છે અને ઉપજ બી સારી આવે છે. કારણ કે આપણે રાસાયણિક નાખશું આજે તો આપણે કરી જઈશું, પણ કાલે આપણા દીકરાઓને શું આપવાની છે? એ તો જમીન તો આખી કડક થઈ જતી છે. જમીનમાં આપણે ચાલીએ, આ પ્રાકૃતિક ખેતી કરીએ તો પગને આપણને ગાદલા પર ચાલીએ એવું આપણને લાગે, અને રાસાયણિક કરીએ તો આપણે ચાલીએ તો આપણા પગમાં ખૂંચે. પ્રાકૃતિક ખેતીની જમીન અને રાસાયણિક ખેતીની જમીનમાં શું ફરક?

0: છે એ ત્યારે ખબર પડી જયારે આપણે આમ પોતે ચંપલ વગર ફરીએ તો પાલેકર સાહેબ ની જે માર્ગદર્શન હતું એના ઉપર જીવામૃત ઘનામૃત પછી બીજામૃત એ દ્વારા આગળ વધ્યો. હું જાઉં છું ટ્રેનિંગ આપવા કે આ રીતે જીવામૃત બનાવો, બીજામૃત બનાવો, બીજામૃત બનાવીને એમાં પટ આપીને એ વાવો કે જેથી એને એ બિયારણને કઈ થાય નહીં, એ ફળદ્રુપ રહી, પેલો છોડ એકદમ સારું ક્વોલિટી નું ઊંઘે. પછી એના પર કોઈ જીવાત આવી જાય તે નિમાસ્ત્ર છે, દસ પણની અર્થ છે, એ બધું એ લોકોને બતાવું કે આ રીતે બનાવો. અને નહીં ખબર પડે તો મને કેવું, હું તમને બતાવું, બનાવી આપું. બધી વસ્તુ આપણા આ જંગલમાંથી જ મળી રહી.
1: 2022માં ગુજરાતના રાજ્યપાલશ્રીએ મહાલપાડા ગામ ખાતે ઈશ્વરભાઈ પાંડુભાઈ રાઉતના ખેતરની મુલાકાત લીધી હતી. આ ખેડૂત વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે, તો ચાલો તેમને મળીએ.
2: મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત આવ્યા હતા દેવવ્રતજી, અને તેમણે પણ આ ખેતરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રાકૃતિક કારેલાના માંડવા અંગે ખૂબ વિસ્તૃત જાણકારી આપી હતી. અમારા ગામના 12 જેટલા ખેડૂતોએ આવા કારેલાના માંડવા ઉભા કર્યા છે, અને તેમાં કેટલાક રાસાયણિક કરે છે, કેટલાક પ્રાકૃતિક તરફ પણ વળ્યા છે. મહામહિમ મેં જાતે જ આ ખેતરની મુલાકાત લીધી અને તેમણે જોયા પછી કીધું કે બરાબર છે, અને ઘનામૃત દ્વારા કરેલા કારેલા ની તેજ અને ક્વોલિટી કેવી છે અને રાસાયણિક ની કેવી છે એ બેનો તફાવત એ લોકો જોયા પછી એમને ખ્યાલ આવી ગયો. અને તે પ્રમાણે હું છેલ્લા 10 વર્ષથી ડાંગર કેવો, નાગલી કેવો, વરઈ કેવો કે પછી અન્ય પાકો પણ હું પ્રાકૃતિક રીતે જ કરું છું. રાસાયણિક નો બહુ ઓછો ઉપયોગ કર્યો છે. અમે આ બધા જ માંડવા વાળા એક સાથે સમૂહમાં ભેગા કરી પિકઅપ મારફતે માર્કેટ જ મોકલાવીએ છીએ, અને એ રીતે ખેડૂતોને પ્રોત્સાહિત કરીએ છીએ. અમારું મિત્ર મંડળ છે 5-6 ખેડૂતોનું, એ 5-6 ખેડૂતો સતત ગામ માટે વિચારણા કરીએ છીએ અને ગામ લોકોને કેવી રીતે ફાયદો આપીએ, ગામ લોકો સુગરમાં ન જાય અને એ અહીંયા પોતાની ખેતી ઘરે જ રહીને કરી શકે, એમને વાપરવા માટે પૈસો મળી શકે.
1: ડાંગ જિલ્લાના ખેડૂતોને આત્મા, ખેતીવાડી શાખા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરે દ્વારા વિવિધ તાલીમો આપવામાં આવે છે. તે અંગે જાણીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જેવી ડોબરિયા પાસેથી.
3: તો ડાંગ જિલ્લાને રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરેલો છે, ત્યારથી કૃષિ વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિવર્સિટી સતત ખેડૂતો પ્રાકૃતિક ખેતી કેવી રીતના અપનાવે તેના માટે પ્રયત્નશીલ છે. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગેરે પ્રાકૃતિક ખેતીનું નોડલ સેન્ટર જાહેર કરવામાં આવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના દરેક વૈજ્ઞાનિકો ઇકોનોમીના હોય, પાક સંરક્ષણના હોય, બાગાયતના હોય, પશુપાલનના હોય કે વિસ્તરણના હોય, દરેક હવામાનના હોય, દરેક વૈજ્ઞાનિકો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સમજણ આપે છે અને પ્રાકૃતિક ખેતી થકી શું ફાયદા થાય છે તેની પણ સમજણ આપવામાં આવે છે. ગુજરાતના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીમાં જે 5 આયામો છે, જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાંસપા અને જે પ્રકારના જે અગ્નિઅસ્ત, બ્રહ્માસ્ત, નિમાસ્ત જેવા બધા અસ્ત છે તેની માહિતી આપવામાં આવે છે. ખેડૂતોને ખાલી માહિતી જ આપવામાં આવતી નથી, પરંતુ નિદર્શન પદ્ધતિ દ્વારા તે લોકોને લાઈવ દેખાડવામાં પણ આવે છે કે આ વસ્તુ આવી રીતના બનાવી શકાય છે, અને એ બનાવવા માટેની ક્વોન્ટિટી પણ એ લોકોને સમજાવવામાં આવે છે કે આ એટલા આ બનાવવા માટે એટલી વસ્તુઓની જરૂરિયાત પડે છે. તો આજે ડાંગ જિલ્લાના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
1: આમ ડાંગ જિલ્લાને 100% પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે ડાંગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારી આવક પ્રાપ્ત કરી રહ્યા છે.
4: અને દોસ્તો, હવે સાંભળીએ પ્રાકૃતિક ખેતી અને સર્ટિફિકેટ વિશે ખેતી નિષ્ણાત ડોક્ટર વસીમ શેખ શું કહે છે.
5: આપણે આપણી જમીનનું, પર્યાવરણનું અને હવાનું એને પ્રદૂષિત કરી છે, તેને નિવારવા માટે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે સજીવ ખેતીની ખૂબ જ જરૂરિયાત છે. તો સજીવ ખેતી વિશે વાત કરીએ તો સજીવ ખેતી એક એવી કૃષિ વ્યવસ્થા છે જેમાં રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો તેમજ જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે GMO નો ઉપયોગ કર્યા વગર જે ખેતી કરાય છે એને સજીવ ખેતી કહેવાય છે. આ ખેતીમાં આપણે મુખ્યતઃ છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, જૈવિક ખાતર, પાકના અવશેષો અને કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી પાકની ફેરબદલી કરી એકબીજા પર આધારિત સજીવોનો ઉપયોગ કરી નિંદામણ પાક રોગો અને પાકને નુકસાનકારક જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ. તો સજીવ ખેતીમાં આપણા ખાસા બધા ફાયદા રહેલ છે. સજીવ ખેતીમાં સૌથી મોટો ફાયદો આપણને ટકાઉ પાક ઉત્પાદન મળે છે, જેથી આપણે એક સલામત અને પોષણક્ષમ સ્વાદિષ્ટ ખોરાક મળી રહે છે, જેનાથી આપણે પ્રાણી કલ્યાણ અને પર્યાવરણની

0: કીટાણુની થાય છે. સજીવ ખેતી દ્વારા જમીનમાં અસંખ્ય ઉપયોગી સજીવોને ખોરાક પૂરું પાડી તેની વસ્તીમાં વધારો કરી શકાય છે. આપણે જોઈ શકીએ કે આડેશિયા દેખાતું નથી કે બીજા સૂક્ષ્મ જીવો છે એ દેખાતા નથી. એનું કારણ મુખ્યતઃ આપણો રાસાયણિક ખાતરોનો ઉપયોગ. એના કારણે સૂક્ષ્મ જીવો છે એની વસ્તી દિવસે દિવસે ઘટતી જાય છે. તો એના વિકલ્પ માટે આપણે સજીવ ખેતી ખૂબ સારું વિકલ્પ આપણા પાસે રહેલ છે. સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત હોય, તેની ગુણવત્તા ઊંચી હોય છે, વિદેશોમાં તેની માંગ પણ વધે છે, તેને સહેલાઈથી નિકાસ કરી શકાય છે અને સારો ભાવ બજાર ભાવ મેળવી શકાય છે. આ બધી વસ્તુઓને જોતા રાજ્ય સરકારે વર્ષ 2015 માં સજીવ ખેતી નીતિ જાહેર કરેલ છે. તો આ સજીવ ખેતી નીતિ હેઠળ આપણે 3 યોજનાઓને અમલમાં મૂકેલ છે. એક છે સેન્દ્રીય ખેતી ને પ્રોત્સાહન આપવાની યોજના, બીજી છે સેન્દ્રીય ઓર્ગેનિક યુનિવર્સિટી, જેમાં આપણે ભાઈઓને સેન્દ્રીય ખેતી વિશે તાલીમ આપશે, એમને સંશોધન માટે મોકો મળશે, તેમજ પ્રચાર પ્રસારની કામગીરી આ યુનિવર્સિટી મારફત થવાની છે. જે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના છે સમગ્ર રાજ્યમાં અમલમાં છે. એમાં કોઈ પણ ખેડૂત જોડાવા માંગતો હોય તો સૌ પ્રથમ એને સર્ટિફિકેશન કરાવવું પડે. તો સર્ટિફિકેશન શું ખેડૂત મિત્રો? સર્ટિફિકેશન એક એવો સેતુ છે ગ્રાહક અને ખેડૂત વચ્ચે, જેનાથી ગ્રાહકને ખાતરી આપે છે કે જે ઉત્પાદન ખેડૂતે ઉત્પાદિત કર્યું છે એના ખેતરે એ ઉત્પાદન 100% સજીવ એટલે સેન્દ્રીય ખેતી હેઠળ ઉત્પાદિત કરવામાં આવેલ છે. તો એના માટે આપણે ખેડૂતને કોઈ પણ સર્ટિફિકેશન બોડી એટલે સીબી ને કોન્ટેક્ટ કરવાનું રહેશે. ખેડૂત મિત્રોને જ્યારે ઓર્ગેનિક ઉત્પાદન મળશે એના પછી એને સંગ્રહ કરવું, એની ગ્રેડિંગ કરવું, એની પેકિંગ કરવું, એના માટે પણ આપણે આ યોજનામાં એક જોગવાઈ કરવામાં આવે છે. એના માટે એક જગ્યાની જરૂરત હોય, એક રૂમની જરૂરત હોય, એને પેક હાઉસ કહેવામાં આવે છે. આ ઉપરાંત જણાવવાનું કે જે ખેડૂત મિત્રો સજીવ ખેતી કરતા હોય એમને અવોર્ડ કે સન્માન કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.
1: આવો જાણીએ કૃષિ નિષ્ણાંત લતાબેન વાડા દ્વારા પ્રાકૃતિક ખેતી વિશેની આ માહિતી.
2: પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિનું શોષણ ન કરતા દોહન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. કુદરતી સ્ત્રોતોના જતન તેમજ રાસાયણિક તથા જંતુનાશક પદાર્થોના વપરાશ પર નિયંત્રણ કરે છે. પ્રાકૃતિક ખેતીને ઘણી જગ્યાએ ઓછા ખર્ચની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે બહારના સંસાધનોનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી કે તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી. પોતાના ખેતરમાંથી પકવેલા દેશી બિયારણનો જ ઉપયોગ કરવાનો અને પાકની જરૂરી વ્યવસ્થા, ખેતરમાંથી ઉત્પાદિત પાક, ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો, તેમજ અળસિયાની પ્રકૃતિને વધારવી અને ખેતરમાં લીલા પડવાશનો પણ ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ ગાય આધારિત ખેતી છે, જેમ કે ગાયના ગોબર, ગૌમૂત્ર દ્વારા ખાતર વ્યવસ્થાપન અને કીટ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર જેવા કુદરતી નિયંત્રકોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી ખેતી પ્રાકૃતિક ખેતીના 5 આધારસ્તંભ છે. જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ. જીવામૃત એક શ્રેષ્ઠ ખાતર છે. જીવામૃત બનાવવાની રીત જોઈએ તો દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, દેશી ગાયના ગૌમૂત્ર 10 લિટર, ચણાનો લોટ 1 કિલો, દેશી ગોળ 1 કિલો, વડની નીચેની માટી અથવા તળાવની માટી 200 ગ્રામ, 200 લિટર પાણીમાં આ બધી સામગ્રી ભેળવવી. દિવસમાં સવાર સાંજ એક જ દિશામાં 3 મિનિટ હલાવવું. આ જીવામૃતને છાંયડામાં રાખવું અને ઢાંકી દેવું. ત્યારબાદ 4-6 દિવસમાં જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થઈ ગયા પછી ઝીણા કપડાથી ગાળીને 1-3 વાર છંટકાવ કરવો, તેમજ ડ્રીપ દ્વારા પણ આપી શકાય. છંટકાવ વખતે 16 લિટરના પંપમાં 2-3 લિટર જીવામૃતનું પ્રમાણ રાખવું. જીવામૃતને કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા સાથે આપવું નહીં. જીવામૃત 15 દિવસે 1 વાર આપવું. કઠોળ પાક, ધાન્ય પાક, ફળ પાક અને શાકભાજી તેમજ બધા પાકોમાં આપી શકાય, જેનાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને દાણા ભરાવદાર બને છે. જીવામૃતથી પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મળી રહે છે. ખેતરમાં ખેડાણ પહેલા અને ફૂલ અવસ્થામાં છંટકાવ કરવો જોઈએ, જેથી પાકની વૃદ્ધિ સારી થાય. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300-400 કરોડ મૂળ સૂક્ષ્મ જીવાણુ હોય છે. જ્યારે આપણે જીવામૃત તૈયાર કરીએ છીએ ત્યારે દેશી ગાયના 10 કિલો ગોબરને 200 લિટર પાણીમાં ભેળવીએ છીએ. આવું કરતા તેમાં આપણે 60 લાખ જીવાણુ ઉમેરીએ છીએ.

0: પછી 20 મિનિટમાં આ જીવાણુ પોતાની સંખ્યા બમણી કરતા હોય છે. 72 કલાકમાં તો તેની સંખ્યા અસંખ્ય થઈ જાય છે. આ બધા સૂક્ષ્મ જીવાણુ અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને પાકની સારી એવી વૃદ્ધિ થાય છે. એટલે જીવામૃત એક કલ્ચર છે. કૃષિ વિજ્ઞાનનો આધાર નેચરલ સાયન્સ છે. જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો જળ, જમીન અને પર્યાવરણને તેની મૂળ સ્થિતિમાં લાવવા તે આજના સમયની માંગ છે. જમીનની ફળદ્રુપતા સતત વધતી રહે, જળ અને પર્યાવરણ પ્રદૂષિત ના થાય, ખેત ઉત્પાદન જળવાઈ રહે અને ખેડૂતની આવકમાં વધારો થાય અને ખેતીમાં ખર્ચો ઓછો થાય, એટલા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. ખેતરના સેઢા પાડાનો કચરો, સૂક્ષ્મ કચરો, સૂકા પાંદડા, ઘાસ, ડાંગર પરાર, ભૂસું, શેરડીની પાતરી, નાળિયેરના છોતા, લાકડાની છાલ વગેરેનો ઉપયોગ કરી શકાય, જેનાથી જમીનનો ભેજ જળવાઈ રહે અને ઓછા પિયતની જરૂર પડે. જમીનના હજારો સૂક્ષ્મ બેક્ટેરિયા, જીવાણુ અને અળસિયા વગેરેને ખોરાક મળી રહે, જેથી છોડનો વિકાસ સારો થાય. ફાયદાઓ જોઈએ તો મિશ્ર પાક પદ્ધતિથી એક પાકનો માર્કેટ ભાવ ઓછો મળે તો તેની સામે બીજા આંતરપાકના ભાવ મળી રહેતા હોય છે, જેથી ખેડૂતને આર્થિક ફાયદો થાય છે. મિશ્ર પાકમાં ગલગોટા વચ્ચે વાવવાથી ચૂસિયા જીવાત અને ઈયળોનો કંટ્રોલ થાય છે. સૂર્યમુખી પણ આંતરપાકમાં વવાતા તે પણ ચૂસિયા જીવાત સામે રક્ષણ આપે છે. રોગ જીવાત નિયંત્રણ માટે જોઈએ તો આપણે પ્રાકૃતિક કીટનાશકો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, 10 પાણી અર્ક તથા ખાટી છાશનો ઉપયોગ કરવો જોઈએ. નિંદામણમાં જોઈએ તો નિંદામણ નિયંત્રણ માટે પહેલા તો એક જ પ્રકારનો પાક વાવવો જોઈએ નહીં, જેમ કે પાકની ફેરબદલી કરવી જોઈએ. પાકના છોડની બે હાર વચ્ચેની જગ્યામાં પાકના અવશેષોનો એટલે કે આચ્છાદનનો ઉપયોગ કરવાથી નિંદામણ નિયંત્રણ થાય છે. નિમાસ્ત્ર 200 લીટર પાણીમાં 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગાયનું તાજું છાણ અને 10 કિલો કડવા લીમડાના પાંદડા, આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક છાંયડામાં રાખવું. સવાર સાંજ 2 મિનિટ હલાવવું. પછી કપડાથી ગાળીને સંગ્રહ કરવો. પ્રતિ એકર 200 લીટર નિમાસ્ત્રનો છંટકાવ કરવો. આ નિમાસ્ત્રને 6 મહિના સુધી આપણે ઉપયોગમાં લઈ શકીએ. નિમાસ્ત્ર ચૂસિયા પ્રકારની જીવાતો, સફેદ માખી તથા નાની ઈયળોને નિયંત્રણ કરે છે. પ્રાકૃતિક કીટનાશક જેવા કે લીંબોળીનું તેલ, ગૌમૂત્ર, લસણ આદુની ચટણી જે ફૂગજન્ય રોગ સામે રક્ષણ આપે છે. આ રીતે પ્રાકૃતિક ખેતીમાં પાકની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
1: નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલના ખેતી નિષ્ણાત ડોક્ટર હિતેશ્વરી કોરાટ શું કહે છે?
2: પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો પોતાના જ ખેતર પર ન્યૂનતમ બાહ્ય ઇનપુટ સાથે બનાવેલા જૈવિક દ્રાવણોનો ઉપયોગ કરે છે, જેથી ખેતી ખર્ચ ઘટે છે. જો ટૂંકમાં કહીએ તો પ્રાકૃતિક ખેતી એટલે જમીનને જીવન બનાવવાની એક આગવી ચળવળ છે. જમીનને જીવંત ત્યારે જ કહી શકાય જ્યારે તેમાં સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા, ફૂગ, અળસિયા અને અન્ય સજીવ સક્રિય રીતે કાર્ય કરતા હોય છે. ખાસ કરીને જોઈએ તો સૂક્ષ્મ જીવાણુ અને અળસિયા જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી તેનું વ્યુમસમાં નિર્માણ કરે છે, જે જમીનની ફળદ્રુપતા બનાવી રાખે છે. માટે જ પ્રાકૃતિક ખેતી એક ખૂબ સરસ ઉપાય છે, જેમાં વિવિધ આયામોનો ઉપયોગ કરીને જમીનમાં સૂક્ષ્મજીવો અને ખેડૂતના મિત્રો કહી શકાય એવા અળસિયાનું સંરક્ષણ કરીને જમીનને જીવંત બનાવી એક એવી જૈવ વિવિધતા બનાવવામાં આવે છે, જેનાથી પોષણ અને ગુણવત્તાયુક્ત પાક તૈયાર કરી શકાય છે. ખેડૂત મિત્રો, આ અળસિયા એક એવો જીવ છે કે જે રાત દિવસ કોઈ પણ જાતના મહેનતાણા વગર જ જમીન ખેડવાનું કાર્ય કરે છે. અળસિયા 24 કલાકમાં લગભગ 16 થી 20 કાણા પાડે છે, એટલે કે જમીનમાં તેઓ ઉપર નીચે અપડાઉન કરે છે અને દરેક વખતે એક નવી સુરંગ બનાવે છે. અળસિયામાં આવેલી ગીઝાડ નામની જાદુઈ ઘંટી કે જે ખોરાકનું ખાતરમાં રૂપાંતરણ કરે છે અને એ જે પણ ખાય છે તેને હગાર સ્વરૂપે તે બહાર કાઢે છે, જેને આપણે વર્મી કાસ્ટ કહીએ છીએ, જે જમીનમાં પોષક તત્વોનું કામ કરે છે. અને એક અભ્યાસ પ્રમાણે 1000 અળસિયા 21 દિવસના સાનુકૂળ વાતાવરણમાં 2000 થાય છે અને વર્ષના અંતે તેઓ 8,33,000 થાય છે. માટે જ અળસિયાના કાર્યના લીધે આપણે તેને ખેડૂતના મિત્ર તરીકે ગણીએ છીએ. જીવામૃત અને ઘનજીવામૃતના સ્વરૂપમાં આપવામાં આવતું દેશી ગાયનું ગોબર તેમજ અન્ય

0: કાર્બનિક પદાર્થથી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં વધારો થાય છે અને આ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિઘટિત પદાર્થ આ અળસિયાને ખોરાક આપે છે. આ ઉપરાંત પાકના અવશેષો અને અન્ય કાર્બનિક પદાર્થથી જમીનને આચ્છાદિત કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. આ સાથે જમીન ઢંકાયેલ હોવાથી અળસિયાને એક એવું સાનુકૂળ વાતાવરણ મળી રહે છે જેના લીધે તેઓ રાત દિવસ કામ કરી શકે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા અળસિયાને સારો ખોરાક, અનુકૂળ વાતાવરણ, ભેજ અને હવાનું સંતુલન બનતા અળસિયાની સંખ્યા અને કાર્યશીલતામાં ખૂબ જ ઝડપથી વધારો થાય છે, જેથી જમીનની ઉર્વરા શક્તિ કુદરતી રીતે વધે છે. આ ઉપરાંત તેના દ્વારા ભોજનમાં લેવાતી માટી અને કાર્બનિક પદાર્થને જે ખાય છે તે હગાર સ્વરૂપે બહાર કાઢે છે, જેમાં સામાન્ય માટી કરતાં 3 ગણો સેન્દ્રીય કાર્બન, 40 ગણો વ્યુમસ અને જો મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો સામાન્ય માટી કરતાં 5 ગણો નાઇટ્રોજન, 7 ગણો ફોસ્ફરસ અને 11 ગણો પોટાશ જોવા મળે છે, જે એક મહત્વના પ્રાકૃતિક ખાતર તરીકે કામ આપે છે. અને એક જો અગત્યની વાત કરીએ તો આના કારણે જમીનની સંરચનામાં સુધારો થાય છે અને છેલ્લે પાકની વૃદ્ધિ અને ઉપજમાં પણ સુધારો જોવા મળે છે. અને જો આર્થિક રીતે જોઈએ તો રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે, જેથી જમીન ખૂબ જ સરસ સંરચનામાં આવે છે અને એના લીધે ઉપજ માં સુધારો આવે છે અને જે ખેડૂતો માટે ખૂબ જ જરૂરી હોય છે. તો કે આપણે સૌ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનને જીવંત, પાકને તંદુરસ્ત, માનવ સૃષ્ટિ અને પર્યાવરણને સ્વસ્થ બનાવીએ અને દેશને એક તંદુરસ્ત ભારત બનાવીએ.
1: હવે સાંભળીએ આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને, જે વાત કરશે ઝેર મુક્ત ખેતી વિશે.
2: આજ દેશ ઓર દુનિયા મે સ્વાસ્થ્ય કે પ્રતિ કોરોના કે બાદ લોકો મે બહોત ગંભીરતા આઈ હૈ. આજ સારી દુનિયા યે ચાહતી હૈ કે હમે જો ખાને કો આહાર મિલે વો શુદ્ધ હો, જહેર મુક્ત હો, પ્રાકૃતિક હો. ગુજરાત મે એક બહોત બડા અભિયાન ચલાયા હૈ જહેર મુક્ત ખેતી. હમારે આને વાલી પીઢીઓ કો, હમ સબ કો શુદ્ધ ફલ ફૂલ સાગ ભાજી અન્ન મિલે, ધરતી કા ભૂમિગત જલ બચે, હવા શુદ્ધ રહે, લોગો કા જીવન બીમારીઓ સે મુક્ત રહે. ઇસ દિશા મે બહોત બડા અભિયાન ગુજરાત કી ધરતી સે પૂરે દેશ મે ફેલને વાલા હૈ. તો આપ જીતને યહાં વનવાસી ક્ષેત્ર મે રહેને વાલે ભાઈ બંધુ હૈ કી આપ ઇસ દિશા મે ગામડા ગામડા મે લોગો મે એક અભિયાન ચલાયા જાય ઔર હમારે પ્રાકૃતિક ખેતી કે ટ્રેનર કૃષિ સખીઓ કા ભી નિર્માણ હો રહા હૈ, ઉનકો ભી ટ્રેનિંગ દી જા રહી હૈ. ઔર ખેતી બાડી જો ભાઈ કરતે હૈ, આજ બહોત બડી ડિમાન્ડ દુનિયા મે હૈ. આપ યદિ પ્રાકૃતિક ખેતી કરેંગે તો આપકો જ્યાદા ઉસકા દામ મિલને વાલા હૈ. આપકી ધરતી માં સુરક્ષિત રહેને વાલી હૈ, જલવાયુ બચેગા ઔર ઇસ મિશન મે સરકાર કા પૂરા સહયોગ હૈ.
3: પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન ખોરાક ઝેર રહિત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, દીર્ઘકાલીન રોગોમાં ઘટાડો, બાળકો અને વૃદ્ધો માટે સુરક્ષિત અને પોષણ મૂલ્યમાં વધારો, આથી પ્રાકૃતિક કૃષિ માનવ આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે.
1: પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખેતી ખર્ચ ખૂબ ઓછો થાય છે. રાસાયણિક ખાતર, બીજ અને કીટનાશક દવાઓ પર થતા ભારે ખર્ચથી ખેડૂત મુક્ત થાય છે. ગોબર, ગૌમૂત્ર, પાક અવશેષો અને સ્થાનિક સંસાધનો દ્વારા ખેતી કરવાથી ખેડૂત આત્મનિર્ભર બને છે.
3: બજારમાં પ્રાકૃતિક અને જૈવિક ખોરાકની માંગ વધતા ખેડૂતોને વધુ ભાવ પણ મળે છે, આથી ખેડૂતની નેટ આવકમાં વધારો થાય છે.
4: ખેડૂત મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી તેની પ્રસારણના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે તેના પર વિશેષ કાર્યક્રમ આકાશવાણી એટ 90માં રેડિયો રૂપક ઝેર મુક્ત ખેતી. પ્રસ્તુતિ પ્રકાશ બિલવાલ, રજૂઆત ડોક્ટર સાહિના મીઠા અને જલ્પેશ પાઠક. હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ 99 બેઠકો પર જીત મેળવી. ઇરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્રધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. રાજ્ય સ્વતંત્રતા પછીની પહેલી ભાજપ સરકાર સાક્ષી બનશે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસ 15 વર્ષ સત્તામાં રહ્યા પછી ખાસ સઘન સુધારણા મતદાર યાદી પછીની પહેલી ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે. કુલ 293 વિધાનસભા બેઠકોમાંથી અત્યાર સુધીમાં 104 બેઠકો માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે 72 બેઠકો જીતી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠકો જીતી છે. પ્રાદેશિક આમ જનતા યુનિયન પાર્ટીએ 2 બેઠકો જીતી અને કોંગ્રેસે 1 બેઠક જીતી. 189 બેઠકો માટે અત્યાર સુધીમાં ઉપલબ્ધ વલણો મુજબ ભાજપ 132 બેઠકો ઉપર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 54 બેઠકો પર આગળ છે. સીપીએમ, કોંગ્રેસ અને અન્ય પક્ષો 1-1 બેઠકો પર આગળ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જી ભવાનીપુર મતવિસ્તારમાં તેમના ભાજપ હરીફ શુભેન્દુ અધિકારીથી આગળ છે, જ્યારે શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પર આગળ છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ આસામમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત મેળવી છે. 126 સભ્યોની વિધાનસભામાં 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવી દીધો છે. અત્યાર સુધીમાં 101 મતવિસ્તારો માટે પરિણામો જાહેર થયા છે. ભાજપે 73 બેઠકો જીતી છે, જ્યારે તેના સાથી પક્ષ આસોમ ગણ પરિષદે 6 બેઠકો જીતી છે અને બોડોલોન પીપલ્સ ફ્રન્ટે 8 બેઠકો જીતી છે. બીજી તરફ કોંગ્રેસે 10 બેઠકો જીતી છે. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે 2 બેઠકો જીતી છે, જ્યારે રાયચોર દળ અને ટીએમસીએ 1-1 બેઠક મેળવી છે. દરમિયાન બાકીની 25 બેઠકોમાં ભાજપ 9 બેઠકો પર આગળ છે, જ્યારે તેનો સાથી પક્ષ એજીપી 3 બેઠકો પર આગળ છે અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ 2 બેઠકો પર, કોંગ્રેસ 10 બેઠકો પર આગળ છે અને રાયચોર દળ 1 બેઠક પર આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 હંમેશા યાદ રહેશે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસન રાજનીતિનો વિજય થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભાજપને શાનદાર જનાદેશ આપ્યો છે અને તેમણે તેમને ખાતરી આપી છે કે ભાજપ પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય બધું કરશે. તેમણે કહ્યું કે ભાજપ સમાજના તમામ વર્ગોને તક અને ગૌરવ સુનિશ્ચિત કરતી સરકાર પ્રદાન કરશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકોર્ડ વિજય પેઢી દર પેઢીના અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય નહીં હોય. તેમણે તમામ કાર્યકરોને સલામ કરી અને ઉમેર્યું કે વર્ષોથી તેમણે જમીન પર સખત મહેનત કરી છે, તમામ પ્રકારની પ્રતિકૂળતાઓ દૂર કરી છે અને અમારા વિકાસ એજન્ડા વિશે વાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આસામની ચૂંટણીમાં ભાજપ એનડીએનો વિજય વિકાસ પરના ગઠબંધનના ભાર અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અતૂટ સમર્થન દર્શાવે છે. શ્રી મોદીએ આસામના લોકોને પ્રચંડ જનાદેશ માટે આભાર માન્યો અને ખાતરી પણ આપી કે ભાજપ રાજ્યના પરિવર્તન માટે કામ કરવાનું ચાલુ રાખશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની તમિલ લગા વેત્રી કઝગમ ટીવીકે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ટીવીકે રાજ્યભરમાં 234 બેઠકોમાંથી 33 બેઠકો પર આગળ છે અને તેને 75 બેઠકો મળી છે. રાજ્યમાં ત્રિખૂણાવાળી લડાઈમાં 51 પરિણામો જાહેર થયા, જ્યારે અન્ય 183 બેઠકોના વલણો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના નેતૃત્વ હેઠળની શાસક દ્રવિદ મુનેત્રમ કઝગમ ડીએમકે 49 બેઠકો પર આગળ છે અને તેને 9 બેઠકો જીતી છે, જ્યારે તેના હરીફ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એઆઈડીએમકે 40 બેઠકો પર આગળ છે અને તેણે 6 બેઠકો જીતી છે. પીએમકે 4 બેઠકો પર આગળ છે અને તેણે 1 બેઠક જીતી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી 4 બેઠકો પર આગળ છે, જ્યારે તેણે 1 બેઠક જીતી છે. ભાજપ 2 બેઠકો પર આગળ છે અને અન્ય 10 બેઠકો પર આગળ છે. કેરળમાં તમામ 140 બેઠકોમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક

0: ફ્રન્ટ શાસક ડામેરી ડેમોક્રેટિક ફ્રન્ટને હરાવવા માટે આગળ છે. તેણે 99 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 55 બેઠકો જીતી અને 8 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના સાથી IUML 15 બેઠકો જીતી છે અને 7 બેઠકો પર આગળ છે. શાસક પક્ષ CPM 22 બેઠકો જીતીને 4 બેઠકો પર આગળ છે. સાથી પક્ષ CPI 7 બેઠકો પર જીતી અને 1 બેઠક પર આગળ છે, જ્યારે કેરળ કોંગ્રેસ 6 બેઠકો જીતીને 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીમાં ખરેખર નોંધપાત્ર જનાદેશ મેળવવા બદલ કેરળના લોકોનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગાંધીએ દરેક UDF નેતા અને કાર્યકર્તાઓને તેમની મહેનત અને સારી રીતે ચલાવવામાં આવેલા અભિયાન બદલ અભિનંદન આપતા કહ્યું કે કેરળમાં પ્રતિભા છે, ક્ષમતા છે અને હવે કેરળમાં UDF સરકાર છે, જેનું વિઝન બંનેનો ઉપયોગ કરવાનું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો. વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે CPIMના મહાસચિવ એમ એ બેબીએ કહ્યું કે CPIM કેરળમાં લોકોના ચુકાદાનું સન્માન કરે છે અને રાજ્યમાં LDFની હારના કારણોનું આત્મનિરીક્ષણ કરશે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી બેબીએ લોકો અને કાર્યકરોનો આભાર માન્યો, જેમણે પાર્ટી અને તેના સાથી પક્ષોમાં વિશ્વાસ મૂક્યો છે અને તેના માટે મતદાન કર્યું છે. પોંડિચેરીમાં એન રંગાસ્વામીની ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA સરકારની વાપસી થવાની ધારણા છે. કુલ 30 બેઠકોમાંથી 22 બેઠકોના પરિણામો ઉપલબ્ધ છે. AINRC 9 બેઠકો જીતી છે અને 2 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 2 બેઠકો પર આગળ છે અને 2 બેઠક AIDMK અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 1-1 બેઠક મળી છે. DMKને 2 બેઠકો મળી છે અને 3 બેઠકો પર આગળ છે. TVKને 2 બેઠકો મળી અને અન્ય 1 બેઠક પર આગળ છે, જ્યારે NMK અને LJKને 1-1 બેઠક મળી છે. અપક્ષ ઉમેદવારોને 3 બેઠકો જીતી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પેટા ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા બેઠક જાળવી રાખી છે, જેમાં તેમના ઉમેદવાર હર્ષદ પરમારનો આસાન વિજય થયો છે. ગણતરીના તમામ 23 રાઉન્ડ પૂર્ણ થયા બાદ શ્રી પરમાર 30,743 મતોના માર્જિન સાથે વિજયી બન્યા છે. ભારતીય ચૂંટણી પંચ અનુસાર ભાજપના ઉમેદવારે 85,500 મત મેળવ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ ભૃગુરાજસિંહ ચૌહાણને હરાવ્યા હતા, જેમણે 54,757 મત મેળવ્યા હતા. આ બેઠક પર પેટા ચૂંટણી વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ જરૂરી બની હતી અને વિજેતા ઉમેદવાર હર્ષદ પરમાર સ્વર્ગસ્થ ધારાસભ્યના પુત્ર છે. ઇરાને અમેરિકાને હોર્મુઝ જળમાર્ગમાં પ્રવેશવા સામે ચેતવણી આપી છે. ઇરાનના ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગની નજીક આવનાર કોઈપણ વિદેશી સશસ્ત્ર દળો, ખાસ કરીને અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે. ઈરાની સૈન્યએ જણાવ્યું હતું કે સ્ટ્રેટની સુરક્ષા ઈરાનના નિયંત્રણ હેઠળ છે અને જહાજોના સુરક્ષિત માર્ગ માટે ઈરાની સૈન્ય દળો સાથે સંકલન જરૂરી છે. આ ચેતવણી અમેરિકાએ આજે જાહેરાત કર્યા પછી આવી છે કે તે જળમાર્ગમાં ફસાયેલા જહાજોને મદદ કરવા માટે કામગીરી શરૂ કરશે. સરકારે જણાવ્યું છે કે દેશભરના LPG વિતરકોને LPGની કોઈ અછતનો સામનો કરવો પડ્યો નથી અને વાણિજ્યિક LPG પુરવઠો લગભગ 70% પર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આંતર મંત્રીસ્તરીય બ્રિફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે
1: LPG में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल LPG की सेल हुई है और ऑटो LPG की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: IPL ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. અમને છેલ્લા મળેલા અહેવાલ મુજબ લખનૌ સુપર જાયન્ટ્સે 5 ઓવરમાં 1 વિકેટે 71 રન કર્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક ADB એશિયા અને પેસેફિકના દેશોને સ્વચ્છ અને ઉર્જા, બેટરી, ઇલેક્ટ્રિક વાહનો અને ડિજિટલ ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ ખનીજો સપ્લાય ચેઇન વિકસાવવા મદદ કરવા માટે એક નવી ધિરાણ સુવિધા શરૂ કરી છે. ક્રિટિકલ મિનરલ્સ ટુ મેન્યુફેક્ચરિંગ ફાઇનાન્સિંગ પાર્ટનરશીપ ફેસિલિટી નામની આ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કાચા માલના સપ્લાયથી પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ અને રિસાયક્લિંગ જેવા ઉચ્ચ મૂલ્યોના ઉદ્યોગો માટે પ્રદેશને કેન્દ્રમાં રૂપાંતરિત કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવીને ઇતિહાસ રચવા માટે તૈયાર. પીએમ

0: નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોની શક્તિનો વિજય થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં જીત તરફ અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ 99 બેઠકો પર જીત મેળવી. ઈરાને અમેરિકાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાં પ્રવેશવા સામે ચેતવણી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો લતા મંગેશકરને. ફિલ્મ છે કર્તવ્ય. ગીત વર્મા મલિક, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

એક બાર મુસ્કુરા દો, આ ફિલ્મમાં સાંભળીએ આશા ભોંસલે મુકેશ અને સાથીઓને. ગીત એસ એચ બિહારી, સંગીત ઓપી નૈયર.

0: હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
0: સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોસલે અને કિશોર કુમારને. ફિલ્મ છે દિલ્હી કા ઠગ, ગીત શૈલેન્દ્ર સંગીત રવિ.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો નિગમ ઉપાધ્યાય અને નિધિ ધોળકિયાને, ગીત છે દેવન શાહનું.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર રાત્રિના 8:45 દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સંધ્યા

આકાશવાણી અમદાવાદ વડોદરા. ગુજરાતી નાટકોના કાર્યક્રમમાં આજે પ્રસ્તુત છે ભવાઈ, સ્વચ્છતાને સંગ માણો જીવનના રંગ.

0: સરસ મજાની,
1: સરસ મજાની ટોપી છે ને રંગબેરંગી ડગલો, સરસ મજાની ટોપી છે ને રંગબેરંગી ડગલો, જાત જાતની જાત ભાતની વાતો લઈને આવ્યો તમારો રંગલો ભાઈ, આવ્યો તમારો.

0: ના ના ના ના ના, એવું નહીં, એવું નહીં.
1: તો
0: સરસ મજાની ટોપી છે, સરસ મજાની ટોપી છે, પણ ઢીલો પડે છે ડગલો. સરસ

0: એમ રિફિલ વગરની પેન જેવો એમ.
1: હસ તો વળી.
0: ચા જાવે આમ ખોટા વેમમાં ના રહીશ.
1: કઈ ખોટા વેમ નહીં હો, મેં જ જોયું ને હમણાં, મારા વગર કેવો રોવા જેવો થઈ ગયો હતો.
0: હા તી તો રંગલો રંગલી સાથે ના હોય તો ભવાઈ વેશ ના થાય, રોકડી ના થાય, ભૂખે મરવું પડે એટલે.
1: એટલે કમાણી બંધ થઈ જાય એટલે રોતો તો.
0: હા તો.
1: એટલે તું મને જરાય પ્રેમ નથી કરતો એમ ને? પ્રેમ તો કેવો હોય, હીર રાંઝા જેવો, લૈલા મજનુ જેવો, શાહજહાં ને મુમતાઝ જેવો. એ મુમતાઝ ની યાદ માં તો એને તાજમહેલ બંધાવ્યો તો. તાજમહેલ
0: તે હું એ બંધાઈશ ને.
1: શું?
0: રસીલા બેન નું ટિફિન.
1: ટિફિન
0: તો શું તાજમહેલ બંધાવ?
1: હાસ તો.
0: તે છે ને, પ્લોટ તો મેં જોઈ રાખ્યો છે, બસ હવે તું ઉપર જ એટલી વાર.
1: એટલે તું મારા મરવાની રાહ જોઈને બેઠો છે. મારો જ વાક, મારો જ વાક કે મેં તારી જોડે લગ્ન કર્યા. બાકી કેટલું

0: ગંગા આવતા હતા મારા માટે.
1: બરાબર છે, તે નજીક વાળા તો ઓળખતા હોય ને, ભૂલથી તારું માંગું ના નાખે.
0: આ તો તમારા પપ્પાની મોટી મોટી વાતો માઈને છેતરાઈ ગયું. અમને શું કે ખબર છે, રંગલા ને તો ગ્રીનવુડ સ્ટીક નો બિઝનેસ છે. લગન કરીને આઈને જોયું તો દાંતણ વેચતો તો દાંતણ. હું તો છેતરાઈ ગઈ.
1: એમ છેતરાયો તો હું
0: છે ને, છે ને બુદ્ધિ નો બુઠ્ઠો.
1: શું બુદ્ધિ નો બુઠ્ઠો? બીએ છું, બીએ.
0: બીએ તું બધાથી, હું તો કોઈનાથી ના બેવો.
1: અરે હું ભણવાની વાત કરું છું, હું બીએ ભણ્યો છું. બીએ?
0: તું બીએ તો હું એમબીએ.
1: એટલે
0: મને બધું આવડે.

0: ની વાત કરું છું. હું બીએ ભણ્યો છું, બીએ.
1: તું બીએ તો હું એમબીએ.
0: એટલે
1: મને બધું આવડે. તો ચલ આપણે સેલ્ફી લઈએ. આ રહ્યો મારો મોબાઈલ. એ રંગલા, આમ સેત સરખો ઉભો રહે ને. આપણે એક મસ્ત સરસ મજાની સેલ્ફી લઈ લઈએ. યાદ તો રહે કે આ દિવસે આપણે
0: ઝઘડો કર્યો તો.
1: અરે આ દિવસે આપણે આ ગામમાં આવ્યા તા એમ. લઉં છું સ્માઈલ.
0: એ એક મિનિટ, આ મોબાઈલમાં જો તો પાછળ કચરો વાળતા એક બેન આવે છે. એક કામ કરીએ, કા તો આપણે બીજી બાજુ ઉભા રહી જઈએ અથવા તો એમને ઘરની અંદર જતા રહેવા દઈએ, પછી તું સેલ્ફી લે.
1: એ એ આ તો મારી બેનપણી રમીલા છે.
0: એક જ અક્ષરનો લોચો પડી ગયો ને, એના ફૈબાએ રસીલા નામ રાખ્યું હોત તો મારે ટિફિન ની વ્યવસ્થા.
1: શું કીધું?
0: મજાક કરું છું.
1: હાય રમીલા. અરે રંગલી, તું અહીંયા ક્યાંથી? હું એ જ પૂછું છું, તું અહીંયા ક્યાંથી?
2: રમીલા વાવ, એ રમીલા વાવ,
3: એ આવી બા.
1: તું બોલ, તું મજામાં?
0: એને પરણ્યા પછી ખબર તો તમારે મને પૂછવાની હોય. એને શું છે, એ તો મજામાં જ હોય ને.
1: હું તો મજામાં, તું કે?
2: અલી રમીલા વાવ, ક્યાં અદ્રશ્ય થઈ ગઈ?
3: એ આવું છું બા.
1: તું જા, એમને કોઈ કામ હશે, વાતો તો પછી એ થશે.
3: અરે એ તમારા સાસુ છે, એમને ટેવ પડી ગઈ, મને જોવે ને એટલે કઈ કામ સૂજે. જાઉં છું. એ તો
1: તું આ ગામમાં રહે છે એવી તો મને ખબર જ નહીં.
3: હવે તો ખબર પડી ગઈ ને. બસ તો ચલો હવે બે જણા મારા ઘેર.
2: ઓ રમીલા વાવ,
4: ક્યાં અટકી ગયા?
3: આવી આવી, એક મિનિટ.
4: અરે આ દીવા બત્તી ટાણું થયું, હમણાં રાત પડશે અને અંધારું થશે.
3: હા હા આવી, અંદર આવો ને બે, ચા તો પીવી જ પડશે. બોલો શું કહેતા હતા બા?
4: શું કહેતા હતા? આ મારી વાત માનવાનું તો દૂર, પણ આ તમને તો મારી કોઈ વાત યાદ જ નથી રહેતી.
3: બા કેમ આમ બોલો છો? તમારી બધી વાત તો માનું છું.
4: કપાળ મારું, કેટલી વાર ના પાડી છે તમને કે હાંજે કચરો ના વળાય, હાંજે કચરો ના વળાય, તોય મંડી પડે ને હાથમાં હાવણી લઈને. તમારે અત્યારે જ મુહૂર્ત આવ્યું આ બધું હંજવારી કાઢવાનું?
3: અરે બા, આ આપણા મંજુબેન ના ભનકાએ પેંડો ખાધો ને, એમાં કેટલું ઢોળ્યું, કચરો તો વાળવો પડે કે નહીં?
4: આ જુઓ આ જુઓ, આ અત્યારની છોડ્યું નું જીબડો, પૈસા બહુ લાંબો જીબડો તારો, તો જવાબ તો તૈયાર જ હોય. તારે તો બસ કચરો નાખવાને બહાને બહાર દરવાજે ઉભા રહી ને ઓલી સવિતાબેન ની વહુ હારે વાતોના તડાકા મારવા જોઈએ. આ અત્યારે ઉભી રહીતી ને કોકની હારે પંચાત કરવા.
3: અરે બા, આ કોક નથી, મારી નિશાળની બહેનપણી છે. અરે રંગલા ભાઈ, રંગલી, તમે લોકો હજી બહાર જ ઉભા છો, આવો ને. બા તમને ઓળખાણ કરાવું, જો આ મારી બહેનપણી રંગલી
1: અને આ છે મારો રંગલો.
0: નમસ્તે.
4: સુખી થાવ સુખી થાવ. તે અહીં કેમ ના ભૂલા પડ્યા?
1: અમે ભૂલા નથી પડ્યા, અમે તો આ ગામમાં જાણી જોઈને આવ્યા છીએ.
3: હા તે હવે આવ્યા જ છો ને, તો જમીને જજો.
4: તે રમીલા, આ તારી બહેનપણી છે ને, દેખાવે તો ડાઈ લાગે છે.
1: ડાઈ છું બા?
0: દોઢ ડાઈ છે બા, દોઢ ડાઈ.
4: તે હોય જ ને, તું અડધો ડાયો હોય તો બાપડીએ દોઢ ડાયા થવું જ પડે ને.
1: લે બા, ને ખબર પડી ગઈ કે તારે અડધું જ મગજ છે.
4: કેમ ભાઈ, આ તને શાનું હસું આવ્યું?
0: કઈ નહીં, આ તો રંગલીની એક વાત યાદ આવી ગઈ ને, એટલે આમ હસવું છૂટી પડ્યું.
4: લે તે એકલો એકલો કેમ હસે છે? મને કે, હું હસું ભેડી.
0: આ રંગલી દોડડાઈ, એક વાર અમારે ઘેર મહેમાન આવ્યા તો મારી બાએ રંગલીને કીધું કે ચા ટ્રે માં લાવજે. તો બોલો સીધે સીધી જ

0: ચા ટ્રે માં ભરીને જ લઈ આવી, કપરા કપી માં ભર્યા જ નહીં.
1: બસો બસો,
2: હાલી હાલી રંગલી, શું થયું? કેમ હસે છે? મને તો કે
3: અલી રમીલા બહુ, આ હાથ ઉલાડતી કેમ હાલી આવી? આવી તો આવી ને પાછી ઠોયાની જેમ ઉભી.
2: ઠોયાની જેમ એટલે ઉભી કે ડોયો ના મળ્યો.
3: હે, ડોયો?
2: ડોયો બા, ડોયો ક્યાં મૂક્યો છે તમે?
3: છે ને, આ છે ને, ઓ બૂન, અહીંયા દાળ નથી લેવાની, પાણી જ લેવાનું છે, અને એ તો ગ્લાસ બોળીને લઈ લેવાનું હોય. ડોયાની જરૂરત શું છે? અને અત્યારે ડોયો ગોતવા લેવાનું હોય?
2: એ પણ બા, એ તો કોઈએ ગ્લાસ મોઢે માંડીને પાણી પીધું હોય તો એઠો થયો હોય કે નહીં? અને એનો એ એઠો ગ્લાસ થોડો માટલામાં નંખાય, બધું પાણી એઠું થાય.
3: બહુ વેદ્યણ ભાઈ સાહેબ, બહુ વેદ્યણ. આ જુદું ને તે જુદું, બધી વાતમાં જુદારો બહુ તારે.
1: બા, એક વાત કહું.
3: બોલ ને.
1: પાણી લેવાનું વાસણ અને પીવાનું વાસણ એ બે અલગ જ હોવા જોઈએ, અને બધાના ગ્લાસ પણ જુદા જુદા જ હોવા જોઈએ, હો બા? જેથી એકના શરીરમાં રહેલા નાના મોટા રોગના જીવાણુઓ બીજાના શરીરમાં દાખલ ના થઈ જાય.
0: જેથી ચેપી રોગ થવાની શક્યતા પણ ઘટી જાય. એટલે જ તો કહે છે કે જેણે વાપર્યો ડોયો એણે રોગ કદી ના જોયો.
3: જેણે વાપર્યો ડોયો એણે રોગ કદી ના જોયો. વાત તો સમજવા જેવી કરી હો તે. પણ એ રંગલી, હું તો કઈ કઈ ને થાકી, પણ માને ઈ બીજા.
1: બોલો ને બા, શું સમજાવવાનું છે?
3: આ અક્કલ મઠી હાંજે કચરો વાળતી તી, બોલ.
2: પણ બા, એવું કોણે કીધું કે હાંજે કચરો ના વળાય?
3: જો છે ને, તરત હામો સવાલ પૂછવાનો, એમ નહીં કે કીધા ભેગું માની લઈએ. અલી, મને મારી બા કહેતા તા, અને એમને એમની બા કહેતા તા, અને એમને એમની બા કહેતા તા. બધા વડીલોનું કીધું માનતા તા. આ તારી જેમ દલીલો નતા કરતા કે કોણે કીધું ને કેમ કીધું.
2: અરે પણ બા, ઘર તો ચોખ્ખું રાખવું કે નહીં?
3: આટલું ચોખ્ખું તો છે. અને જો બેન, બહુ ચોખ્ખું કરવા જઈએ ને તો પછી એ બધું આમ ચોખ્ખું ચોખ્ખું ને આમ બધું સફાચટ થઈ જાય, કઈ કહેતા કઈ રહે નહીં. હે, પૈસા સફાચટ, સમજી ને? એ તો હારા પડતાપ અમારા ભાણિયાના, અમારા મંજુના છોકરાના, એ નસીબદારના ઘેર જ ભાણિયા જમે બૂન, ને ઢોળે ખરા. રંગલી, તું સમજાય હવે આને?
1: તમારી વાત તો સાચી, નસીબદારને ઘેર જ ભાણિયા જમે. પણ આ હાંજે કચરો નહીં વાળવા વાળી વાત તો તમારા બાના જમાનાની. ત્યારે લાઈટો નહોતી, ફાનસ હતા. ફાનસનું તો અજવાળું ઓછું હોય એટલે સાંજ પડે સરખું દેખાય નહીં બા. અને એમાં જો કચરો વાળીને બહાર નાખીએ તો કંઈક કામની નાની અમથી વસ્તુ કે પછી કોઈક નાનું ઘરેણું, જેમ કે સોનાની વાડી કે પછી ચૂની બુટ્ટીનો પેચ, એવું કાંઈ પડી ગયું હોય તો કચરામાં જતું રહે. એટલે તમારા બા કચરો બહાર કાઢવાની ના પાડતા.
2: અને બહાર અંધારું હોય ને કચરો ફેંકવા જઈએ અને કંઈક જીવાત કડી જાય તો? ગામમાં સાપ વીછી નીકળતા હોય અને એ કડી જાય તો? એટલે કચરો નાખવા બહાર જવાની ના પાડતા હોય.
3: તે હજુ એ લાઈટો તો જાય છે ને કોક વાર.
0: હા, પણ કોક વાર બા, હવે તો લાઈટો આવી ગઈ, અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી અભિયાન હેઠળ સોલર પેનલ નખાવીએ તો સરકાર શ્રી સબસીડી આપે, અને સાથે સાથે 25 વર્ષની ગેરંટી આપે છે.
1: બોલો, આજના જમાનામાં માણસની ગેરંટી નથી, પણ સરકાર શ્રી આ સોલર પેનલની 25 વર્ષની ગેરંટી આપે છે. આનાથી રેડું બીજું શું હોય બા? એટલે હવે તો નાની અમથી રાઈનો દાણો પણ કચરામાં દેખાઈ જશે.
0: અને હા, કચરો વાળીને બહાર રાખેલી કચરા પેટીમાં જ તો નાખી દેવાનો છે. સૂકો કચરો અલગ ને ભીનો કચરો અલગ. એટલે સવાર પડીએ ગામમાં સફાઈ કરવા આવનાર ભાઈ કે બેન એ કચરો લઈ જઈ ને કચરાની અલગ અલગ કચરા પેટીમાં નાખી દે.
3: તું તો મૂંગો જ રે ભાઈ.
1: અને બા, જો તમારે તો ઘરમાં કચરા ટોપલી એ નથી કે કચરો એમાં નાખીએ. હવે જો આ કચરો કચરા ટોપલીમાં ના નાખીએ તો એ ખુલ્લો ખોરાકનો કચરો ઘરમાં જ રહે ને.
3: અરે પણ ફળિયામાં તો નખાય ને?
1: ના નખાય. આ વરસાદની ઋતુમાં શું, એના ઉપર પાણી પડે, ખાબોચિયું થાય, અને એ ખાબોચિયું થાય એટલે એમાં મચ્છર ના ઘર થાય,
0: અને ગંદકી થાય,

0: એટલે માખી આવવાની જેના ઉપર બેસવા ને માખી મચ્છર ભેગા થઈ ને બીમારી ફેલાવે.
1: તું તો મૂંગો જ રહેજે ભાઈ, એકવાર કહ્યું તને આ બહેનોની વાતમાં વળી તારે.
0: હાલે આ ક્યાં એકલા બહેનોની વાત થઈ? કચરો કચરા પેટીમાં નાખવો એ તો બધાની ફરજમાં ના આવે.
1: વાયડો નહીં તો.
0: ચલો બા, તમને ગમે એવી વાત કરું. બસ ભાણિયો, આ તમારો ભાણિયો છે એ છે કેટલા વર્ષનો?
1: છે ને તો નાનો જ છે મારો લાલો, હજી તો ગયા મહિને જ 2 વર્ષનો થયો છે.
0: એટલે છે તો નાનો જ, અને નાના છોકરા તો ભૂલથી મોઢામાં હાથ નાખી દે ને નજર ચૂકવીને નીચે પડેલું ખાઈ પણ લે. જો ઘર ગંદુ હશે તો તમારો લાલો ચોક્કસ માંદો પડશે જ.
1: હાય હાય, હે
2: તો ગંદકી પેટમાં જાય તો નાના છોકરા શું બા મોટા માંદા પડી જાય. અને અમુક રોગ તો આપણે જાતે જ ગંદકી કરીને નોતરીએ છીએ, એટલે જ તો અમે કહીએ છીએ કે ચોખ્ખું રાખીએ આંગણ ફળિયું, ચોખ્ખું રાખીએ ઘર. ચોખ્ખું રાખીએ આંગણ ફળિયું, ચોખ્ખું રાખીએ ઘર.
3: ચોખ્ખું રાખીએ આંગણ ફળિયું, ચોખ્ખું રાખીએ ઘર, નહીં તો ખાબોચિયાને ગંદકી પાણી આવે માખી મચ્છર.

0: વાત તો જાણે તમારી હાચી, પણ એને મારું બીજું બધું તો માનવું જોઈએ કે નહીં?
1: બા, માનું તો છું.
0: શું માને છે? ધૂળ ને ઠેફા. કેટલી વાર કીધું કે ગુરુવારે માટલું ના વિછળાય, ગુરુવારે માટલું ના વિછળાય, પણ આ અક્કલમઠી માને તો ને. એક દિવસમાં કઈ મોટા મગર ના પડી જાય પાણીમાં, ના જોઈ હોય તો મોટી ચોખલી વાળી.
1: અરે પણ બાપ,
0: હવે જવા દે ને આ તારું પણ ને બણ ચોખલી તેમાંની.
1: બા, તમે મને એમ કહો, તમે રોજ રાતે વાસણ માંજો?
0: હાસ તો માંજવા જ પડે ને.
1: કેમ?
0: શું કેમ? ગાડી થઈ છે, આ રાતે વાસણ ના માંજીએ તો હવાર સુધીમાં ગંધાઈ જાય, અને આ દાળ શાક કે લોટ ચોંટી ગયો ને તાસકમાં, એમાં ફૂગે વળી જાય.
1: તો બા, આ પાણી એ 24 કલાક થી વધુ એકની એક જગ્યાએ પડી રહે ને, તો એમાં લીલ થવા માંડે, અને નરી આંખે ના દેખાય એવી જીવાતાઈ પડે, અને એ પાણી પીવાથી બા ઝાડા ઉલટી થાય, કોલેરા થાય, કમળો એ થાય. સમજ્યા?
0: આ તારી બધી વાત સમજાય છે, પણ આપણા વડીલો જે કઈ ગયા એ હાવ ખોટું. કઈક તો કારણ હશે જ ને, અમથા ગાંડા હશે બધા જે ગુરુવારે માટલું નહીં વિચારતા હોય.
2: અરે બા, પહેલાના જમાનામાં ગામડા ગામમાં લગભગ બધા કારખાનામાં, ફેક્ટરીમાં, ખેતરમાં એવી જગ્યાએ જ કામ કરતા, અને ગુરુવારે સ્ટેગરિંગ હોય, રાત્રે લાઈટો જાય, ફ્રીજે નહોતા, એટલે આગલા દિવસે રાત્રે માટલું વીછળીને ભરી દેતા, એટલે પાણી આખી રાત માટલામાં રહી ને ઠંડુ થઈ જાય. હવે જો ગુરુવારે રાત્રે માટલું વીછળે ને પાણી ઢોળાય, તો અંધારામાં પગ લપસે ને પડી જવાય,
1: અને પડીએ ને ક્યાંક માથામાં વાગે કે હાથ પગ ભાંગી જાય, તો ઉપાધિ થઈ જાય લેવા દેવા વગરની. એના કરતા તો એ લોકોએ નિયમ જ કરી દીધો કે ગુરુવારે માટલું જ નહીં વીછળવાનું, એટલે પડવા વાગવાની ચિંતા જ નહીં.
0: હા હો, આ તારી વાત ગળે તો ઉતરે છે.
1: બા, 24 કલાક થી વધારે ટાઈમ જો પાણી એકની એક જગ્યાએ રહે ને, તો એમાં જીવાત અને લીલ થઈ જાય, પછી એ ઢાંકેલું વાસણ હોય કે ગામમાં ભરાયેલું ખાબોચિયું.
2: ખાબોચિયું ભરાય એટલે એમાં મચ્છર થાય, ને પછી થાય મેલેરિયા, ને ચિકનગુનિયા, ને ડેન્ગ્યુ.
1: એટલે જો સ્વસ્થ રહેવું હોય તો ગામને સ્વચ્છ રાખવું પડે, અને જેમ આપણે ઘર ચોખ્ખું રાખીએ છીએ ને, એમ ગામને ચોખ્ખું રાખવાની જવાબદારી પણ આપણી જ છે.
0: હા વાચું, હા વાચું. હે, મારે તને તો નાસ્તો કરાવવો જ પડે. એ રમીલા બાવ,
3: હું એ જ પૂછવા આવતી હતી કે ચાની જોડે આલુ પરોઠા ખાશો?
2: રમીલા બેન, તમને ખરાબ ના લાગે તો એક વાત પૂછું?
3: પૂછો ને રંગલા ભાઈ.
2: આ આલુ પરોઠામાં બટેકા નાખ્યા છે તમે?
3: રંગલા ભાઈ, આલુ પરોઠામાં તો બટેકા હોય જ ને, એ વગર આલુ પરોઠા કહેવાય જ નહીં.

0: ના ના ના ના, એવું કઈ નથી. અમારે રંગલીનું તો ભલું પૂછવું, એ તો નાય નાખે. મેં એક વાર પૂછ્યું ખરું કે રંગલી, આ તારા આલુ પરોઠામાં આલુ તો ક્યાંય દેખાતા નથી. તો તરત તાડુકી ને મને કે, એમ તો કાશ્મીરી પુલાવમાં એ કાશ્મીર ક્યાં દેખાય છે?
1: એ તો તું મારી જોડે માથાકૂટ ના કરે ને એટલે. બાકી તો બા, જો તમે એને પૂછો ને કે શું બનાવું, તો ફરમાઈશી પ્રોગ્રામ ચાલુ કરે.
0: તું તો એવી વાત કરે છે જાણે બધી ફરમાઈશ પૂરી કરતી હોય કાયમ માટે. બા, કશું જ નવું બનાવે નહીં આ. અને છેલ્લે છેલ્લે તો વઘારેલી ખીચડી પર આવીને જ વાત અટકે.
1: જયારે જુઓ ત્યારે ફરિયાદ જ ફરિયાદ. તારે તો
0: મેં ક્યાં ફરિયાદ કરી?
1: ફરિયાદ તો કરે છે.
0: અરે આને કઈ ફરિયાદ થોડી કરી કેવાય?
1: તો આને શું કેવાય?
2: બસ બસ બસ, બોલ્યા વગર બાજો ને લડ્યા વગર ઝઘડો.
1: હું હાથ ધોઈ આવું. રમીલા, સાબુ આપને.
2: એ ત્યાં જ પડ્યો છે.
3: હવે વળી હાથ ધોવામાં સાબુનું શું કામ? નાવાનું થોડી છે, આ નળ નીચે હાથ મૂકી દે એટલે પૂરું.
0: બા, હાથ ધોવાના એટલે હથડી ઉપરથી પાણી પસાર કરવાનું એવું નહીં. સાબુથી બધી આંગળીઓની વચ્ચેની જગ્યા, નખ, બધું જ બરાબર સાબુથી ઘસી ઘસીને સાફ કરવાનું. નહીતર એવો મેલ રહી જાય કે જેના જંતુ નરી આંખે ના દેખાય.
1: હાથ ગંદા હોય તો હાથનો મેલ જમતી વખતે પેટમાં જાય બા, અને માંદગી આવે.
3: કઈ માંદગી ના આવે, આ તો બધી ખોટી વાતો છે. ખોટી, ખોટા નખરા. આ પહેલાના જમાનામાં આવું કઈ નહોતું.
1: હતું જ, પણ લોકો જાગૃત નહોતા, અને એટલે જ તો વારે વારે નાના બાળકોને બા ઝાડા ઉલટી થતા. ગંદકી પેટમાં જાય તો પેટ એને કોઈ પણ રીતે બહાર તો કાઢે કાઢે ને કાઢે જ.
0: અને નખ, નખ તો હંમેશા કાપીને સ્વચ્છ રાખવા જરૂરી છે.
3: આ વાત રંગલી, આ વાત આ તારી બહેનપણીને સમજાય. આ નખ કાપવાનું તો એક બાજુ, આ તો કોકને મોટા મોટા ખોટા નખ ચોંટાડવાનું કહેતી હતી. આને કે આને નખ ના કાપે ને તો દરિદ્રતા આવે.
1: આ વાત એકદમ સાચી વા. આની પાછળ પણ એક સ્વચ્છતાની જ તો વાત છે. રમીલા, જો નખ ના કાપીએ ને તો એનો મેલ પેટમાં જાય, એનો મેલ પેટમાં જાય ને તો માંદા પડીએ, માંદા પડીએ એટલે દવા લેવી પડે, અને દવા મફત તો આવે નહીં. ના ડોક્ટર મફત નિદાન કરે, એટલે કાળી મજૂરી કરીને કમાયેલા પૈસા બધા જાય ડોક્ટરના ઘેર અને દવામાં, પછી દરિદ્રતા જ આવે ને.
3: વાહ રંગલી વાહ, સાંભળ્યું ને બહુરાણી, આ તારી બહેનપણી તારા કરતા ક્યાંય વધારે સમજદાર છે. મારી નહીં તો એની વાત તો માન.
2: માનીશ, બસ આપણે બે આ બે ની વાતો માનીશું. અલી રંગલી, તમે બંને જણા મારી એક વાત માનશો?
1: બોલને.
2: અહીંયા રાત રોકાઈ જાઓ ને, કેટલા બધા વખતે મળે આપણે. પહેલા નિશાળમાં ભણતા હતા ત્યારે વાતો કરવા ભેગા થતા, એમ આજે આખી રાત વાતો કરીશું, નિશાળના દિવસોને યાદ કરીશું.
1: રોકાઈ જવામાં તો કોઈ વાંધો નથી, પણ
2: શું પણ?
1: તમારા ઘરે શૌચાલય નથી તો રંગલાને કે મને રાત રોકાવાનું નહીં ફાવે.
2: અરે એટલી જ વાત છે રંગલી, આ સરકારશ્રીએ ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે પૈસાની મદદ કરી છે ને, તે અમારે એ કામ ચાલુ જ છે. આ ફળિયામાં જે કામ ચાલે છે ને, એ શૌચાલય બનાવવાનું તો ચાલે છે, નહીં બા?
3: હા તો, આ તો વચ્ચે મારી તબિયત બગડી હતી ને, તે દવાખાનાની દોડધામ હતી એટલે મોડું થયું, બાકી બાજુમાં તો બની ગયું છે.
1: તારે ઘેર પણ શૌચાલય બની જાય ને એટલે કહેજે, બીજી વાર આવીશું ને ત્યારે ચોક્કસ રોકાઈશું. બસ
2: આવું શું કરે છે, રોકાઈ જાને પ્લીઝ.
1: જો રમીલા, ક્યારે ખોટી જીદ નહીં કરવાની અને કકડાટ નહીં કરવાનો. કંકાસ કરીએ તો મગજ બગડે, ને મગજ બગડે એટલે ગુસ્સો ચડે, ગુસ્સો ચડે એટલે મગજની નસો ખેંચાય.
0: રમીલા બેન, તમે મારા ભાઈને ફરિયાદ કરો અને બાએ ફરિયાદ કરે. કંકાસ ને લીધે મારા ભાઈનું ધ્યાન નોકરીમાં લાગે નહીં. આખો દિવસ તમારા બે ની ચિંતા રહે, ને ચિંતા ટેન્શન થી બીપી થાય, ડાયાબિટીસ થાય,
1: અને શરીરમાં એક વાર આ બંને રોગ

0: બેસી જાય ને પછી જીવ લઈને જ નીકળે. એટલે જ તો કહે છે કે ચિંતા ચિતા સમાન છે, મન દુરસ્ત તો તંદુરસ્ત.
1: ગાંધીજી કહેતા કે સ્વચ્છતામાં પ્રભુતા.
0: સ્વચ્છતા હશે તો લક્ષ્મીજી રહેશે, નહીં તો આપણા લોહી રેડીને કમાયેલા પૈસા જશે
1: દવાખાનામાં ને દવામાં. એટલે અમારે તમને બધાને એક જ વાત કહેવી છે, કચરા ને કંકાસ ને રાખો તન્ને મનથી.

0: ખાબોચિયા ને ખાડા છે માખી મચ્છર નું ઘર ખાબોચિયા ને ખાડા છે માખી મચ્છર નું ઘર
1: ખાબોચિયા ને ખાડા છે માખી મચ્છર નું ઘર
0: ચોખ્ખું રાખીએ ગામ ને પડ્યું ચોખ્ખું રાખીએ

0: હમણાં જ આપ પ્રસારણની પાંખે સાંભળી રહ્યા હતા ભવાઈ શૈલીમાં નાટક સ્વચ્છતાને સંગ માણો જીવનના રંગ. લેખન જિગીસા ત્રિવેદી. ભાગ લેનાર કલાકારો હતા દીપેન રાવલ, ખુશ્બુ ત્રિવેદી, તેજલ ભટ્ટ અને ચિલકા ભારદ્વાજ. ભવાઈ શૈલીના નાટકમાં મંજીરા સંગત કરી હતી બળદેવભાઈ નાયકે, તબલા સંગત પ્રવીણભાઈ નાયક, હાર્મોનિયમ સંગત કરી હતી ડાયભાઈ નાયકે, પુંગળ સંગત ભીખાભાઈ નાયક, પ્રસ્તુતકર્તા નિસર્ગ ત્રિવેદી, પરિકલ્પના મૌલિન મુનશી. વિશેષ આભાર અર્ચન ત્રિવેદી, નિર્માણ શૈલેશ પંડ્યા. પ્રસ્તુતિ આકાશવાણી અમદાવાદ.
1: ગુજરાતી નાટકોના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ભવાઈ શૈલીનું નાટક સ્વચ્છતાને સંગ માણો જીવનના રંગ. લેખન જિગીશા ત્રિવેદી, પ્રસ્તુતિ નિસર્ગ ત્રિવેદી. નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં પ્રકાશચંદ્ર શાહનું શાસ્ત્રીય ગાયન સાંભળશો. રાગ બિહાગ. તબલા સંગત કરી રહ્યા છે સપન અંજારિયા, હાર્મોનિયમ પર શિશિર ભટ્ટ. તો સાંભળીએ પ્રકાશચંદ્ર શાહના કંઠે રાગ બિહાગ.

શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં પ્રકાશચંદ્ર શાહનું શાસ્ત્રીય ગાયન આપ સાંભળી રહ્યા હતા. રાગ હતો બિહાગ. તબલા સંગત કરી રહ્યા હતા સપન અંજારિયા અને હાર્મોનિયમ પર શિશિર ભટ્ટ. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 11 થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા, અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો સાંભળશો. આવતીકાલે 5 મે 2026 મંગળવાર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં વક્તા પ્રેમવત્સલ સ્વામી વિષય સ્વભાવ ટળે તો સુખી થવાય, 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 જૂની હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુર સરિતા, 7:20 ગુજરાતી ગીતો, 8:30 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9 વાગે, 10 વાગે આરોગ્ય પત્રિકામાં સ્ત્રીઓની સમસ્યા અને હોમિયોપેથી વિશે ડૉક્ટર ભૈરવી પરીખ સાથે વાતચીત તથા ચામડીના રોગો એ વિશે ડૉક્ટર તૃપ્તિબેન શાહ સાથે વાતચીત. બપોરે 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 ફૌજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી, 5:10 હિન્દી ફિલ્મી ગીતો માણશો ગુલમહોર કાર્યક્રમમાં, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવીએ, રાત્રે 8 વાગે હિન્દી ફિલ્મોના સુરેલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સમાચાર દર્પણ, રાત્રે 10 વાગે ગુજરાતી ગીત અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી અમારા આવતીકાલના મહત્વના કાર્યક્રમોની વિગતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

જો અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને દિવસનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી સાંજની અને આજની અંતિમ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીત સંગીત આપ માણી શકશો. આવતીકાલે સવારે 5:50 સવારની સભાના પ્રારંભે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

હવામાન સમાચાર સાંભળશો. અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન નોંધાયું 39.4°C, જે સામાન્ય કરતાં 2.3°C વધુ હતું. આજનું લઘુત્તમ તાપમાન નોંધાયું 28.2°C, જે સામાન્ય કરતાં 2°C વધુ નોંધાયું. સાંજે 5:30 રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66% હતું. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન યાદી

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર, સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:16 થવા આવી છે.

આપ સાંભળ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. કાર્યક્રમોની વિગતો જણાવી દઈએ. શરૂઆત કરીશું પ્રાચીન ભજનોથી. ગાયક કલાકાર ગોવિંદભાઈ રાજા. મધ્યરાત્રિ 12:05 ગુજરાતી નાટક કંકુ. લેખન બળવંત જાની. પ્રસ્તુતિ હસમુખ રાવળ. 1 હિન્દ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 2 વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું લોકસંગીતમાં સોનામાં ટકડીયા રૂપક. 3 હશે ગુજરાતના બેનમૂન સ્થાપત્યો. આ એક રેડિયો રૂપક સાંભળ

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર કાર્યક્રમની શરૂઆત કરીએ ગોવિંદભાઈ રાજાએ ગાયેલા પ્રાચીન ભજનોથી.

0: કંકુ પહેલા તો પ્રગટી ટૂંકી વાર્તા રૂપે જ,
1: કંકુ પછી અવતરી કચકડાની જિંદગીમાં.
0: ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ જ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી.
1: માત્ર ફિલ્મ જ નહીં, કંકુ અવતરી નવલકથા સ્વરૂપે.
0: શ્રી પન્નાલાલ પટેલ પણ નોંધે છે,
1: સર્જનની મારી દુનિયામાં સહજ ભાવે જ કંકુ જાણે કે અનેરો ઇતિહાસ સર્જી રહી.
0: હા, વૈધવ્ય મળ્યા પછી 15-15 વર્ષ લગી
1: માથે બળતી સગડી લઈને અણનમ રહે છે કંકુ.
0: એક દિવસ
1: રોકડા રૂપિયાની વેરાયેલી ઢગલીઓની જેમ

0: એ બેઠે છે, સહન કરે છે,
1: સમાજ માન્ય ધારા ધોરણો વચ્ચે રહીને
0: પોતિકું રૂપ ન નંદવાય એ રીતે જીવે છે.
1: વૈધવ્ય પ્રાપ્ત થયા પછી મક્કમ રહીને જુલતી કંકુ,
0: પુત્ર ઉછેર માટે સ્ત્રીત્વને હોમતી કંકુ,
1: નબળી ક્ષણ પછી નવો ચહેરો ઉપસાવતી કંકુ.
0: પન્નાલાલ નું આ વિશિષ્ટ પાત્ર પડઘાતું રહેશે સતત સતત સતત આપના અંતરમાં.
2: જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર

0: હરે કૃષ્ણ જય નારાયણ. એ આવો આવો ભાવ, મને થતું તું કે આ ખૂમો ને કંકુ મળા પાછા ડોકાણા નહીં. અઘણીના લુગડા લેવાની વાત તો મને યાદ છે. ઓહો, વાણિયા ભામણને હોય એવો રૂપ છે કે અઘણીનું રૂપ છે? ના ના, એની આંખું, એનું શરીર. હરે કૃષ્ણ. લો જુઓ આ બધા કપડા મોકળા, મને જુઓ નિરાયતે.
1: બરાબર છે, આ ગજા ઉપરના મોંઘા કપડા જ અટાણે તો લેવા છે. તું રેવા દે,
2: પણ એના કરતા
0: બરાબર કીએ છે ખુમો કંકુ, ઈ બરાબર કીએ છે. તું બોલમાં, અમે તો અહીં બેઠા બેઠા બધાનો ખ્યાલ રાખીએ. આ મલકમાં બાયણામાં પગ મૂકતા જ કોઈ બાઈ આમ પોતાનું હાથ ફૂલ કાઢીને આપે ત્યારે તો જવા મરદ બાઈ કહેવાય. તું તો બાપા, એ આ કિનખાબ ને આ કાપડું, હા બરાબર. એ હાંડો, હવે જાજુ જોવાનું રહેવા દો.
2: પણ મલકચંદ કાકા, મારી
0: એમ જ હોય, કુમો સાચો છે, એ તો જેવું બેરું એવું.
2: ઓહો, તમે તો
3: જો મુખી, આ કુમો ગામ માટે તે દી આખી રાત તડાવે રહ્યો ને ત્યારથી એને ટાઢિયો તાવ રહેતો હતો બાપડાને.
4: ને મુખી, તે દી ખુમો તળાવે ન રહ્યો હોત ને તો તળાવની પાળ તૂટું તૂટું થાય છે એવા સમાચારે ગામને ન મળે. હા, ને આ તળાવની પાળ ફાટી હોત ને તો ગામ આખું.
3: ઈ તો એની છઠ્ઠી ઇન્દ્રિય જાગી ગઈ કે એને તે દી એમ થયું કે ભલે વરસાદ ચાલુ હોય પણ આજ આ તળાવનો ભરોસો નથી, આ જ રોતા રહેવું પડશે.
5: બરાબર છે, ભારે ઠાવકો માણ હતો, એને થયું કે હવે વધારે વખત રાહ જોવા જેવું નથી, એટલે ગુંગ્યો પીટાયો કે તળાવ તૂટું તૂટું થાય છે, સાવધાન.
3: ને પછી ઓગાનના પાટિયા ખોલી નાખેલા તે ગામ બચી ગયું. હા, પાળ તો ન તૂટી પણ અંતે ખુમાનો દેહ તૂટી ગયો.
4: અરે રે બિચારો.

0: પણ આજ આ તળાવનો ભરોસો નથી, આજ રોતા રહેવું પડશે.
1: બરાબર છે, ભારે ઠાવકો માણ હતો, એને થયું કે હવે વધારે વખત રાહ જોવા જેવું નથી, એટલે બૂમગ્યો પીટાવ્યો કે તળાવ તૂટું તૂટું થાય છે, સાવધાન.
0: ને પછી ઓગાનના પાટિયા ખોલી નાખેલા તે ગામ બચી ગયું. પાળ તો ન તૂટી પણ અંતે ખુમાનો દેહ તૂટી ગયો.
2: અરે અરે બિચારો.
3: અરે મારી સામે આમ શું જોયા કરો છો, જાણે કદી જોઈ જ ન હોય મને.
2: જોઈ છે પણ ધરાયો નથી.
3: બોલતા તો ભારે આવડે છે તમને, હવે છાના માના લવારો કરતા સુઈ જાઓ. હીરિયો જાગ્યો, સુઈ જા, સુઈ જા ભૈલા, સુઈ જા. મારો દીકરો કરું, સુઈ જા બેટા. ખુમા
2: જો ન કરે, જો ન કરે ભગવાન, મને કઈ થઈ જાય તો.
3: ખુમા
2: બીજા કોઈ સપૂતનું ઘર બાંધી લેજે.
3: ખુમા ના ના, તમને કઈ નહીં થાય, પરંતુ સારું થઈ જશે. તમે લવારો ન કરો, કહું છું, કહું છું, આરામ કરો ખુમા, આવા વિચાર છોડી દે, શાંતિથી આરામ કરો.
2: ક્યાં છો હીરિયો? લાવ તો એને, ભલે દાવ તો. મારા ખાટલા પાસે બેસ, હું એની પાસે હાથ પહેરો. કંકુ
3: તમે આમ ગગડા ન થાઓ, તમે આમ શું કરવા કરો છો, શું કરવા કરો છો
2: હીરિયો?
3: ઘુમા

0: ગલા કાકા,
1: બાઈ
0: જો બીજું ઘર માંડે તો ઠીક છે, બાકી ના માંડે તો જ્યાં લગી સોરો હળ હાંકતો ન થાય ત્યાં લગી આપણી ફરજ છે કે એના ખેતર વાવી
1: આપવા.
2: ઓહો, એમાં શું ભાર છે કાકા? આખા ગામ ને ભાગે કામે કેટલું આવવાનું છે?
1: અરે, એકલું વાવી આપો ને તોય બસ છે, બાકી બાઈ કઈ થોડી બેસી રહેશે, એ જવા મળશે. તમારે ભાગ બીજું કામે નહીં આવવા દે.
3: પણ કંકુ, બીજું ઘર ન માંડે તો ને? મને તો લાગે છે કે જુવાન જોત કાયા ને. ખૂમો મરી ગયો મલકચંદ કાકા.
4: ખૂમા માને?
5: હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. હજુ પોરતો ઘણીના લુગડા લેવા બે માણા આવ્યા હતા.
3: કાકા, અમારા ગામમાં ખૂમા કંકુની વાત જુદી હો. જુવાન જો બાય ને 12 મહિનાના છોરાને મેલીને આદમી હાલી નીકળો.
5: કૃષ્ણ કૃષ્ણ,
3: બાય તો એવું રોવે છે, એવું રોવે છે કાકા.
5: શાના વિલાપ ગાંડા, જે કોમમાં નાતરું થતું હોય એને વળી વિલાપ કેવા? અને એ વિલાપ કરે ને તો એ હાજાનો માનવા હો કે લોકલા જે રોવી પડે.
3: પણ કાકા, કંકુની તો વાત જ જુદી છે, એ તો બીજું ઘર નોય માંડે.
5: હજુ તો વરો પેલા કેવા મજાના અઘણીના લુગડા લીધા હતા, એમાં એ કેવી રૂપાળી લાગતી હશે. ને હવે કાળો જુવાન જોધબાઈ આવા લુગડામાં લાગશે કેવી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હે ભગવાન, જુવાનીમાં મોત.

0: तब से परचंडा पर कोई नाम तो नहीं।
1: કંકુ આમ રડી રડી ને કાયમ નીચોવી નાખીશ તો આ છોકરો શું ધાવશે? અરે એટલો તો જરા વિચાર કર
2: ભાનુ.
1: હા, આપણા ગલા કાકાએ તારું નામ શું પાડેલું યાદ છે કે ભૂલી ગઈ? હિંમત. અરે ડાયે થયા વિના હવે બીજું ઘર માંડી લે ભાઈ.
2: બીજું ઘર? ના ના, બીજું તો ઘર જાણે હવે માંડવું જ નથી. આ દુનિયામાં સપૂત તો હવે મળી રહ્યા. અરે કપૂત નહીં, હું સપૂત કરી દઉં એવી છું, પણ પણ તારા વાદ ઓછા થવાના છે કુમા. હું બીજું ઘર માંડું તો આ છોરો મારો હોશિયારો થઈને ઉભો રે. ના ના, બીજું ઘર તો મારે માંડવું જ નથી. મને ખબર છે જોવનાઈ નાથવી એ અઘરું કામ છે, પણ હું મારો જીવ મુઠ્ઠીમાં રાખીશ તો મને શું થવાનું છે? અરે રે, અરે રે, આપણા આટલા હેત અને છતાંય તું ભૂલી ગયો કુમા.

0: હા તો પછી કંકુ શું વિચાર કર્યો તે?
1: જે કાલે વિચાર હતો તે આજે છેપાનું તું એમ ન જાણતી કે આ બધું હું નથી જાણતી. અરે મરતી ઘડીએ એણે જ મને કહ્યું હતું કે કોઈ સપૂતનું ઘર શોધી લેજે, પણ પાનું
0: આ દુનિયામાં ખુમા વગર બીજો માણસ એના મનમાં વસવાનું જ નથી ને. જેવો વિચાર તારો કંકુ, પણ સાંભળ, તને કોઈ પૂછવા આવે તો ઉપરથી તને એક ખાને બે કટકા જેવું ના કરતી હો. આ કરવું મનનું ધાર્યું, પણ સાંભળવું બધાયનું.
1: કેમ, પૂછવા આવવાનું છે કોઈ?
0: અરે આવે તે આજે, હમણાં અથવા ગમે ત્યારે.
1: બોલ હવે કંકુ, ઘણીએ તું છત્તર પલંગમાં પોડનારી છે, પણ હું નહીં જુએ સાથરો ને ભૂખ નહીં જુએ ફાકરો. માટે કંકુ વિચારી જો, ખૂમો તો બાપડો જતા જતાય કઈ ગયો છે. છોરાના વિચારે બીજો કા ન માનતી હોય તો એ તારી ભૂલ છે. તું જ્યાં જઈશ ત્યાં છોરો તો તારી પાંખમાં જ છે. કોઈની એ દેન નથી કે છોરાને દુખી કરી શકે.

0: भला काका, उभारो गोदड़ू लावो।
1: भला काका फते समझी लियो ते केम थेणु? अरे भाई ना बोल न पा रखी
0: देसो गला काका, लावो गोको तमाकु भरी दऊ।
2: ना ना ना ना, भरी ने ज लई आव्यो छू। बेस तू तारे अहीं बेस, अमारे थोड़ीक वात करवी छे।
0: हमणा आवो जरा भेस ने नीरण नाखती आवो।
1: તમે જરા તમતમતી વાણીમાં બેચર ભાઈ ની જાહો જલાની ના વખાણ કરીને કેજો કે ઘર ઘણું મોટું છે ને ભેરું ભાદરું છે, પણ ઈ પ્રમાણે બાઈ માણ નથી એટલે
0: શું કેતા તા ગલા કાકા, અક્કો હવે
2: પણ તું અહીં બેસ નિરાતે એટલે કહું ને?
0: બેઠા પછી ઉઠવું પડે એના કરતા ઉભેલી શું ખોટી છું? તમ તમારી વાત કોને?
2: તો હું એમ કેતો તો કે વાત તો એ કે બેચર બાંડી નું નામ કઈ તારાથી અજાણ્યું નથી,
0: આખું મલક ઓળખે છે
2: બસ ત્યારે આ એના તરફથી વરસાલું લઈને।
0: વરસાલું? શાનું વરસાલું?
1: હે વરસાલું તો તારું જ તો ભાઈ।
2: હા કંકુ તારું જ તો।
0: સામુ મલેક
2: બેચર ભાઈ પોતે
0: એમને બૈરું તો છે કેમ?
2: પણ આ તો એમ છે ને કે જાજા હલામાં એક બૈરાથી પહોંચાતું

0: નથી.
1: ગલા કાકા, બેચર બાંડી તો ગરજવાન છે, એને અક્કલ ના હોય, પણ તમે એક વગણીય છોકરીઓના સાડલા હોય તો એ લડે, એ કેવો તમારા જેવા.
2: બધું સમજું છું, જાણું છું કંકુ, બધું જાણું છું, પણ મારા મનથી એમ કે બેચર ભાઈની જમીન જ એટલી બધી લાંબી પોળી છે કે એક ઘર જેવું આ છેડે છે એવું બીજું ઘર પેલે છેડે બાંધશે તો પડગામ જેવું.
3: અરે બાંધશે શું ગલા કાકા, છે જ, એ ગયા વર્ષે અજવાર્યું છે ને આ જોગ જો ખાઈ જાય તો ત્યાં ને ત્યાં બીજું હવેલી જેવું બાંધી દે. હા, જે માણસ પાસે હામ દામ ને ઠામ.
1: હું પણ બધું જાણું છું મુખી, જવા દો એ વાત. બોલો, ચા પીશો કે?
2: ચા તો હમણાં જ પીધી છે કંકુ. હા, તો હું એમ કેતો હતો કે મારા મનથી એમ કે તું જો દીકરાના હોશિયારાપણાનું ગણતી હોય તો એ વાતનો તો પહેલેથી જ આપણે બંદોબસ્ત કરી લઈએ. હમ, અને આ છોરાનું આ બાપી ક્યુ બેઠું રહે અને ત્યાં જમીનમાં તારા છોરાને ભાગ મળે
3: અને સ્ટાફના કાગળ ઉપર લખાણ, પછી તો ખરું ને?
1: બધું ખરું ગલા કાકા મુખી, પણ આ ઘર છોડવું હોય એને માટે ને

કુમાર, બીજાનો વિચાર કરું છું ને એમ થાય છે કે જાણે મળતા સાથે ઘર બાંધી રહી છું. ગમે તેવો મરદ હોય ને ગમે તેવો લેરી હોય, પણ ખુમા ખુમા તારા વાત તો થઈ રહ્યા બીજાથી. હાથ તો બધા આદમીઓના બળુકા હોય, પણ તારા હાથમાં તો જાદુ હતો. ને મને મને જેમ મદારી સાપને જગાડે, એમ તારા હાથ મારા દેહને જગાડતા. ઘણીવાર ઘણીવાર તો તું મને ફૂફાડા મારતી કરી દેતો.

0: અરે ભીમા,
1: ખરી વાત
0: તો કંકુ નાતરું નથી કરવાની?
1: હા શેઠ, જે બાઈને ઘી દૂધમાં રમવાનું મળતું હોય, આ પેલી પા મફત સાથે ઘર માંડે તો અમદાવાદની સડકો પર રૂડું રૂપાળું ભમવાનું મળવાનું હતું, આ તો એ બાઈ ના પાડી દીધી. લો ત્યારે તમે વિચાર કરો ને કે આ ખુમાની કેટકેટલી માયા હશે.
0: છોરાનો ખ્યાલ કરો ને ગાંડા, માનો જીવ કહેવાય.
1: એ વાત ખરી કાકા, પણ લોક વાતું કરે છે કે બેચર બાંડી તો કંકુના છોરાને પેટનો ગણીને પોતાની બધી જમીનમાં ને મિલકતમાં ત્રીજો ભાગ આવવાનો હતો, ને અહીંના ઘર જમીન સુધા છોરાના નામે ચાલુ રહે એવી ગોઠવણ કરવાનો હતો. પણ કોણ જાણે કેમ એ બાઈ આ વેઢેથી આ વેઢે ન આવી તે ન જ આવી. મને તો લાગે છે કાકા કે બાઈનાથી ખૂમો ફૂલાતો નથી. પાંજરામાંથી પોપટ ભલે ઉડી ગયો, પણ પાંજરું એનાથી છૂટતું નથી.
0: હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, અમે જાણશું કે આટલું લેણું ડૂબ્યું હતું. બાકી જે ભાઈ વેચના છોરા ઉપર અંડાપો ગાળતી વાણિયા બામણની પેઠે બેસી રહીએ એવી બાઈને આપણે પણ આપણાથી બનતી બધી જ મદદ કરતા રહેવું. પેલી બે વિધવા બામણની બાઈને બાપાના વખતથી 12-12 રૂપિયા વર્ષાસન આપીએ છીએ ને, ત્યારે આ તો નાતરિયા નાઇતની બાઈ છે ને ઉભરાતા જોબનમાં રાંડી છે.
2: કંકુ કે કોણ?
0: અરે કંકુ, હું તો તારે ઘેર જઈ આવ્યો, પણ ભીમાએ કીધું કે વાડીએથી આવતી જી છે ને કા તો તમને રસ્તામાં જ મળી જાય.
3: શેઠ, ચોપડા લઈને આવ્યા છો?
0: ચોમાહામાં તે કઈ ચોપડા હોય ગાંધી? હું તો ખુમાનું અવસાન થયું ત્યારે નહોતો આવી શક્યો, ને તું કાર્ડનું લેવા આવી નઈ એ તો ઠીક, પણ પછી અટલ સુધીમાં કઈ લેવાનો આવી તે મેં કીધું કે તપાસ કરતો આવું.
3: કમાનાર બેઠો હોય તો ઠીક છે મલકચંદ કાકા.
0: કંકુ,
3: પણ બૈરા માણસ એકલા એ શું કામ માથે ભાર વધારવો?
0: એ બધું મેં લોકો પાસેથી સાંભળ્યું ને ત્યારથી જ મને થયું કે બાઈ જેવી હિંમત

0: છે એવી જ ગુણિયલ છે. કંકુ, એ વાત સાચી કે તું બીજું ઘર માંડવાની જ નથી?
1: શું કામ માંડું મલકચંદ કાકા, ભગવાને મને આ દેવ જેવો દીકરો આપ્યો છે. પછી
0: મારે કાને વાત આવી કે હોદવાજીએ તો ન મળે એવા માગા છે પાછા થયેલા છે. અને પછી મને થયું કે વાણિયા બામણમાં તો બૈરા વૈધવ પાડે, પણ તું તો તારી મરજીથી જ આ વેચના છોડાને ઉછેરવા માંગે છે.
1: કાકા,
0: જો આજથી તને કહી દઉં છું કંકુ કે કોઈ જાતની ભીડ વેચતી નહીં હો, ને માથે મારે દેવું છે એમ માનીને દુકાને ચડતા જરાય ખચકાતી નહીં.
1: મલકચંદ કાકા,
0: હા, કોઈ વાતનો અંદેશો રાખતી નહીં કંકુ. તારો આ ત્યાગ જોઈ, આ ઉંમરે તારી હિંમત જોઈને થયું કે તપ કરે એને મદદ કરવી, એ તો વૈષ્ણવજનની ફરજ છે. બસ બસ કંકુ, આટલું કહેવા જ આવ્યો હતો, કોઈ વાતનો વેમ ન લાવતી હો.
1: તમારો તમારો આભાર મલકચંદ કાકા. કેવા બળદ લઉં, મોંઘા કે સૂંઘા, તમે હું એવા લઉં મલકચંદ કાકા?
0: તન મન રંગે વાલે કંકુ, હું તો તને તું કે એટલા રૂપિયા ગણી આપું. હા, તારા સમાચાર આવ્યા કે બળદ ખરીદવા માટે પૈસા લેવા આવી, ત્યારથી મેં તો અહીં પૈસા આ છોકરા જ રાખ્યા છે. તું કે એટલા ગણી આપું બોલ.
1: હું તો તમે કહો તો હાથી બાંધો.
0: બાંધી જો, એટલા પૈસા ઘરમાંથી નહીં નીકળે તો છેવટ બાકી ઘરેણા વેચીશ. દુનિયા પણ જાણશે કે એક ખેડૂત ભાઈએ હાથી બાંધ્યો હતો ને મલકચંદે પૈસો ધીરો હતો. હા
1: કાકા, પેલી 150 ની જોડ બાંધીશ ને તો લોક તો કેવાનું જ છે આ ભાઈ શું પોળાઈ કરે છે.
0: જો, પૈસા તો આર્યા ગણી આપવું એટલી જ વાર છે, પણ મારું કેવું એમ છે કે આટલા નાના છોરાને હું કામ હટાણથી હુકા લાકડે વરગાડશ.
1: ના મલકચંદ કાકા, લોક વાતો કરે છે કે કંકુ કેવી પાકી છે, ગામ પાસે ખેતી કરાવે છે અને છોરાને ભણાવે છે.
0: ખરી વાત, ખરી વાત છે. વીછીનો આંકડો નમે તો કંકુ નમે.
1: એમાં શું ને આંકડો?
0: મસ્કરીએ નથી સમજતી કંકુડી.
1: તમારા જેવાનો ભાવ છે અને એવો ને એવો રે એટલે ગંગા નાયા મલકચંદ કાકા.
0: લે લાય લાય, હાથ લાય, સાય લગાવી દઉં. મારી દે અંગૂઠો
1: લો.
0: આ જમણો નહીં, જમણો નહીં, ચોપડામાં આવતો ડાબા હાથ નો અંગૂઠો જોઈ.
1: ને જમણો હોય તો?
0: હે, જમણો હોય તો તો ચોપડા ને બદલે મારું કપાળ ધરું. હે,

0: છોરાનું લગ્ન રાખીને આવી છું મલકચંદ કાકા.
1: કંકુ, બધોના પૈસા તો માંડ હમણાં વળી રહ્યા છે ને જૂના દેવાનો આંકડો ત્યાંનો ત્યાં ઉભો છે, હું કરીશ?
0: શું કરું, વરસ વરસ ને ખાતું આવે છે. પોળનું વરસ સૂકું ગયું અને ઊન જરા સારું છે તો છોરો પૈણાવાનું ખર્ચ આવીને ઉભું રહ્યું. તમે જ કહો કાકા, બાર સાંધીએ ત્યાં તેર તૂટે, પછી ખેડૂત બાપડું કેમ કરીને
1: તમારું ગાણું એ અમારું જ ગાણું. કૂવો ખાલી હોય પછી અવેરામાં પાણી આવવાનું ક્યાંથી?
0: અવળું અવળું બોલશો નહી મલકચંદ કાકા, કૂવો તો તમે છો અને અમે અવેડો.
1: તો પછી શું કરીશ, રહેવા દેવણ રહેવા દેવણ છોરો પૈણાવો, પાડવી પડે ના. સમય બળવાન છે, કોઈ મને કોઠું બળવાન છે.
0: મલકચંદ કાકા, તમારે મોટું નારિયેળ જેવું નાખ હશે તો અમારે બળ્યું ચણોઠી જેવડું નાક તો છે.
1: ભાઈ, કંકુનું નાક જેવું નાક તો નાગરની કિનારનું આપણા જોવામાં આવ્યું નથી.
0: હસવાની વાત રહેવા દઈને એક વાત કહી દઉં શેઠ, છોરો પૈણાવી આલવો છે કે નહીં?
1: અને ના કહું તો
0: જોજો તમે, પૈણાવું છું કે નહીં?
1: ખેતરગીરો મૂકીને?
0: ના, ખેતરગીરો નહીં મૂકું. આ રહ્યા 80 બાર ચાંદીના કલ્લા.
1: હા, તે કડલા બીજાને ત્યાં ગીરો મૂકવા કરતા મારે ત્યાં જ મૂક ને.
0: ભલે, ના ના, તમારે ત્યાં તો મૂકો જ નહીં.
1: પણ શું કહેતો ખરી, કેમ નહીં?
0: બીજે મૂકીશ પણ તમારે.

0: ત્યાં તો નહીં જ.
1: લોક તો જાણે મારી વાત કરે છે, પણ તારા મનમાં એમ જ છે ને કે મલકચંદને ઘેર જે વસ્તુ ગીરો મૂકી હોય એ આ ભવ તો પાછી મળી રહી.
0: હાય હાય, તમારે માટે મને એવું હોય કદી?
1: તો પછી કેમ કેમ તારે કેવું પડ્યું કે બીજે મૂકીશ પણ તમારે ત્યાં તો નહીં?
0: ના, આજે તો નહીં જ કહું.
1: ઉભી રે, ઉભી તો રે. કેતી હતી ને કંકુ, તું કેતી હતી ને મારા હમ ખા, મારા હમ તારી માયાના હમ, જો કારણ કયા વગર દુકાન ઉતરી છે ને તો.
0: એ સાંભળો તો, જો તમારે ત્યાં મૂકવામાં બીજો કાંઈ વાંધો નથી, પણ આ દુનિયા શું કહેશે? કહેશે કે કંકુની ઘણી મોટી ઘાટીઓ સાચવી આપનાર મલકચંદે બંને પગમાંથી કંકુના કલ્લા કઢાવીને લૂંટી લીધી બાપડીને. આ સમજ્યા? આવે
1: કંકુ, કંકુ, કંકુ.
0: લ્યો હવે ઉપડું.
1: ક્યાં હેંજી સાંભળતો ખરી. કહું છું કે જે સ્ત્રી મશ્કરીનો સમજે ને એ સ્ત્રી કશામાં સમજતી નથી, એ વાત નક્કી જાણજો.
0: મારું માયલો તો કહેતો હતો, પણ મેં કીધું કે શેઠ જેવા શેઠ થઈને આપણી મશ્કરી થોડા કરે.

0: લે બોલ લે બોલ, હવે વિવાહમાં તારે છોરો ગણેશ બેહાડે ત્યાંથી લાડી લઈને આવે ત્યાં સુધીમાં હું શું જોઈશે?
1: તમારાથી શું અછાનું છે? કાલે તો હજી ગલા કાકાનો છોરો પહેણાવી આવ્યો હતો.
0: કંકુ એ જુદો ને કંકુ નો જુદો, તને ભલે ન હોય બાકી મને તો છે કે કંકુ નો એક છોરો પરણે ને લોકોમાં જો વાહ વાહ ન બોલાય તો 15-15 વર્ષ સુધી કંકુ એ રંડાપો ગયો એ ધીખ ને મારો ધીરે ધીખ માટે વેઢા ગીણા વગર મોટા મોટા મુદા ગણાય.
1: ભલે તમને ઠીક લાગે એમ બસ.
0: કંકુ નાળિયેર પૂજાપો આટલું લઈ જા, આટલું લઈ જા અટાણે.
1: પણ પેલા સબરસ સવામણ મીઠું ને હા રોકડા રૂપિયા તો જાન જતી વખતે લઈ જઈશ.
0: હા હા ભલે, શુભ કામ પેલા પ્રથમ હવામાં સબરસ ને પછી વિવાહનું પૂજાપો. એ ભાઈ એ જો ભાઈ એ બધું પછી તોડજે, પેલા કંકુ નું તોડી લે. હા અને જો કંકુ જેવી બાઈ ને આપણે ધર્મસ્થાન જેવી ગણવાની છે, જે ભાવથી મંદિર માટે ચીજ વસ્તુ આપીએ છીએ એ જ પ્રમાણે આ તપેસરી બાઈ ને આપવાનું ને લેવાનું. હા રોકડા રૂપિયા તો જાન ટાણે ને આ પૂજાપો ને જમણવારનું અત્યારે, પણ વિવાહના લુગડા લેવા કઈ આવીશ?
1: વચ્ચે પાછી એકદમ આવી જઈશ મલકચંદ કાકા. મારા ભાઈ ભાભી ને કેવરાયું છે પણ એ રિસાયેલા છે, એટલે હવે હું ત્રીજા દાડે જરૂર આવીશ.
0: ભલે ભલે,
1: નીકળું ત્યારે મલકચંદ કાકા.
0: હા હા હા નીકળતું તારે નીકળ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ.

0: એ જો આ દહેજના મેં અલગ કરીને જ રાખી મૂકાશે, તું એમાંથી પસંદ કરી લે.
1: બાપ રે મલકચંદ કાકા, આવા સાવ નકરા રેશમ ના, આવા મોંઘા કપડા હોય કઈ?
0: મોંઘા તો જો ગાંધી, આને કહેવાય જો, આ શેઠાણીના આજકાલ કરતા પૂતા 25 વર્ષ થઈ ગયા તોય છે ને એવી ને એવી અસલ ચમક.
1: મૂકી દો મૂકી દો શેઠ.
0: કા
1: કોક જોશે તો કેશે કે આ વળી શેઠ કંકુને શું કામ શેઠાણીના લુગડા બતાવતા હશે?
0: એમ કઈ દિવાય નહી. હા એમ એમ કઈ, આ રેશમ, આ રેશમ તમારા બે માટે. હા એ બે માટે ન લેવું હોય તો તારા માટે અસલી વિલેતી પીવો પંપચો લઈ જા. હા પીવો પંપચો લઈ જા. તું કેવાય ઉતરાવ, પણ રેશમ ને ટપી જાય એવો છે.
1: એમ કોને કે તમારે મને ઊંચી જાતના જ લુગડા પહેરાવવા છે.
0: ખરું તો 15 વર્ષ લગી માથા ઉપર બળતી સગડી લઈને જીવી છો, તો હવે હારા અવસર ઉપર તો પહેર.
1: પહેરવામાં વાંધો નથી, પણ વાયરે ઉડી જાય એવો સાલ્લો મને ના શોભે મલકચંદ કાકા. બળી મૂકો ને, હવે જે આપવા હોય એ બાંધો એટલે વાત પૂરી. અને હા, પછી મારે તમને હજી એક વાત કહેવી.

0: કેને કંકુ? કે હું કેવું છે? ખચકાય વગર કે.
1: મારે મારે તમારી પાસે નીમ લેવડાવવું છે.
0: નીમ?
1: હા હા નીમ.
0: તારે મારી પાસે લેવડાવવું છે?
1: હા હા મારે લેવડાવવું છે. મારે
0: લેવડાય લે. એવા ક્યાંથી ભાઈ કે કંકુ જેવી તપેસરી ભાઈ મારી પાસે નીમ લેવડાવે?
1: તપેસરી તો ઠીક છે મલકચંદ કાકા, પણ તમને થશે કે આ ખેડૂત ભાઈ મારા જેવા મરજાદી પાસે?
0: કશું જ નહીં થાય, કશું જ નહીં થાય કંકુ. તું તારે કે કે તું કે ને તો જળ મૂકું, ને તું કે તો આ શારદાને ઉપાડીને નીમ લો. બોલ.
1: પણ પૂછો તો ખરા કે શાનું નીમ લેવડાવવું છે?
0: કશું જ પૂછવું નથી, કશું જ પૂછવું નથી ગાંધી. આ દુનિયામાં મારા જેવા વાણિયા પાસે કોણ વળી નીમ લેવડાવે? તું મને કાન પકડવાનું કહીશ ને તો કાને પકડીશ. બસ
1: તો લો નીમ, કે આજથી કોઈ દી ચોપડામાં જૂઠો આંકડો નહીં પાડો, લોકોને ઘડશો નહીં, ને ખટે એટલો જ નફો લેશો.
0: હે કૃષ્ણ ભગવાન, તારી સમક્ષ આ શારદા ઉપાડીને નીમ લઉં છું કે આથી બધા જ ધંધામાં રોકડેથી એક આદી અને ઉધારમાં બે આની નફાથી એક પાય પણ વધારે નહીં લઉં. બસ
1: બસ બસ મલકચંદ કાકા, બસ. તમારે ક્યાં 5-7 દીકરા છે કે બીજા કોઈ ખાનારા છે? બા તો માંડ એકાદ સાડલો ફાડતા હશે. હવે બરાબર શા માટે નક્કામાં નીટ ઉઠીને ગરીબોના નિશાસા લેવા? આ નીમ કઈ ઓછું નથી. હવે બરાબર મલકચંદ કાકા, બસ. તો રોકડા રૂપિયા લેવા તો જાન ઉપડવા ટાણે ઉભી ઉભી આવી જઈશ. હવે નીકળું.
0: હા પણ જો આ તારા વાળી જોડ મારા તરફથી ગણજે. જા.
1: ના ના ના મલકચંદ
0: કાકા, એમ કે મારે આમ કપડા ન અપાય તારે ને મારે એવું વળીશું. પણ એમ જરા વિચાર તો કર કંકુ, તું જ વિચાર કર. શા માટે તું આ વાણિયાના પાપ આડે ગંદા થઈને ઉભી રહી? મેં તને ઓળખી છે, મેં તને ઓળખી છે ને, એટલે તો તે તારી જાતને નથી ઓળખી
1: મલકચંદ કાકા.
0: હા.

0: माड़ी जैसी कृष्ण
1: कौन कौन छे बेटा?
0: ए तो हूँ कंकु। अब्बा तमे मने न ओळखो पण।
1: अरे आ बेटा, अरे बाप, आ मारो मलकचंद गणिये वखत तारी वात करतो होय। आ बेत जेवड़ा सोरा ऊपर बेसी रही आ एज ने? अरे भाई, आ तारा जेवी बाईओ दुनिया में ओछी हशे हो। आ नहीं तो वड़ी नातरिया वरण में अने आ कलकलती जोनाई लईने सोरो उछेरवा कोण बेसी रे बेटा?
0: माजी ए छोराना ज लगन छे ने जान उगलाववानी छे, पैसा लेवा आवी छु। मलकचंद काका कहे के खेरे छे, त्यां जा हूँ आवू छु।
2: ए आयो बापा आयो। ए तो कीधु तू के बेदी पेला लई गई होत तो? मने तो एम के बपोर पछी आवीश। मां आ ओला मेळा ઉપર વાસણ માં છે, તે અત્યારે કાઢવા ચડવું પડશે। વળી ગોળી ઉપર ગોળીઓ।
0: અરે વાસણ ના શા ભાર છે, બે ગાડા હશે તોય।
1: એ જોજો ઉપર અંધારું હશે બેટા, જાળવીને ચડજે હો।
2: ધીરે ભાઈ, ધીરે ધીરે પાછળ થી આવજે, ત્યાં કોરેજ ઉભી રે।
0: ઉભી જ છું।
2: હા હા, એ જો આ વાસણ ચડકે છે ને, એ દેખાય છે? એ આમ આ બાજુ આવ્યો, આ બાજુ આવ્યો।
0: હા હા,
2: ને હું આ ગોળીઓ આપવા માંડુ, નીચે મૂકવા માં
0: એ ભલે।
2: હા હા, આની પાછળ કરી। હા
0: બસ
2: બરાબર। હવે આ કોઠી ઉપર આય, કોઠી ઉપર આય।
0: હા અલ્લો મદદ કરું। ઓહો કાંઈ દૂર
2: જાળવીને લેજો, જાળવીને લેજો, આ નહીતર આ ક્યાંક ગોળી જો।

0: ઉપર પડી તો કચરા જાય. બસ એ આ છેલ્લી ગોળી. હવે ત્યાં ઉપર આવી જાઓ.
1: શું મલકચંદ કાકા, તમારું વજન તમારાથી નથી ઉચકાતું.
0: એ ધારું ને તો મને શું તને ઉચકી લઉં. પણ જો અટાણે હસાવતી નહી હો.
1: લો આપું વાત.
0: લાય લાય.
1: ઓહો શું પીડ્યો છે હાથ આમ.
0: કેટલા વર્ષે હાથ હાથમાં આવ્યો છે કંકુ. કંકુ આ જીવને તો તારા હાથના આભરખા હતા, એ આજે પૂરા થયા. હવે હાથ છોડો, હવે હાથ છોડો તો મને ફટકે છે.
1: હવે તો હાથ છોડો.
0: મારી હામે હું તાકે છે કંકુ, મેળવા માંડ રૂપિયાની નોટો. નોટો તો કપડામાં મેલીને લઈ જવા હે, પણ આ રોકડા રૂપિયા.

0: थारे करी, थारे करी शेठ, ते तो बारे करी।
1: माफ कर मारा प्रभु, मने माफ कर भगवान, एक भूल तो अमे मने के माफ करिए छे प्रभु, तू तो भगवान छे। हे कृष्ण, हे श्रीनाथ जी बाबा, मारा नाथ, मारी आवरणु तो ठीक छे, मारे तो आमे आप पछी दुनिया डूबेली छे भगवान। तू પણ જે બાઈએ 15 વર્ષ લગી તપ કર્યું એનું આ તપ, એનું આ તપ પાપ્યાના હાથે અખંડિત થયું ભગવાન। હું તો તું મને જે સજા ફરમાવીશ ને એ ભોગવવા હું તૈયાર છું ભગવાન, પણ મારે તારે બાહે એટલું જ માગવું છે પ્રભુ ભગવાન। ભાઈની આબરુ હાચું છે મારા ભગવાન, ભાઈની આબરુ પ્રભુ, આજે ક્યાંનો ન્યાય ભગવાન, ક્યાંનો ન્યાય, તમે કરો એ લીલા, અમે કરીએ એ પાપ, એમ જ ને પ્રભુ। અમારા ભાવ એ ભૂલાવ્યા ને અમે નહોતું થવું તો આંધળા થઈ ગયા, આટલો ગુનો ભગવાન તઈને માફ નહીં કરો

0: তখন লোক বলেছে কি, তুই ভারে পগেছে, খারি বাচ্চা,
1: হবে শুন ছানু ছে পানু, খারি বাত,
0: হায় হায়, নে তুই পাছে যারা জগন করো হইয়ে দিতে,
1: জো ভাই জগন তো নথি করো, પણ જગન કરવા ગઈ એમાંથી જ આ વગન થયું, એ વાત તો ખરી જ ને,
0: પણ ક્યાંની આ મોકા વળી,
1: થનાર વસ્તુ થઈ ગઈ પાનું, હવે એમાં ચૂથણા ચૂથવા નક્કામાં છે,
0: તોય
1: કે કયો ને, હવે એનું નામ જ નહીં,
0: કાંઈ નહીં ના કહેતો, પણ આનું હવે થશે શું,
1: મને હવે મારી ફિકર નથી, એકલી આ છોરાની મારા હીરાની છે બોન,
0: અરે છોરાની તો ફિકર થાય જ ને, અરે તું તો જબરી છે કંકુ તે વેઠી લઈશ, પણ અમારી જેવાને લોકોના મેળા ટોણા સાંભળવા પડશે,
1: તને સામુ સંભળાવતા ના આવડે તો એ તો સાંભળવા પડે, બાકી મેં કઈ ધણીથી છાનો વ્યવહાર તો નથી માંડ્યો
0: કંકુ,
1: ને મારું ધણી તો તમારા બધાના સાંભળતા મને છૂટી કરીને ગયો છે, એટલે હું તો કોઈની એ ગુનેગાર નથી,
0: પણ આ મોકાણ તો ખરી જ ને,
1: ચડ્યા તો ચડ્યા બોન, બીજા બધાની પેઠે ઘર માંડીને હું જો રાત દન એમાં ખૂંચી રહી હોત તો કોઈ કશું ના કહેત, પણ આ જરા 15 વર્ષે તો ક્યાંક પગ લપસી ગયો, એમાં તો કંકુથી જાણે ધરતી રસાતા થઈ ગઈ હોય એમ,
0: કંકુ કંકુ આપણા અધુર્યા લોક
1: અધુર્યા ને ભરેલા વળી ઠીક છે બધા, ઉપરવાળો ભગવાન બધું જાણે છે, કંકુએ શું શું વેઠ્યું છે, અને એ કેટ કેટલો જીવ મુઠ્ઠીમાં રાખીને ફરતી હતી, પણ પાનું છતાંય ભાવી એ ભૂલવી નાખી,
0: કંકુ કંકુ ક્યાં ભૂલી પડી, મને તું કહે, તું કે એના સોગન ખાઉં છું કોઈને વાત કરું તો,
1: શા માટે પાનું જેવી સખી આગળ એ મલકચંદ નું નામ નથી દેવાતું, કદાચ કદાચ મલકચંદ કરતા હું વધારે ગુનેગાર છું, પણ જે હોય તે મને કઈ સમજાતું નથી, વહી ગયેલું પાણી પાછું વળે પણ કાળ પાછો ન વળે, બોન
0: કંકુ,
1: બનનાર વસ્તુ બની ગઈ એ વાત જવા દે, હવે મારે તો તને એ કહેવું છે પાનું, કે મને બીજી કશાની લાય નથી, એક આ છોરાની મારા હીરાની લાય છે,
0: કંકુ
1: એને તું જરા હિંમત આપજે અને કહેજે કે કઈ લાખ રૂપિયાનો ઘોડો કોક વાર ઠોકર ખાઈ જાય છે, બાકી કંકુ જેવી માતરી ધરતી પર,
0: કંકુ કંકુ આમ ધીમે કા થવા લાગી, કંકુ તે કઈ વિચાર્યું છે,
1: કશું નથી વિચાર્યું બોલ, અને વિચારવા જેવું છે શું, મારે
0: એમ કેમ બોલે છે, કોક ઠેકાણે લુગડા તો પહેરાવા પડશે ને,
1: એની ક્યાં ના પાડું છું,
0: વાહ જ્યાં નાખશે ત્યાં જઈશ,
1: શોક વગર ગમે ત્યાં લે જા હવે,

0: આમ તો તું વાઘણ જેવી છે અને એટલે જ તારો ભરોસો ઘણાને નથી પડતો, માટે ક્યાંક કુવાહવાડાનો કે ગળાફાંસો ખાવાનો વિચાર સુદ્ધા કરતી. ગલાકાકાના વહુએ કહેવરાવ્યું છે કે ગાળીઓ ખોળવો સહેલો છે, પણ લોકોની આગળ ટકી રહેવું મુશ્કેલ છે. હે કંકુ, માટે જેવી ઠોકર ખાધી છે ને એવું જ હવે દુનિયા સામે ઝઝૂનવાનું છે તારે. ગલાકાકાએ તારું નામ હિંમત પાડેલું, એ નામને જોજે કઈ લાંછન ન લાગે.
1: ન તો તે લોકોની પેઠે વાત કરી કે ન કરી ખેતર ફાળેલું, કઈ કઈ ને તે મારા ચિંતનની જ વાત કરી, અને તે પાછી પોતાના પેટનો દીકરો હતો તોય ધરતીના ફળ ઉપર કોઈ ધણીએ નહીં કરી હોય એવી વાત, બીજું ઘર માંડવાની. મને માફ કર ખુમા, મને માફ કર. તારી અંત વેળાની શિખામણને ન માની એના જ મને આ પાપ પૂગ્યા. તું તો દેવ હતો ખુમા, મેં તને ઓળખ્યો નહીં, ઓળખ્યો નહીં.
2: એ શું કરતી હતી ગાંડી? મરવું તો રમતમાં જ છે, કોણ કહે છે કે તે પાપ કર્યા છે? અરે તું તો ઉલટી 15-15 વર્ષ લગી તપની વાતે હેંડી છે. મેં એક પગલું પાછું પડ્યું તો આમાં પાપ શાનો ગાંડી? પાપી તો આ દુનિયા છે કે જેને પાપ ગણે છે, અરે એ જ પાપમાં રચી પચી રહે છે ને ઉપરથી ઉપરથી તારા જેવી બાઈને દુણવા બેસી ગઈ. કૂતરા ભસે તો ભસવા દે, ન્યાયના કરનાર કોક સત્યા હશે હો કે ને નહીં હોય તો ભગવાન તો જાણે છે. માટે કાઢી નાખ ગાળી.
1: ના નાખો માં,
2: છોકરાની ફિકર ના કર, મનમાં તો એ સમજે છે ને કંકુ જેવી માને ઓળખે છે, પણ દુનિયા શું કહેશે એમ કરીને. ના ના, કાઢી નાખ ગાળીઓ.
1: મારે નથી જીવવું, કોઈ નથી જીવવું.
2: શાસ્ત્રોમાં કહ્યું છે કે ગમે તેવું દુઃખ હોય પણ જે માણસ હાર ખાઈને આપઘાત કરે છે ને ભગવાન નરકમાં નાખે. માટે આપઘાત કરીશ તો મારો મેળા પછી નહીં
1: થાય.
2: કાઢી નાખ ગાળીઓ, ને જેવી તું મર્દ છે એવી મર્દાનગીથી દુનિયા સામે ટકી રહે ને ભગવાને આપેલું આયુ બરાબર પૂરું કર.
1: શું કરું ખુમા?
2: યાદ રાખજે, મરીને આવવાને બદલે જીવીને આવશે તો જ આપણો મેળાપ થશે.
1: ખુમા,
2: હું તારી વાટ જોતો નિરાત અહીં બેઠો છું. કાઢી નાખ ગાળીઓ કહું છું, કંકુ કાઢી નાખ ગાળીઓ.
1: આ લે બસ, હવે તો આખું પૂરું કરી પૂરેપૂરું જીવીને જ આવીશ, આમ મરીને નહીં. છોડે લોક દોડતું, ભગવાન તો જાણે છે ને કે તલવારની ધાર ઉપર ચાલતા ભાઈ બજરા ચૂકાવી. છોરું કઈ આટલું નહીં જાણે.
3: તને ગમે કે ન ગમે કંકુ, બાકી મને ને વાથીને તો આ ઠેકાણું ઠીક લાગ્યું છે.
1: કયું ઠેકાણું ગલા કાકા?
3: જો આ સોયકની તો તારી ઈચ્છા નથી, એટલે પછી રાંડેલું છાંડેલું ઘર જ ખોળવું રહ્યું ને. હવે પરોળ્યું થવાને 2-4 કલાકની જ વાર હશે, એટલે હવે આડોશ પાડોશના ગામોમાંથી પૂછગાછનો તો સમય નથી.
1: હવે ક્યાંય પૂછવું નથી ગલા કાકા.
3: બસ તો અમે તો તને કીધું ને એ જ આપવાનું ઘર ગોઠવું છે. ગામમાં એક બીજા છે, પણ ખરું પૂછે ને તો આ દાદા રંગો કાળું વધારે ગમે છે.
1: મને કાકા, તમને બેવને ગમ્યું એ મને ગમ્યું કલા કાકા.
3: અમે જાણીએ છીએ ગાંડી કે ક્યાં રાજા ગો છે ને ક્યાં ગાંગો તેલી. હા એટલું ખરું, કાળીઓ તારા કહેવા માં રહેશે અને કુર તો તું એનું જાણે છે, એનો બાપ આખી નાકમાં પંકાતો.
1: જેવા કરમના લેખ કાકા.
3: તો હવે પાકું ને?
1: પાકું તો હવે.

0: દૂણે એને દોડવા દે. બાકી એક વાત યાદ રાખજે, કંકુ જેવી માં આ દુનિયામાં ઘણા ઓછાને મળી હશે. દુનિયાનો ધારો છે કે ચડે પડે માટે નમાયા જેવું થઈને ફર્યા વગર ઊંચા મોએ ફર બેટા. લોક ભલે ગમે કે, બાકી ભગવાન જાણે છે કે મેં તપ કર્યું છે એવું આ ગામમાં એક માણસ તો મને કોઈ કરી દેખાડ્યું. કુળ કેટલા પાણીમાં છે એનો ન્યાય તો ભગવાન કરશે. પાંદડાઓથે પ્રથમી છે ભાઈ, લુગડામાં સૌ કોઈ ઢંકાયેલું છે, સૌ કોઈની બાંધી મુઠ્ઠી છે ત્યાં લગી બધું રૂડું લાગે છે. બાકી કોઈમાં એક તો બીજામાં બીજું લાંછન તો હોય હોય જ ને દીકરા દીકરા. આમ મન ઢીલું કરીને ફરમા મારા દીકરા. અરે આવો આવો ગલા કાકા.
1: કેમ એ પરસાળમાં બેઠી બેઠી શું વિચારસ? કાળીએ કઈ કીધું બીધું તો નથી ને? ઈયાળો છે જ એવો અજરનો.
0: ના ના ગલા કાકા, એવું કઈ નથી. એ તો ખેતરે ગયા છે. જે માણસે વગર કઈ પૂછે ગાચે પારકું છોકરું માથે ઓઢી લીધું છે એવા મનેખનું કઈ ખોટું ન લાગે, અને લગાડું તો મને પાપ લાગે.
1: હા જો આવ્યો તો બીજા કામે, અને વાતો એ ચડી ગયો બીજી. કેવા એમ આવ્યો તો કે મલકચંદ જાત્રાએ જાય છે તો હેણ તું આ તારો ભેગા ભેગ ભો ભાંગી જાય.
0: ભો? શાનો ભો?
1: જો આ તારા મનથી એમ છે ને કે તું આ ગોથું ખાઈ ગઈ એટલે મલકચંદ જેવા મર્યાદી વાણિયાને શું મો દેખાડું. પણ એ બાપડો એકદમ મને કહેતો હતો કે ગલા, કંકુને કહેજે કે મોટા મોટા મુનિઓ જો ગોથું ખાઈ ગયા છે તો કંકુનો ક્યાં વાંક કાઢવો. માટે એને કહેજે કે એક વાર એને સાથે લઈ આવી ને ભો તું ભાંગી આપશે. માટે હે કાલે જઈ આવીએ. એને બધા ઘરાકોને તેડાવ્યો છે કંકુ, તો તું ભેગા ભેગી એના જીવને સારું લાગશે.
0: સારું ગલા કાકા, આવીશ.
2: કંકુ આવી છે ને કઈ?
0: ગલા કાકા કે હે, એટલે મીકુ મલકચંદ કાકા જાત્રાએ જાય છે તો હું મળી આવું.
2: આ રીતે હારે કરું બાય, અહી આ ગોરાણીઓ ભેગી જ બે વાતો કરવાનું ઠીક રહેશે.
0: જાત્રાએ જાઉં છું એ તો સાચું મલકચંદ કાકા, પણ વેપારે સમેટી લો છો એ ખરું?
2: હા કંકુ, એટલે જ તો બધા ઘરાકોને છેલ્લા રામ રામ કરવા આજે નોતરા છે.
0: ને આ બધી માયા મલકચંદ કાકા.
2: હરે કૃષ્ણ માયા. કંકુ મારો વિચાર છે કે જ્યાંથી આ બધું આવ્યું એ જ મલકના લાભાર્થે એક ટ્રસ્ટ કરવું અને થોડુંક આપવું છે મંદિરમાં.
0: એ તો બધું રૂપાળું કરો છો, પણ દુકાને સમેટી લો છો ખરી વાત?
2: હાસ તો ગાંડી, હવે મારે એકલા જીવને હું કામ આ દાંધલ જોઈ?
0: ના મલકચંદ કાકા, જાત્રા ભલે ફરી આવો ને મિલકત નો ભલે ધર્માદો કરી દો, પણ દુકાન તો તમારે ચાલુ જ રાખવાની છે.
3: લાખ ટકાની વાત છે મલકચંદ કાકા, વેપાર ભલે ઓછો કરજો બાકી દુકાન તો તમારે ચાલુ જ રાખવાની છે. ઓકે,
4: અમને પછી કયો વાણીઓ તમારી જેમ બે આની નફાથી ધીરવાનો હતો?
5: એ મુદ્દાની વાત છે શેઠ. હા તમ તમારે જાત્રાએ જાઓ ને એમ કેમ પાછા આવીને દુકાન ઉપાડજો.
3: હા બરાબર.
2: અરે ભાઈ બાપા, તમારો બધાય નો આગ્રહ હાચો, પણ હવે મને ધંધા વેપાર માં રસ જ નથી રહ્યો ભાઈ. નિરાતે પ્રભુ ભજન કરવું છે.
0: ભલે કરજો, પ્રભુ ભજન પણ થશે, પણ દુકાન તો બંધ કરવાની નથી જ મલકચંદ કાકા.
2: કંકુ
0: કંકુ
6: આ હતું શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયોના

ઈલડીએ રતન જડાવો મારા સાયબા, ઈલડીએ રતન જડાવો મારા સાયબા, સાયબો સેલાણી મારી નણંદ.

0: કાયમ ફરફર કરે છે, તારા પગે પૈડા મૂકે છે સફર. મને પણ તો ક્યારેક લઈ જા. આ વખતે ક્યાં ક્યાં ફરી આવ્યો?
1: આ વખતે નદી, ઝરણા અને પર્વતોને માણી આવ્યો છું. કુદરતના પ્રેમમાં પડી ગયો છું. ઉત્તર ગુજરાતના યાત્રાધામોનો તને સરસ પરિચય કરાવ, બોલ.
0: એટલે અંબાજી, બહુચરાજી, શામળાજી. હા હા, ચાલ ચાલ, જરૂર જઈશું.
1: જો યાત્રા, અરવલ્લીની ડુંગરમાળ અને પાલનપુરની પૂર્વમાં સાતપુડાની અર્ધ

0: વર્તુળ ડુંગરાળ રેખા આ ગુજરાતની મુખ્ય તળભૂમિને જુદું પાડે છે.
1: અને મોટે ભાગે રાજસ્થાનમાં આવેલી પ્રાચીનતમ અરવલ્લીની ગિરિમાળા આબુ આગળ ગુજરાતમાં પ્રવેશતી પાવાગઢ તરફ વાંકી ચૂકી થતી આખરે વિંધ્ય ગિરિમાળામાં ભળી જાય છે.
0: હા, અને આ ગિરિમાળા પર મહેસાણા અને વિસનગરની વચ્ચે તારંગાની ટેકરીઓ છે. આની એક ટેકરી ઉપર તીર્થધામ છે, જ્યાં અજિતનાથ ભગવાનનું સુંદર મંદિર છે.
1: આ મંદિર ઈસવીસન 1120 માં ગુજરાતના રાજા કુમારપાળે બંધાવ્યું હતું, એ જ ને?
0: હા, એ જ. આ જૈન મંદિર એમણે જ બંધાવ્યું. આ ડુંગરની તળેટીમાં ગાઢ જંગલ છે અને જાનવરો પણ.
1: પણ અહીં સગવડ સારી છે ને? જનાવરનો તો ભય નહીં.
0: ડુંગરને ફરતો કોટ છે ને?
1: બહુ સરસ જગ્યા છે, ફરી ફરી આવવાનું મન થાય એટલું સરસ છે.
0: હવે તને પાટણ લઈ જાઉં.
1: એ સફર મને પટોળું અપાવજે હોને, મારે પહેરીને ફરવું છે.
0: ગાંડી, બહુ મોંઘા આવે છે. પાટણના પટોળા ઉપરાંત તલવાર અને સુડી પણ વખણાય છે.
1: તો પછી તારા માટે તલવાર, મારા માટે પટોળું ને આપણા માટે સુડી. ચાલ હવે જઈએ.
0: જો આ પાટણ આવી પહોંચ્યા. તને ખ્યાલ છે યાત્રા કે પાટણ કોણે વસાવ્યું?
1: હાસ તો, વનરાજ ચાવડાએ.
0: અને હવે જો આ રાણી વાવ, કર્ણદેવ પહેલાની માતા અને ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી.
1: એ સફર, કેટલી સુંદર મૂર્તિઓ છે આ. બાપરે, આટલી સુંદર મૂર્તિઓ આપણા ગુજરાતમાં જવલ્લે જોવા મળે.
0: હા, મોઢેરાનું મંદિર કે સહસ્ત્રલિંગનું તળાવ, રુદ્ર મહાલય કે બીજા નજીકના ઘણા સ્મારકો લગભગ ખંડેર થઈ ગયા છે, પણ આ મૂર્તિઓ તો જાણે હમણાં બોલશે એમ લાગે છે.
1: દટાઈ ગઈ હતી આ વાવ કોઈક રીતે?
0: હા, અને હજુ 1987 જ ફરી શોધી કઢાઈ, એટલે આક્રમણનો ભોગ નથી બની એમ કહેવાય. સમયને કારણે અને દટાઈ જવાને કારણે તૂટફૂટ થઈ છે તે જ.
1: અદ્ભુત વાવ છે.
0: ચાલ હવે નજીકમાં જ તને સહસ્ત્રલિંગ તળાવ છે તે બતાવું. જો કે હવે તો એ પુરાઈ ગયું છે, પણ એનો એક વખત હતો. એની પણ એક દંતકથા છે, સાંભળ.
2: મહારાજા સિદ્ધરાજનો જય હો. માળવાનો વિજય કર્યા પછી આપનું અણહિલવાડમાં સ્વાગત છે.
3: મંત્રી, અમે હવે અહીં જ એક સરોવર બંધાવવા માંગીએ છીએ, જેની ફરતે 1000 શિવ મંદિરો પણ બંધાવવા માંગીએ છીએ.
2: આપની ઈચ્છા પૂર્ણ હો. આવો મહારાજ, સરોવર બંધાઈ ગયું છે, આપ જુઓ.
3: ઓ, કામ તો સરસ થયું છે, પાણી પણ સારું છે. મંત્રીજી, પેલી સ્ત્રી કોણ છે? કોઈ ચિથરે વીટું રતન. આની સામે સ્વર્ગની અપ્સરા પણ ઝાંખી પડી જાય.
2: ઓળ જાતિની સ્ત્રી છે, ને નામ છે જસ્મા.
3: બોલાવો એને.
2: અરે કિસના, પેલી જસ્મા ઓડલને મોકલજો જરા અહીંયા.
4: જી મંત્રીજી.
5: મહારાજની જય હો.
3: જસ્મા, મેં તારા જેટલી સુંદર સ્ત્રી કદી નથી જોઈ. મારી સાથે લગ્ન કરીશ? હું તને પટરાણી બનાવીશ.
5: અરે રે રે મહારાજ, કાઈ નહીં ને, ચામડે મોહ્યા ફટ છે તમને. હું મારા પતિની જ રહીશ, મને તમારી પટરાણીની જગા લેવાના કોઈ અભરખા નથી. મંત્રીજી, હું તો આ હાલી.
4: જસ્મા, હું તારી જાતને સમજી શું બેઠી છે? હું આખી ઓર જાતિને આણી નાખીશ.
5: જાઓ જાઓ, થાય તે કરી લેજો મહારાજ, હું તમારી કદાપી નહીં થાઉં. પછી શું થયું સફર?
0: રોષે ભરાયેલા રાજાએ ઘણા ઓડ લોકોને હણી નાખ્યા, જેમાં જસ્માનો પતિ પણ મૃત્યુ પામ્યો.
5: ઓહ,
0: જસ્મા પતિ પાછળ સતી થઈ, ચિતા રચીને બળી મરી. મરતા મરતા એણે શાપ દીધો કે સિદ્ધરાજને પુત્ર નહીં થાય. એ શાપ લાગ્યા પછી સહસ્ત્રલિંગ તળાવનું પાણી સુકાઈ ગયું.
5: અરે
0: હા, વિચાર કર, તળાવની ચારે બાજુ હજારો શિવ મંદિર હોય, એ ઉપરાંત વિષ્ણુના 10 અવતારોના, 108 દેવી દેવીઓના અને સિદ્ધ વિનાયકના દેરા, ને એ ઉપરાંત બીજા

0: કેટલાય દેરા હોય, તળાવના ઘણા ઘાટ હોય અને સરોવરમાં પાણી જ ના હોય.
1: ઓહો, તો બધી શોભા નષ્ટ થઈ જાય, હાસી થાય.
0: હા, એટલે તળાવમાં પાછું પાણી કઈ રીતે ભરાય તેનો ઉપાય શોધતા એવો ઉપાય મળ્યો કે કોઈ નરનું બલિદાન દેવું જોઈએ.
1: તે અપાયું? કોઈ નર પુરુષનું બલિદાન અપાયું?
0: હા યાત્રા, બલિદાન દેવા માયા પછાત જાતિનો એક માણસ સ્વેચ્છાથી તૈયાર થઈ ગયો અને એના બલિદાન પછી સરોવર જળથી છલકાઈ ગયું એવું પુસ્તકોમાં લખાયેલ છે.
1: નવાઈ કહેવાય. હા,
0: કલ્પના કર યાત્રા એ દિવસોની. આ તળાવ ઉપરાંત અને મંદિરો ઉપરાંત ચારે બાજુ પાઠશાળાઓ, પાટણ કેવું લાગતું હશે!
1: જાણે કે શાશ્વત સમૃદ્ધિ, શાંતિનું પરમધામ, ધર્મનું પટાંગણ.
0: હા એમ જ. ચાલ હવે તને મોઢેરા બતાવો.
1: ચાલ.
0: અને તારું પટોળું?
1: આટલી સરસ સહસ્ત્રલિંગની કલ્પના પછી પટોળું તુચ્છ લાગે છે.
0: કોઈ સ્થળે પહોંચ્યા પછી જો આવો કોઈ અનુભવ ન હોય ને યાત્રા, તો એ ડેલીએ હાથ દીધો કહેવાય.
1: તો ચાલો હવે જઈશું મોઢેરા.
0: જો
1: વાવ, સફર! મને તો થાય છે કે આ ખંડેરો આવા છે તો જ્યારે અહીં મંદિર હશે ત્યારે કેટલું સરસ લાગતું હશે.
0: ચાલ હવે ફરી તને કલ્પનાના દર્શન કરાવું. 51 ફૂટ લાંબુ અને 25 ફૂટ પહોળું સૂર્ય મંદિર, 13 ફૂટ ઊંચા સ્તંભ, ગર્ભગૃહમાં સૂર્યની ઊભી મૂર્તિ, એવી રીતે કે વસંત અને શરદ સંપાતના દિવસોએ સૂર્યના કિરણો સીધા સૂર્યદેવની મૂર્તિ પર પડે, મૂર્તિની પ્રદક્ષિણા માટે ખાસ માર્ગ. અરે હજુ સાંભળ. મંદિરની ચારે પાસ આવેલી દિવાલોમાં અને અંદરના ભાગના ગોખલાઓમાં સૂર્યદેવની 12 મૂર્તિઓ, મુખ્ય મંદિરના ભોયરામાં પણ ગર્ભગૃહ મૂર્તિ પણ હશે જ, મંદિરના સંકુલમાં એક પ્રાસાદ, એક સભામંડપ, સભામંડપ પાસે એક રંગમંડપ જેમાં નૃત્ય થતા ત્યાં મહાભારતના પ્રસંગોના શિલ્પો કોતરેલા હોય.
1: એ સફર કઈ દુનિયામાં લઈ આવ્યો તું મને?
0: અરે સાંભળ સાંભળ, મંદિરના સામેના ભાગમાં રામકુંડ કે સૂર્યકુંડના નામે ઓળખાતું મોટું સરોવર, એટલું મોટું કે ફરતે 1000 મંદિરો.
1: અહીં પણ?
0: અહીં પણ હશે ને, અદ્ભુત.
1: સફર, આ મૂર્તિઓ તો જો, હોલ બૂટ એટલે પેલું ઢીંચણ સુધી આપણે પહેરીએ છીએ ને, એવા બૂટ પહેર્યા છે.
0: ઈરાની ઢબની છે.
1: પણ આ મંદિર કોણે બંધાવ્યું હશે? ક્યારે બંધાવ્યું હશે?
0: ભીમદેવ પહેલાએ 1026-27 આ મંદિર બંધાવ્યું.
1: અરે પણ અહીં તો ઠેર ઠેર મૂર્તિઓના અંગભંગ કે સ્તંભના ટુકડા કે ઝરૂખાના શિલ્પના ટુકડા વિખરાયેલા છે.
0: અહીંથી સીતા, વિષ્ણુ, ચંદ્ર, રાવણ વગેરેની મૂર્તિઓ પણ મળી છે. કહે છે કે સૂર્ય મંદિરના મંડપ ઉપર ઘણો સુંદર ઘુમ્મટ હતો, તોડી પડાયો છે. અત્યારે અહીં નાના ઝૂંપડાઓનું ગામ છે, પણ ક્યારેક જરૂર મોટું નગર હશે.
1: હશે જ. અદ્ભુત જગ્યાએ આવી પહોંચી છું હું, ભરી લઉં શ્વાસોમાં.
0: આપણી યાત્રાનો આગલો મુકામ છે સિદ્ધપુર.
1: એ હા, એ તો શ્રી સ્થળ તરીકે પણ ઓળખાતું હતું, હેને?
0: હા, કહે છે વિષ્ણુ અને લક્ષ્મી એટલે કે શ્રીને વસવા વિશ્વકર્માએ શ્રી સ્થળનું અહીંના વનમાં સર્જન કર્યું હતું.
1: એ સફર, મેં એવી પણ વાત સાંભળી છે કે ભીમે પણ દુશાસનની છાતી ચીરીને લોહી પીધા પછી તેનું પ્રાયશ્ચિત અહીં સરસ્વતીને કિનારે કર્યું હતું.
0: હા, પણ એના પુરાવા તો નથી આપણી પાસે. જ્યાં સુધી આપણે ઇતિહાસને જાણીએ છીએ ત્યાં સુધી ગુજરાતના રાજા મૂળરાજ સોલંકીએ મામાની હત્યા કરીને રાજગાદી મેળવી હતી. જિંદગીના પાછલા દિવસોમાં એમના મનમાં પશ્ચાતાપ થયો. એ શિવભક્ત હતો. એમણે ઉત્તર ભારતમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા, જમીન આપી અને એમને સિદ્ધપુર, શિહોર, ખંભાત વગેરે સ્થળોએ વસાવ્યા.
1: સફર, સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પણ ઉત્તમ મનાયું છે, નહીં?
0: હા, કારણ કે કપિલ ઋષિ અહીં જન્મ્યા હતા અને એમની માતા દેવશ્રુતિને એમણે જ્ઞાનવાપી વાવમાં જ્ઞાન આપ્યું હતું, તેથી સિદ્ધપુરની સરસ્વતી નદી કે બિંદુ સરોવર માતાનું શ્રાદ્ધ કરવા માટે ઉત્તમ મનાયા છે. એમ જ જેમ કે પિતાના શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ માનવામાં આવે છે.
1: સિદ્ધપુર આવતા યાત્રીઓ સરસ્વતીમાં સ્નાન કરે છે, કપિલાશ્રમના દર્શન કરે છે, જ્ઞાનવાપી વાવ, અલ્પ સરોવર અને બિંદુ સરોવર આગળ જાય.

0: જાય છે અને સરસ્વતી નદીને તીરે કે બિંદુ સરોવરની પાળે માતૃ શ્રાદ્ધ કરે છે. સરસ્વતીને કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે અને રુદ્રમાળના ખંડેરો છે.
1: આ ખંડેરો જોઈને મને જીવન સાચી રીતે સમજાય છે. યાત્રા
0: શું દરેક ભવ્યતાને આખરે ખંડેર થવું પડે છે સફર? પણ હવે તું મને રળિયામણી યાત્રાએ લઈ જા.
1: તો ચાલ, તને બાલારામ ગમશે હે ને? ચાલ. પાલનપુર આવી ગયું છે યાત્રા. હવે ચિત્રાસણીથી ઉતરીશું, ત્યાંથી 2 કિલોમીટર દૂર બાલારામ આવેલું છે.
0: કેટલું બધું રળિયામણું છે.
1: હા, લીલીછમ ઝાડીઓ અને પર્વતમાળાના ટેકરાઓ, એટલે આ સ્થળ જંગલ જેવું લાગે છે. જો એ આ આવી પહોંચ્યા આપણે બાલારામના શિવ મંદિરે.
0: બહુ સુંદર મંદિર છે.
1: જો
0: જો શિવલિંગ ઉપર પાણીનો પ્રવાહ સતત વયા કરે છે.
1: તો ચાલ, અહીંથી એક ગંગાસાગર નામનું સરોવર છે તે બતાવું.
0: બતાવ.
1: ચાલ.
0: આહા, કેટલું સરસ છે. અને આ મંદિર છે ને?
1: હા, એ દૂધધારા માતાજીનું મંદિર છે. વળી કોટેશ્વર મહાદેવનું પણ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે. અહીં ઘણા લોકો યાત્રા કરવા કે હરવા ફરવા આવે છે.
0: ખરેખર સફર કે હવે ક્યાં લઈ જઈશ?
1: અંબાજી, ઉત્તર ગુજરાતના મોટા યાત્રાધામે.
0: અરે વાહ વાહ વાહ, સાંભળ્યું છે કે મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી એ તો બહુ જ સરસ થઈ ગયું છે.
1: અરે તું જઈને જોતો ખરી, ચાચર ચોક પણ મસ્ત બની ગયો છે. અને જીર્ણોદ્ધારની વિશેષ માહિતી આપતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ડેપ્યુટી એન્જિનિયર શ્રી ગિરીશ પટેલે કહ્યું.
2: માં અંબાના દર્શન કરવા માટે દર વર્ષે લાખો યાત્રિકો આવે છે. યાત્રિકોને ધ્યાને રાખીને અને તેમની સુખ સુવિધાઓનો વિકાસ થાય એ હેતુલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે રોડ, સ્ટ્રીટ લાઇટો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસો ટ્રસ્ટ તરફથી બાંધવામાં આવે છે. તાજેતરમાં 6 કરોડના ખર્ચે એક કોલેજ પણ બનાવવામાં આવી છે. એક હોસ્પિટલનું આયોજન કર્યું છે. દર્શનપાથ, શક્તિ ચોક, શક્તિદ્વાર એ હવે તાજેતરમાં 25મી તારીખે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એનું ભૂમિપૂજન પણ રાખવામાં આવેલું છે. ગબ્બર ફરતે પ્રદક્ષિણા માર્ગ બનાવવાનું એક આયોજન છે. એમાં 51 શક્તિપીઠોના નાના નાના મંદિરો બનશે અને યાત્રિકોને એક ધાર્મિક ભાવના ઉભી થશે.
0: ઈ સફર, આ મંદિરમાં માની મૂર્તિ તો નથી?
1: હા નથી, આ તાંત્રિકો માટેનું મંદિર છે. મંદિરમાં ભલે નથી મૂર્તિ, પણ ઘીના દીવા ગોખમાં બળ્યા કરે છે. દર્શન સવાર સાંજ થાય. હા, જાળીવાળા બારણા બંધ હોય છે, પણ જાળીમાંથી દર્શન થઈ શકે છે.
0: અને આ સામે ચાચર ચોક, અહીં હવન થાય છે.
1: ભાદરવામાં અહીં મોટો મેળો ભરાય છે. ખૂબ જ યાત્રાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે.
0: ઈ સફર સફર, આ આ શું છે?
1: આ ચાચર ચોકની એક ઓરડીના આ ખૂણે સિંદૂર લગાવેલો એક ધોકો છે. એ ધોકો ભૈરવનો છે. આ ધોકા પાસે પણ અખંડ દીવો બળતો જ રહે છે. ચાલ હવે ગબ્બર ચડીએ. અહીં મંદિરેથી 5-1 કિલોમીટર દૂર આવેલા આ પહાડને ગબ્બર કહે છે. માતાજી ગબ્બરને ફાળીને પ્રગટ થયા હતા.
0: સફર સફર, આ ગબ્બરનું ચઢાણ બાપરે ભારે કપરું છે. પણ હશ, છેવટે ચડી ગયા.
1: માતાજીના દર્શન એમ થોડા થાય. જો હવે આ ગબ્બરની ટોચ ઉપર માતાજીની પથ્થરની પ્રતિમા છે ને મૂર્તિની બાજુમાં પારસ પીપળો છે. જય હો અંબે માતની, જય હો.

0: આ આ બહુચરાજી આવી ગયા હે ને? મહેસાણા પાસે સફર અહીં પણ માતાજીની મૂર્તિ નથી?
1: ના, આ જૂના મંદિરમાં બાલાયંત્રની પૂજા થાય છે. અહીં સિંહાસન આગળ બે અખંડ દીવા

0: અખંડ દીવા બળ્યા જ કરે છે.
1: સામાન્ય રીતે લોકો અહીં બાળ બાબરી અને બાધા ઉતરાવવા માટે આવે છે.
0: નવરાત્રિમાં અહીં મોટો ઉત્સવ થાય છે, મેળો ભરાય છે અને ભવાઈ પણ થાય છે.
1: હેમ,
0: અરે અહીં તો મેળાની નવાઈ જ નથી યાત્રા. દર પૂનમે મેળો ભરાય છે, પણ ચૈત્રી પૂનમે મોટો મેળો ભરાય છે. આ ઉપરાંત અષાઢ, આસો, માગસર અને ફાગણી પૂનમના મેળા પણ બહુ મોટા હોય છે. ચાલ હવે ખેડ બ્રહ્મા લઈજો તને, ઈડરથી આગળ છે. કહે છે કે અહીં એક ખેડૂત સવારે ખેતર ખેડતો હતો, ત્યારે ખેડતા ખેડતા ખેતરમાંથી બ્રહ્માજીની મૂર્તિ મળી આવી. પછી ખેતરમાં એ જ સ્થળે બ્રહ્માજીનું મંદિર બંધાવ્યું, એટલે આ ગામનું નામ ખેડ બ્રહ્મા પડ્યું.
1: ને જો આ સામે વાવ છે,
0: ને પાછી ગામની પાસે જ નદી વહે છે. અહીં ત્રણ નદીઓનો સંગમ થાય છે, એક છે હિરણાક્ષી, બીજી ભામાક્ષી ને ત્રીજી છે કોસાંબી. ત્રિવેણી સંગમ પાસે ભૃગુ ઋષિનો આશ્રમ છે. આ સ્થળે પણ શ્રાદ્ધ કરવાથી પુણ્ય મળે છે. જો આ છે ચામુંડામાનું મંદિર છે, પેલું છે તે શ્રી રાંબાદેવીનું છે અને ત્યાં ભૃગુનાથ મહાદેવનું મંદિર છે.
1: ચલો હવે કહો કે હવે ક્યાં લઈ જશો તમે?
0: હવે તમને લઈ જઈશું શામળાજી અને પછી ઘેર.
1: સારું સારું, શામળાજી તો ચલો પહેલા.
0: મોડાસાથી 29 કિલોમીટર દૂર આવેલું શામળાજી પ્રાચીન સમયનું ગામ છે. અગાઉ તે હરિશ્ચંદ્રપુરીના નામે ઓળખાતું, કેટલાક તેને ગદાધરપુરી પણ કહે છે.
1: મેશ્વોને કિનારે છે આ શામળાજી?
0: હા, અહીં એક ડેમ છે, અહીં નદીના પાણીનો એક ધરો છે. આ ધરો નાગધરાના નામે ઓળખાય છે. આ ધરાનું પાણી કદી સુકાતું નથી. મંદિરની દિવાલો ઉપર હાથીઓ અને મહાભારતના પ્રસંગો ચિત્રેલા છે. મંદિરના આગળના ભાગમાં બે મોટા હાથીઓની મૂર્તિઓ છે.
1: મંદિરની આગળનો આ ચોક જ રત્ન ચોક ને?
0: હા, મુખ્ય મંદિરની બાજુમાં રણછોડરાયનું મંદિર પણ છે ને બહેરામાં કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે. પાસે આ કર્માબાઈનું તળાવ છે. તળાવને કાંઠે ભાઈ બહેનનું મંદિર પણ છે અને ગાંધારીના 101 બાળકો સાથેની મૂર્તિઓ જોવા જેવી છે. કહે છે કે અહીં બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું હતું. દર પૂનમે અહીં પણ મેળો ભરાય છે ને કારતક સુદ 11 થી વદ બીજ સુધી વર્ષનો મોટામાં મોટો મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા આખા ગુજરાતમાંથી યાત્રાળુઓ આવે છે.
1: ઉત્તર ગુજરાતમાં આટલું બધું? ખરેખર સફર મને તો માન્યામાં નથી આવતું.
0: તું નથી માનતી ને? તારે પ્રમાણભૂત માહિતી મેળવવી હોય તો ભારતીય સંસ્કૃતિના વિષય નિષ્ણાત અને HK આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુભાષ બ્રહ્મપટને આપણે સાંભળીએ અને પછી છૂટા પડીએ.
2: ઉત્તર ગુજરાતનો પ્રદેશ એટલે આનર્તનો પ્રદેશ કહેવાય છે. એક સમયે આનર્ત અને સુરાષ્ટ્ર એવું સંયુક્ત સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં અને ત્યાર પછી છેક મૌર્યકાલમાં આ શબ્દપ્રયોગ થયેલો જોવા મળે છે. શર્યાતી રાજાના પુત્ર ને વારસામાં મળેલો આ પ્રદેશ એટલે આનર્તનો પ્રદેશ. આનર્ત એટલે નર્તકોની ભૂમિ, જ્યાં આગળ 300 કરતાં વધારે સારંગી વાદકો અને અનેક કલાકારો વસતા હતા. એ આ આનર્તની ભૂમિ આજે સમગ્ર ઉત્તર ગુજરાતના પ્રવાસન ધામ તરીકે અત્યંત જાણીતું અને ખૂબ લોકપ્રિય સ્થળોનો એ પ્રદેશ છે એમ કહી શકાય. ઉત્તર ગુજરાતમાં જે પ્રવાસના સ્થળો છે તેમાં મોઢેરાનું સૂર્યમંદિર સૌથી વધારે અને નોંધપાત્ર છે. મોઢપુર તરીકે ઓળખાતું અને મોઢ પુરાણમાં પણ જેના અનેક ઉલ્લેખો મળે છે એ આ મોઢેરાનો પ્રદેશ. અને મોઢેરાનું સૂર્યમંદિર એ વિશ્વના જે સૂર્યમંદિરો છે, ખાસ કરીને કોણાર્કનું સૂર્યમંદિર અને કાશ્મીરમાં માર્તંડનું સૂર્યમંદિર, આ બધા સૂર્યમંદિરોમાં આ સૌથી શ્રેષ્ઠ અને નોંધપાત્ર સૂર્યમંદિર છે. કારણ કે સૂર્યની પૂજા અર્ચના કરતા પૂર્વે અહીં સ્નાન કરવાનો મહિમા છે અને માટે આ મોઢેરાના સૂર્યમંદિરની બહાર એક મોટો કુંડ બનાવવામાં આવેલો છે, જેની ફરતે જુદા જુદા દેવદેવીઓની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. ભગવાન વિષ્ણુ એ સર્પશૈયા ઉપર સૂતેલા છે તેવું પણ એક શિલ્પાંકન બહુ જ નોંધપાત્ર અને અત્યંત જાણીતું.

કહ્યું છે. સૂર્યના જુદા જુદા સ્વરૂપો એટલે કે 12 આદિત્યોના જુદા જુદા સ્વરૂપોને પણ મોઢેરાના સૂર્યમંદિરની દિવાલમાં, એટલે કે બહારને ભાગે જેને મંડોવરની દિવાલ કહીએ છીએ, એ મંડોવરના ભાગમાં કંડારેલા છે. અષ્ટદિક્પાલના શિલ્પાંકનો પણ અહીંયા જોવા મળે છે અને સૂર્યની પ્રતિમાઓ તો અદ્ભુત છે મોઢેરાના સૂર્યમંદિરમાં, એમાં કોઈ બે મત નથી. મોઢેરાનું સૂર્યમંદિર એ ઈસવીસન 1026ની અંદર અત્યંત જાણીતું પ્રસિદ્ધ યાત્રાધામ હતું. કેટલાક આક્રમણોને કારણે મોઢેરાના સૂર્યમંદિરનો ધ્વંસ થયો, પરંતુ અલંકી કાલની જાહોજલાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તર ગુજરાતમાં એથી આગળ વધીએ તો પાટણ, પાટણ એટલે કે અણહિલવાડ પાટણ. સોલંકી નરેશોએ પોતાની રાજગાદી ઈસવીસન 942માં અહીંયા પ્રસ્થાપિત કરી હતી. એ પૂર્વે ચાવડા વંશના રાજવી વનરાજ ચાવડાએ અણહિલ

માં કોઈ બે મત નથી. મોઢેરાનું સૂર્ય મંદિર એ ઈસવીસન 1026ની અંદર અત્યંત જાણીતું પ્રસિદ્ધ યાત્રાધામ હતું. કેટલાક આક્રમણોને કારણે મોઢેરાના સૂર્ય મંદિરનો ધ્વંસ થયો, પરંતુ અલંકી કાલની જાહો જલાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઉત્તર ગુજરાતમાં એથી આગળ વધીએ તો પાટણ, પાટણ એટલે કે અણહિલવાડ પાટણ. સોલંકી નરેશોએ પોતાની રાજગાદી ઈસવીસન 942માં અહીંયા પ્રસ્થાપિત કરી હતી. એ પૂર્વે ચાવડા વંશના રાજવી વનરાજ ચાવડાએ અણહિલ નામના ભરવાડે બતાવેલી સૂરભૂમિ ઉપર પોતાની રાજધાની વસાવી હતી અને અણહિલ ભરવાડના નામ પરથી એ પ્રદેશનું નામ અણહિલવાડ પાટણ તરીકે લાંબા સમય સુધી પ્રસિદ્ધ રહ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પાટણ અત્યંત નોંધપાત્ર અને મહત્વનું સ્થાન હતું, કારણ કે લગભગ 350 વર્ષ સુધી પાટણ એ રાજધાનીના કેન્દ્ર તરીકે જાણીતું હતું. પાટણની રાણકી વાવ વિશે એવું કહેવાય કે પથ્થરોમાં કંડારાયેલું એ મહાકાવ્ય છે. વૈષ્ણવ ધર્મ પરંપરા અને શૈવ ધર્મની પરંપરાને અનુરૂપ જુદા જુદા અદ્ભુત શિલ્પાંકનો, ભગવાન શિવના અને વિષ્ણુના સ્વરૂપો આ પાટણની રાણકી વાવમાં કંડારાયેલા જોવા મળે છે. આ ઉપરાંત ભારતીય કલા કેટલી બધી સુરુચિપૂર્ણ છે એના ઉદાહરણો આપતા સદ્ય સ્નાતાના શિલ્પાંકનો અને શરીર પર વીંછી ચડી રહ્યો હોય અને અપ્સરા એ તરફ ધ્યાન પોતાનું કેન્દ્રિત કરી રહી હોય અને એક પ્રકારનો કામ શરીરમાં આવેગ પ્રવેશી રહ્યો છે, તેવા આ શિલ્પાંકનો દ્વારા ભારતીય કલાના લાલિત્યપૂર્ણનો આપણને સુરેખ પરિચય એ આ પાટણની રાણકી વાવમાં જોવા મળે છે. અને માટે જ હું એમ માનું છું કે પાટણની રાણકી વાવ એ પથ્થરોમાં કંડારાયેલું મહાકાવ્ય છે. આ ઉપરાંત સહસ્રલિંગ સરોવર, અમારા સ્વર્ગસ્થ ડૉક્ટર ચિનુભાઈ નાયક કહે છે કે સહસ્રલિંગ સરોવરની એ પાળની ચારે તરફ 1000 જેટલા શિવલિંગોમાં ઘંટારવ થતો હશે, ઘંટનાદ થતો હશે, દીવાઓ પ્રગટતા હશે, ત્યારે સમી સાંજે એ દીવાઓના પ્રતિબિંબ એ સહસ્રલિંગ સરોવરના નીરમાં ઝીલાતા હશે, ત્યારે કેવું અતકેરું દ્રશ્ય સર્જાતું હશે અને એ જોવા લોકોની ભારે ભીડ અહીંયા થતી હશે. પરંતુ આજથી 1000 વર્ષ પૂર્વે નદીના વેણને વાળીને એક સુંદર સરોવર બનાવી શકાય, આ કલ્પના કેટલી મોટી છે. અને પાણીની અછતવાળા પ્રદેશમાં કાયમ માટે લોકોને પાણીની સુવિધા પૂરી પાડવાનો એ સોલંકી નરેશોએ અદ્ભુત પ્રયત્ન કર્યો હતો અને સોલંકી નરેશોની એ જાહો જલાલીનું પ્રતિબિંબ હતું સહસ્રલિંગ સરોવર. આ ઉપરાંત પંચાશરા પાર્શ્વનાથનું દેરાસર આજે પણ ખૂબ જાણીતું છે, અત્યંત આધુનિક છે આજે, પરંતુ વનરાજ ચાવડા એ પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા અહીંયા લઈ આવ્યો હતો અને જૈન મુનિઓના હસ્તે એ પાર્શ્વનાથની પ્રતિમાનું અનાવરણ વિધિ એણે કરાવી હતી અને એની સ્મૃતિને તાજી કરાવતું આ પંચાશરા પાર્શ્વનાથનું દેરાસર અદ્ભુત શિલ્પાંકનોથી આજે આપણને ખૂબ સુંદર દિસી રહ્યું છે. એ દેરાસરની બાજુમાં જે ગ્રંથાલયો આવેલા છે એની અંદર જૂની હસ્તપ્રતો પણ સાચવવામાં આવેલી છે. પાટણ જાઓ ત્યારે આ જૂની હસ્તપ્રતો જોજો, સોનાની સહીથી અને ચાંદીની સહીથી લખાયેલી હસ્તપ્રતો એ જોવી એ પણ જીવનનો એક બહુ મોટો લાભો છે. તાડપત્રો ઉપર જૈન મુનિઓ દ્વારા લખાયેલી જુદી જુદી જૈન ધર્મની વાચના અને જૈન ધર્મના ગ્રંથો એમાં કંડારાયેલા છે. આ ઉપરાંત સિદ્ધપુરનો રુદ્રમહાલય એ પણ અભૂતપૂર્વ છે. મૂળરાજ સોલંકીએ બંધાવવાની શરૂઆત કરેલી એવો રુદ્રમહાલય એ અહીંયા આગળ બનાવવામાં આવ્યો હતો અને એના પછી પાછળના સમયમાં સિદ્ધરાજ જયસિંહ એનું બાંધકામનું કામ પૂરું કરાવ્યું હતું. પણ એવા કહેવાય છે કે સિદ્ધપુરનો આ રુદ્રમહાલય જ્યારે સંપૂર્ણ થશે ત્યારે એના છેલ્લા મજલેથી ઉપર ચડીને નજર કરીએ તો જાણે કે પાટણની પનિહારીઓ સહસ્રલિંગમાં પાણી ભરવા જતી હોય એ દ્રશ્ય છેક સિદ્ધપુરથી જોઈ શકાય. આવી લોકવાયકા બારોટોની ચોપડે પણ નોંધાયેલી છે. એક અદ્ભુત જોવાલાયક સ્થળ છે, એમાં લેશ માત્ર શંકા નથી. ત્યાર પછી વડનગરમાં આવીએ એટલે કે આનંદપુર. વડનગર એટલે વૃદ્ધોનું નગર અને આ વૃદ્ધોના નગરમાં આ વડનગર એ અત્યંત જાણીતું
એ નગર હતું.

હતું. ખૂબ જ જાણીતું એવું તોરણ આવેલું છે અને આ તોરણને કારણે હું એમ માનું છું કે પાટણ અને વડનગર વચ્ચે નિશ્ચિત સંબંધ હશે. કુમારપાલની પ્રશસ્તિ દર્શાવતો લેખ પાટણ થી નીકળેલા એ કુમારપાલનો પ્રશસ્તિનો લેખ છેક વડનગરના એક દરવાજામાં, એટલે એના કિલ્લાના એક દરવાજામાં કંડારાયેલો જોવા મળે. કવિ શ્રીપાલની એ પ્રશસ્તિ છે, એ પણ ઇતિહાસ પ્રસિદ્ધ છે. અને વડનગરનું તોરણ એ તો અદ્ભુત જોવાલાયક સ્થળ છે. બાજુમાં બીજું પણ એક તોરણ જે ખંડિત અવસ્થામાં પડ્યું છે તે પણ જ્યારે અસ્તિત્વ ધરાવતું હશે ત્યારે આ વૃદ્ધનગર એટલે કે આનંદપુર, આજનું વડનગર, એ હાટકેશ્વર મહાદેવને કારણે અને આ તોરણ દ્વારને કારણે ખૂબ જ જાણીતું હતું. અનેક સર્ટિફિકેટ્સમાં એટલે કે પ્રમાણપત્રોની અંદર આ વડનગરના તોરણની પ્રતિકૃતિ છાપવામાં આવતી હોય છે અને એને કારણે એ વડનગરનું તોરણ એ પણ જગમશહૂર છે, પ્રસિદ્ધ છે. એક ઊંચી પીઠિકા ઉપર આ તોરણ આજે પણ સચવાયેલું છે. અત્યાર સુધીમાં આવેલા ધરતીકંપો સામે આ તોરણ દ્વાર અડીખમ ઊભું છે, એટલે કે એ સમયની ઇજનેરી કલા કૌશલ્યનું એ

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. અંતિમ દીપ, મોહનભાઈ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર ભગવત સુથાર. નિર્માણ રમેશ ભટ્ટ. નિર્માણ સહાયક રણજીત ભટ્ટ. તો રજૂ કરીએ છીએ નાટક અંતિમ દીપ.

0: हे नीलकंठ, मारी मनोकामना पूर्ण करजो।
1: साक्षात गौरी जेवी सुंदरी कोण हशे?
0: मने मारो मन गमतो।
1: कोण हशे अमारा हैया ने प्रथम नजरे जीती जनारी त्रिभुवन मोहिनी सुंदरी?
0: अरे मारे पूजा था तो भूलीच गई।
1: आ पक्षियों जाने अमारा मिलन नो हर्ष व्यक्त करे छे। दाड़म नो स्वाद थी केवा उन्मत्त थया छे।
0: दाड़म नो स्वाद तेमने आनंद विभोर करे छे।
1: ओ तो पछी जेमना मुख मा दाड़म कळियो हमेशा वसे छे તેમના મદનું તો પૂછવું જ છું।
0: આપ?
1: હું પરદેશી છું, સ્તંભ તીર્થથી વેપાર માટે આવ્યો છું। લાગે છે કે મારે બીજો વેપાર પણ।
0: કયો વેપાર?
1: એક યુવતીને એક યુવાન મળે, એકબીજાને ગમવા લાગે, તેમના અહીંયા સામ સામે દોડવા લાગે, તેને
0: એ બધી વાતો ત્યાં બકુલવનમાં કરીશું।
1: સાંજે પક્ષીઓ પાછા ફરે ત્યારે
0: આ જ્યોતિર્માલા મળશે
1: તેના નાગીને। આ મહાવનની કુંજ ગલીઓમાં જ્યોતિર્માલાને હું અનેક વાર મળ્યો છું, મારા પ્રેમમાં પાગલ। તે નથી જ્યોતિ અજવાળી કે અંધારી રાત, આજે આવશે જ, આજે એક નિર્ણય કરવો જ પડશે।
0: ક્યારની પાછળ આવીને ઊભી છું ખબર નથી
1: જ્યોતિ।
0: અરે નાગિલ, આ જ્યોતિ હવે નાગિલ વિના જીવી શકે તેમ નથી જ,
1: માટે જ મારું મન કહે છે કે

0: આપણે ખંભાત તરફ.
1: કેમ, આટલી બધી અધીરાઈ?
0: જ્યોતિ, આવતો ભાઈ મને ચેતવે છે.
1: મારા નાગિલને કોનો ભાઈ છે?
0: નાગિલ કદી કોઈથી ડર્યો નથી, પણ આ પાટણ પર ભય તોળાય છે. માધવ મંત્રી અલ્લાઉદ્દીનના સેનાપતિ ઉલ્લુક ખાનને દોરીને પાટણ પર.
1: હા, મને પણ લોકોમાં કંઈક અશાંતિ, ગભરાટ.
0: આવતા ભયથી જેતું એ માનવીનું કર્તવ્ય છે. તેથી તમે નિર્ણય કર્યો છે કે કૃષ્ણે રુક્ષ્મણીનું હરણ કરેલું તેમ નાગિલા તેની પ્રિયાને ખડિયા જોજો સાંઢણી પણ હરી જશે.
1: નાગિલ આ પટ્ટણી કન્યા છે, તેને મન પાટણ મોટું છે.
0: માલા થાય છે કે બાવડે પકડીને તને સાંઢણી પર બેસાડી દઉં, પણ મન વગર તું આવે તેમાં
1: શી મજા આવે? એમ જ ને, મારું ચિત્ત મારા વતને કબજે કર્યું છે. યુદ્ધના ભય પછી આ માલા તારી છે, તારી જ રહેશે.
0: જ્યોતિ, યુદ્ધને સમય પારકાનગરમાં પરદેશીનું કોણ રણી થયું?
1: શું નાગિલને પોતાની બહાદુરી પર વિશ્વાસ
0: છે? મારી તલવાર પર મને પૂરો વિશ્વાસ છે, પણ નિષ્પ્રયોજન વીરતા દર્શાવી.
1: તારી પ્રિયાનું વતને તારું વતન નથી?
0: તો શું મારું વતને તારું વતન નથી?
1: યુદ્ધ પછી આપનું સાચું પ્રેમ આપણને ભેગા કરશે.
0: શું આ જવાબ મારી માલાનો છે?
1: હા, હું જાઉં છું, ભાઈ ઘેર આવ્યો છે, પાછો વળી કઈક આડું અવળું ન કરી બેસે.
0: જતા પહેલા એક વાર

સ્ત્રીઓના મન કળી શકાતા નથી. શું કરું એ સમજાતું નથી. શું પેલી પાટણની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી મંજુ ઘોષાની મદદ લઉં? ચાલ તેને આવાસે જાઉં.

0: અરે બંધુલા, મંજુ ઘોષા ક્યાં છે?
1: અંદરના ખંડમાં છે.
0: મંજુ ઘોષા
2: કોણ?
3: ઓહો, પરદેશી. ઘણા સમય દર્શન દીધા કાઈ? ચહેરા પર ઉદાસી કેમ છે? અરે મદિરા પાત્ર લાવો તો.
1: લ્યો આ મદિરા પાત્ર.
3: પરદેશી, શું છે બોલો? શી વ્યથામાં ડૂબ્યા છો? શું સ્તંભ તીર્થની કોઈ ધન્ય યાદ આવે છે?
0: મંજુ ઘોષા, આજ મારું મન બહુ વ્યથિત છે.
3: જાણું છું.
0: હે, ના હોય.
3: હા, જે સુંદરી તમારા હૈયાની તમે છે તેને હું જાણું છું.
0: મારા માન્યામાં આવતું નથી.
3: કેટલા વખતથી પાટણમાં રહો છો? લાંબા સમય આ મંજુને મળવા આવ્યા તેની પાછળનું કારણ જાણ્યા વિના મને ચેન પડે ખરું? તમે અને જ્યોતિર્માલા
0: કેમ બોલતા ખમચાય છે?
3: ધ્યાન રાખજો પરદેશી, તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં. જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે.
0: મારી મોટી મૂંઝવણ એ જ છે. એના પાણી ગ્રહણ પહેલા જ
3: શું કરવું છે
0: એનો જ વિચાર કરું છું, પણ માર્ગ સુસ્તો નથી. જો તું
3: માર્ગ બતાવવાનું મને કહો છો? અરે જ્યોતિર્માલા તો વિજયસિંહની વાગ્દત્તા બની ચૂકી છે. આકાશ પાતાળ એક થાય પણ જાહેલ શિલ્પીનો નિર્ણય ન તૂટે. અને વિજયસિંહની શત્રુતા એટલે?
0: એની મને જરાય ચિંતા નથી.
3: પોતાની તાકાતનું આટલું બધું અભિમાન? પરદેશી, હજુ બેમાંથી એકેના પંજામાં આવ્યા નથી, નહીં તો
0: પુરુષોના બાળ માપવાનું કામ તારું નથી. તું તો તેમનું મનોરંજન કરી શકે.
3: હું તો તમારી દ્રઢતા માપતી હતી. ડરપોકને માર્ગ બતાવવાથી શું લાભ?
0: ગણિકાઓ આ બાબતે ચતુર હોય છે, એટલે તારી સલાહ માગી. ત્યારે તે તો
3: સાચે સલાહની જરૂર છે. સાચી સલાહ આપું તો દુઃખ નહીં થાય ને?
0: ના.
3: તો આ પ્રીતનો છંદ છોડીને સ્તંભ તીર્થ ભેગા થઈ જાઓ.
0: કેમ?
3: કારણ કે તમે હજી બાળક છો. એક જુવાન પોતાની પ્રિયાને સાંદણી પર નાખીને પોતાના વતન ભેગી ન કરી શકે તેને મારે શું કહેવું?
0: મંજુ ઘોષા, નાગેલ સાવ કાચી માટી તો નથી. એ પ્રયત્ન કર્યો પણ જ્યોતિ તૈયાર ન થઈ. પાટણની સુપુત્રી યુદ્ધ વખતે પાટણ છોડવા ઈચ્છતી નથી.
1: બા, જાહેલ શિલ્પી આવે છે.
0: ચાલો ત્યારે રજા લઉં છું.
3: પરદેશી, મુજાશો નહીં. તમારી પ્રીતને જાહેલ જાણતા નથી.
0: આજે નહીં તો કાલે તો જાણશે જ ને.
3: આવજો પરદેશી. ગયો બિચારો પરદેશી.

0: आवी गया शिल्पी, केम बोलताय नथी? अरे शिल्पी, तमारा विषे लोकोमां चर्चा थाय छे।
1: हूँ चर्चा थी डरतो नथी, पर तमे आवता भीने पारखता नथी तेनाथी हूँ डरू छु। तमे म्लेच्छुनी शक्तिनो आंक ओछो मूको छो। दुश्मननी शक्तिने ओछी आंकवी तेमां ज अर्धो पराजय समाई जाय छे।
0: शुं?
1: मारे तो मारी वात कर्णदेवने मोढ़ा मोढ़ कहेवी छे, पर क्यां छे राजा? आ तुर्काणुओ पासे મહાસાગર જેવું વિશાળ સૈન્ય છે, અન્ય રજપૂતો ગૌરવ સમજે તો ઠીક છે, નહીં તો પાટણ ઉજ્જડ થઈ જશે।
0: શું રજપૂતો પોતાનો ધર્મ ચૂકશે?
1: રજપૂતો તો સુરા અને સુંદરીમાં ચકચૂર બનતા જાય છે, જ્યાં ખુદ રાજા કર્ણદેવ જ ચારિત્ર ભ્રષ્ટ હોય।
0: શિલ્પી, તમે ભયંકર રાજદ્રોહ કરી રહ્યા છો।
1: જ્યાં રાજધર્મ નથી ત્યાં રાજદ્રોહ પણ નથી।
0: શિલ્પી, વાત સાચી છે, પણ યુદ્ધ પહેલા રજપૂતો ચિંતા નથી કરતા।
1: આડ વાતે મૂળ વાત બોલવા ન દીધી।
0: કઈ વાત?
1: જ્યોતિર્માલા ખૂબ ઉદાસ રહે છે। આજે સવારે તો છાનું છાનું રડતી હતી। મને સમજાતું નથી કે એનું કારણ શું હશે।
0: કદાચ લગ્ન બાબતે કોઈ વાત।
1: અરે, વિજયસિંહ જેવો પ્રતાપી પુરુષ પાટણનું ગૌરવ કોના ભાગ્યમાં હોય?
0: પણ લગ્ન બાબતે આટલી ઉતાવળ શા માટે કરો છો? જ્યોતિર્માલાના મનની વાત હું જાણું છું।
1: હું એ જાણવા આતુર છું,
0: પણ આ વાતથી જ્યોતિર્માલાને આંચ ન આવે તેની ખાતરી આપો છો?
1: મારું અભય વચન છે।
0: તો સાંભળો, જ્યોતિર્માલા વિજયસિંહને પરણવા માંગતી નથી।
1: શું કહે છે?
0: એ એક પરદેશીને મનથી વરી ચૂકી છે।
1: કોણ છે હતભાગી?
0: સ્તંભ તીર્થનો છે, કોલ્લાપીઠ ઉપરના એક આગારમાં ઉતર્યો છે।
1: ઓળખ્યો, પરદેશી!
0: શિલ્પી, શિલ્પી! અરે ગજબ થઈ ગયો, એના પરદેશીનું શું થશે?
1: કોલ્લાપીઠના આગારનો ઓરડે ઓરડો ઘૂમી વળ્યો, પણ પરદેશી ન મળ્યો। જ્યોતિર્માલા, જ્યોતિર્માલા!
2: અરે શિલ્પી, કેમ બૂમો મારો છો?
1: અરે વિજયસિંહ, તમે કેટલી વારથી બેઠા છો?
2: જે સમય જાય છે તે કિંમતી છે। હવે વાતાવરણ ઘેરાતું જાય છે, કોઈ મેધાવી મંત્રી નથી કે વિચક્ષણ બુદ્ધિવાળા રાજપુરુષો।
1: તો વળી રાજાના કલંકની વાત પ્રજામાં પ્રસરી છે, પ્રજા પ્રેમનો પ્રવાહ બદલાયો છે, છતાંય આફત વખતે પાટણ એક અને અખંડ હોય છે તે વાત ભૂલવા જેવી નથી। વિજયસિંહ, અધેરી આંખે શું જુઓ છો?
2: ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
1: માલા કદાચ દેવદર્શને ગઈ લાગે છે।
2: જ્યોતિર્માલા દેવદર્શને જતી નથી
1: તો ક્યાં જાય છે?
2: એ વાત આપણા મોય ના શોભે, આપણી તો વાત ટૂંકી હોય। મારી નસોમાં રજપૂતનું લોહી વહે છે, ક્ષમા અને ઉદારતા એ તો આપણા ગુણ। હજી પણ જ્યોતિર્માલા જો પેલા પરદેશીને મળવાનું છોડી દે તો એનો હાથ ગ્રવા હું તૈયાર છું।
1: આજકાલમાં મારી તલવાર એક માનવ હત્યા કરી બેસશે।
2: શાંત થાવ, આવી બાબતમાં ઉકળાટ નુકસાન કરે છે, ધીરજ રાખો, ખાસ બગડ્યું નથી, અને પેલા નીચનો નિકાલ તો અન્ય રસ્તે ક્યાં નથી થતો।
1: મારી નસોમાં ગરમ લોહી વહે છે, જનુન મારી રગે રગમાં ઉભરાય છે, કાં તો પરદેશી નહીં કે કાં તો
2: શિલ્પી। જ્યોતિર્માલા મારી વાગ્દત્તા છે, એના શરીરને આંચ આવવી ના જોઈએ, જાઉં છું।
1: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા, તે શું થયું છે?
3: શી બાબતે આટલો બધો ક્રોધાવેશ મારી ગયો છે જાહિલ?
1: 71 પેઢીને નરકમાં નાખવા બેઠી છે ને સામેથી પૂછે છે, બોલ ક્યાં ગઈ હતી? જીવવાનો હોય તો પેલા નીચના આગારે પગ મૂકીશ નહીં।
3: જાહિલ, ભગિનીના મનોભાવનો કેળો લેવાનું પાપ આચરવા બેઠો છે? શું તારી બેન અનિતી આચરે છે? શું તને ગંધર્વ લગ્નની ખબર નથી? રાજપૂત સ્ત્રીના હરણ થતા નથી? આવી બાબતમાં માથું મારતા ક્યાંથી શીખ્યો? મારી ઉંમર તો જો, મને મારે માર્ગે જવા દે, તું તારે માર્ગે જા।
1: હવે ઘરની બહાર જઈશ તો દળથી માથું જુદું થઈ જશે। હા,
4: ઓહો, કોઈ વરદેવી પંથ બોલી નહીં આવ્યા છે કે શું?
3: નાગિન, નાગિલ, હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે।
4: શી વાત છે જ્યોતિ, આમ આટલી બધી ડરે છે કેમ?
3: આ વાતની જાણ જાહિલને થઈ ગઈ છે, તેથી તે ખૂબ રોષે ભરાયો છે।
4: પણ તું કોઈ અધમ કામ કરતી નથી તો તારે ડરવાની શી જરૂર છે?
3: નાગિલ, હું તો તમને એ કહેવા આવી છું કે જાહિલ કઈ કરી બેસે તે પહેલા તમે પાટણ છોડીને
4: ચાલ્યો જાઉં, તને લીધા વિના, અને તે પણ જાહિલ નથી ડરીને, તો મારી 71 પેઢી લાજે ગાડી, તું મને ઓળખતી નથી। અસી યુદ્ધમાં નાગિલને પહોંચી શકે તેવો

0: અન્વી, તમારા પાટણમાં ભાગ્યે જ હશે.
1: જાહિરની સાથે લડવાનું તમારું કામ નહીં, અને લડવું પડે તો ગુમાવવાનું તો મારે જ છે ને.
0: હું તારા ભાઈની હત્યા તો નહીં જ કરું, બાકી સ્તંભ હતી તો એકલા નહીં જવાનો મેં નિર્ણય કર્યો છે. જવા દે બધી ઉપાધિ. આ પાટણનું પ્રાકૃતિક સૌંદર્ય તો જો.
1: પાટણમાં શું સુંદર નથી? ભવનો અને ચૈત્યો, રાજમાર્ગો અને આરામગૃહો, સરોવરો અને ઉપવનો,
0: ગર્વોન્નત ગૌરાંગીઓ, અને તેમાં મારી આ માધુર્ય મૂર્તિ જ્યોતિ. જ્યોતિ
1: મારા નાગેલ, પણ જો હું ગાફેલ રહેતા મને તો પૂરો ભય છે.
0: જા જા ગાડી પરદેશી. અને ભાઈ, તારો ભાઈ જાહેર તો પડ્યો હશે પે મંજુ હોશાને ત્યાં.
2: મંજુ ઘોષા, તે કહ્યું હતું કે પેલા નીચ પરદેશી પાછળ જ્યોતિ ઘેલી બની છે.
3: હા,
2: એ માણસ અહીં આવે છે, સત્ય કહે છે.
3: જાહિલ, પણ આટલી બધી અધીરાઈને રોષ કેમ કરો છો?
2: એની હત્યા કરવામાં તું મદદ કર.
3: તમારી તલવાર કામ તાકાત છે?
2: આ કામ છાની રીતે પતે તો સારો. અરત્નમાલા તને ઇનામમાં.
3: આ તમારી મંજુ ધન ભૂખી નથી, પ્રેમ ભૂખી છે.
2: એ તો તને ક્યાં નથી મળ્યો?
3: નથી મળ્યો,
2: એ વાત ખોટી છે.
3: તમને રીઝવવા મેં શું શું નથી કર્યું. તમારી એક પ્રેમ ભરી નજર માટે અનેક ધનપતિઓને મેં દૂબ્યા છે. આજ તમારા પ્રેમ માટે કોડ ભર્યા માનવીની હત્યા કરવા તૈયાર થતા અચકાતી નથી.
2: દંભ રહેવા દે.
3: વિષદાનથી એ માનવીનું મૃત્યુ થાય તો માનશો કે મંજુ દંભી નથી, અને માનશો કે મંજુ તમારા પ્રેમ માટે એટલી જ આકુળ વ્યાકુળ છે.
2: જરૂરથી મારી ઘોષા.
3: આપ મદીરા ગંડુશ માટેની મદીરા. મારા હોઠ પર તમારા હોઠ મૂકીને મારા મોની મદીરાને ચૂસી લેશો તો મારે મન મોટો ઉત્સાહ બની રહેશે.
2: પ્રિયા, લાવ તારો મુખ.

0: મારા ચિત્તમાં કેટકેટલી વાતો ભળાય છે. રાજા કર્ણદેવ, કવડા રાણી, પાટણની પ્રજા, જાહિલ, મંજુગોછા અને મારી વાગદત્તા. અરે, રાત્રિના આછેરા ઉજાસમાં, અરે આ શું? આ મારી જ્યોતિર્માલા તો નહીં? હા, એ જ. ચાલ તેની પાછળ, આ ઝાડ પાછળ મને જરા છુપાઈ જવા દે.
1: આખરે તમે સ્તંભ તીર્થ જાઓ છો, મને એકલીને છોડીને જતા તમારા હૈયામાં શુંનું શું થતું હશે? પણ હવે તો બંને મન કઠણ કરે જ છૂટકો.
2: સાચું કહું માલા, મારું પ્રાણ રોધાય છે. તો નહીં, હવે તો પ્રાણ ત્યાગ કરીશ.
1: મારા નાગેલ, મારા પ્રાણ, મારા પ્રેમ પર શ્રદ્ધા રાખો. તમને મળ્યા વિના મોત આવશે, તમારું શપ પણ તમારું જ નામ ગુંજતું હશે.
2: શું આજે વિજયસિંહ તારે ત્યાં આવ્યો હતો?
1: હા, તેણે મારું રક્ષણ કરવાની ફરજનો દાવો કર્યો. મેં તેને નકારી કાઢ્યો, સ્પષ્ટ કહી દીધું કે હું તો નાગિલને મનથી વરી ચૂકી છું.
2: પણ એણે હતાશ થવાની જરૂર નથી.
1: મનને સંકુચિત ન કરો નાગિલ, આ યુદ્ધની આંખી વહી જવા દો. પછી સ્તંભ તીર્થમાં આપણે રંગરાગ કરીને વિરહની આગનું એક સામટું સાટું વાળી દઈશું.
2: એની તો મને ખાતરી છે જ.
1: સમજો છો કે તમે વૃદ્ધ માતાને એકના એક પુત્ર હોવા છતાં મારે લીધે જ તેમની આતુરતાને સંતોષતા નથી. છતાંય હું તમારું કયું કરતી નથી.
2: જ્યોતિ, દુખી ન થા, આપણે યુદ્ધ પછી મળીશું.
1: કદાચ વખતે મળાય ન મળાય તો પરલોકમાં તો જરૂરથી મળીશું. સૂર્યગંગા ને ઘાટ.
2: સૂર્યોદય થયો, ચાલ સાળીની પલાણીને નીકળી જાઉં. અરે, પાટણના દરવાજા બંધ, હવે શું કરું? કોને પૂછું? હા, પેલી મંજુ ઘોષા, ચતુર ગણિકા, ક્યાંયથી એ છુપો માર્ગ બતાવશે.

0: परदेशी।
1: मंजू गोशा, आऊ रूप तुम्हें क्या ही जोयू नथी, मने समझा तो नथी कि आज आटलो बधो फेरफार केम।
0: अमारे तो हवे उत्सव ना दिवसो आव्या।
1: युद्ध है एटले तमारो उत्सव। सांभळ्युं छे के पाटणनी प्रजा तो तांडव अने भैरव नृत्य पाछळ खेली छे।
0: हा, पुरवासीओ तांडव पर तो उत्सवमां थता संध्या नृत्यमां मणिधर मुरलीना नादे डोले एम डोली उठे छे।
1: एमां एवो तो कयो जादु होय छे?
0: अंगहार नहीं पूर्णिया, पण हवे तमे नहीं जोई शको, कारण के युद्ध ने समय परदेशीओना विहार पर घणी मर्यादाओ मुकाय छे।
1: पण मारे तो स्तंभ तीर्थ जवुं छे।
0: હવે તો પાટણ નો યુદ્ધ જ નિહાળો, પાટણ ના દરવાજા બંધ થાય એટલે ચકલુએ ન જઈ શકે તો તમે શી રીતે જઈ શકો?
1: એ મુશ્કેલી માંથી માર્ગ મેળવવા તો તમારી પાસે આવ્યો છું,
0: પણ પાટણ બહાર જવાની આટલી બધી તાલાવેલી કેમ છે? થોડોક વધારે વખત રોકાઈ જાઓ, હું ખાતરી કરાવી દઈશ કે મારા આશ્રય રહેવાથી તમે અત્યારે સ્તંભ તીર્થમાં જ છો એટલી નિરાંત તમને રહેશે।
1: એની ખાતરી શી રીતે આપશો?
0: એ રહસ્યને હમણાં રહસ્ય જ રહેવા દઈએ। જે માણસનો અંત નિશ્ચિત છે એને થોડોક સંતોષ ભલે થતો। અવિશ્વાસ આવે છે ખરું ને?
1: ના, સાવ તો એવું નહીં, પણ
0: તો ચાલો મારી સાથે એ રહસ્યને ભેદી નાખીએ। મારી પાછળ પાછળ આવો। જુઓ, પેલો પદ્મક નો વિશાળ પલંગ છે અને પેલી વાસક સજ્જાની પાછળ રાજગઢ સુધીનો ગુપ્ત ભવન માર્ગ છે જેનો છેડો હસ્તી શાળામાં પડે છે। આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યાંથી બહાર જવાના અનેક ગુપ્ત માર્ગો છે।
1: હવે કંઈક સમજાય છે।
0: આજે મધ્યરાત્રિએ હું તમને એ માર્ગ થોડી સુધી લઈ જઈશ, અત્યારે તમે અહીં જ આરામ કરો।
1: મારે માટે અહીં રહેવું અસહ્ય છે।
0: બાળક ન બનો પરદેશી, આ યુદ્ધનો સમય છે, મારી સલાહ પ્રમાણે શાંતિથી અહીં રહો, અન્યથા આપણે બંને માર્યા જઈશું। આજે મધ્યરાત્રિએ આવીશ, તમારા મનની શાંતિ ખાતર પેલો માર્ગ બતાવીશ અને જરૂર પડશે તો તમારા મનનું રંજન પણ કરીશ। જાઓ, પેલા પદ્મકના પલંગ પર આરામ કરો।
1: મંજુ ઘોષા, મારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે।

0: સૈનિકોને યુદ્ધોત્સાહ માટેનું નૃત્ય હું બરાબર ન કરી શકી. મને મારા ધંધા તરફ નફરત થતી જાય છે. હવે હું સાધારણ મટી ગૃહિણી બનીશ, પણ તે માટે મારે આજે મારા પ્રીતમને એક અમૂલ્ય ભેટ, એક અત્યંત સુહામણા અને 35 લક્ષણા પુરુષના કિંમતી જીવનની ભેટ, પ્રેમવેદી પર એક શ્રેષ્ઠ બલિદાન. ચાલ મન, જરા કઠોર બની જા, પથ્થરનું બની જા. સંધ્યા તો વહી ગઈ, દાસીએ હાંડીમાં દીવા પ્રગટાવ્યા છે. અભિસારે નીકળું છું, છેલ્લો અભિસાર.
1: અરે પરદેશી, કઈ તકલીફ તો પડી નથી ને?
2: હું વિચાર કરતો હતો કે આ ભોયરા જેવા ખંડમાં આટલું બધું સુખ ક્યાંથી, અને આમરો શતકના શિલ્પે તમને ગાઢો કરી રાખ્યો છે.
1: તો પછી યુદ્ધકાળ સુધી અહીં જ રહી જાઓ.
2: કમળની મીઠી અને બાર્યવાસથી ભર્યા ભર્યા હૈયાનો પરિચય થતા મારું હૈયું હવે તો હાથ લઈને બેઠું છે કે આવી કોમળાંગી અને પ્રેમાળ નારીનો સંગ કેમ કરીને છોડાય. આ સ્તન પ્રદેશ પરથી સ્થાન ભ્રષ્ટ થતો પાલો જાણે કઈ કહી રહ્યો છે, ઈજન આપી રહ્યો છે.
1: વાહ મારા રસિક જીવડા, હવે થાય છે કે તમને પેલા ગુપ્ત માર્ગે પહેલા રવાના કરી દઉં.
2: મારું મન પણ એ જ ઈચ્છે છે.
1: જો કે તમને તકલીફ નથી, કંટાળા નથી, અને વળી પાછા કવિ બંધા જાઓ છો, તો સવારે જવાબમાં શું વાંધો છે?
2: સ્તંભ તીર્થ પહોંચી જવું એ મારું પરમ કર્તવ્ય છે.
1: હવે મધ્ય રાત્રે ક્યાં છેટી છે?
2: હજી તો રાત્રિનો પ્રારંભ થતો લાગે છે.
1: અમારે પટણીઓને તો બે ચાર ઘડીનો કઈ હિસાબ નથી. પ્રીતમને વિદાય દેતા દેતા એટલો સમય તો વહી જાય છે.
2: અરે એક જ પળમાં પ્રીતમથી જુદી

0: સદા સ્ત્રીઓ પણ પાટણમાં છે.
1: આ કઈ થોડી જ્યોતિર્માલા છે, એક વાર માણી જો. પછી
2: બંધુલા મદિરા પાત્ર લાવજે.
0: મંજુ, મને તો મદિરા પાત્ર કરતા તું જ વધારે નશીલી લાગે છે.
1: નાખિલ, એક વાર જરા થોડીક મદિરા, થોડોક નશો, પછી આ મદિરાનું પાત્ર તો છે જ ને.
0: મંજુ ખોશા, લગ્ન પહેલા જાહિલ ને વફાદાર રહેવાની શરૂઆત કરી દીધી.
1: હું સમજી નહીં.
0: શું પરપુરુષના બાહુપાશમાં સમાવાનું કદાચ તને ગમતું નથી કે પછી?
1: ના, એવું તો કઈ જ નથી.
0: તો આવ, આ હાથ તારા માટે ખુલ્લા છે.
1: પારદેશી, પાટણની પ્રણય ક્રીડાનો ખ્યાલ તમને ક્યાંથી હોય? પાટણની નારી એમ સહેલાઈથી કદી ઝઘડાઈ જતી નથી.
0: તો શું મારે આક્રમણ કરવું પડશે?
1: ના, એમ નહીં. પણ પુરુષ જ્યાં સુધી મદોન્મત માતંગના મિજાજમાં ના આવે ત્યાં સુધી અમે તેને અસ્પર્શ્ય ગણીએ છીએ. તમને મદહોશ કરવા માટે મદિરાનો બીજો મદ્યકટ ખાલી કરાવવો પડશે.
2: બંધુલા, પેલો જૂની મદિરા વાળો માણેક જડી મદ્યકટ લાવજે તો.
0: મંજુ, લાવ મદિરા પાત્ર. લે, પ્રથમ મારે હાથે જ તારા મુખમાં હું મદિરા રેડીશ, અને ત્યારબાદ હું તારા મુખમાંથી તેને ચૂસી લઈશ, અને પછી તો.
1: હવે હાથ થાય છે. મને છોડ, મને છોડ, મને છોડ. લે, લે તો જા.
0: અરે મંજુ, દ્વાર ભીડાવતી ગઈ. જાહિલ ની પ્રિયા મારો જાન લેવા ઈચ્છતી હતી. જ્યોતિર્માલાએ મને સાવધ રહેવા કહ્યું છે. આ રહી મારી તલવાર. કાયર જાહિલ સ્ત્રી દ્વારા કપટથી મારો કાંટો કાઢવા માંગતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ તો
3: વિજયસિંહ, તમે જ્યોતિર્માલાના પાણીગ્રહણ માટે યુદ્ધ પૂરું થવાની વાત જોવા કેમ કહો છો?
4: શિલ્પી, સાવધ જાણ્યા બનો છો.
3: જે વાત કરવી હોય તે સ્પષ્ટ કહો.
4: શિલ્પી, એક અનર્થ થતો રહી ગયો. જ્યોતિ પેલા ભાગેડું સાથે સ્તંભ સુધી પહોંચી ગઈ હોત, પણ આવતા યુદ્ધના કારણે જ્યોતિની નસમાં પાટણનું ગૌરવ લોહી બનીને વહે છે, એટલે તે રહી ગઈ.
3: શું કહે છે?
4: આમ તો જ્યોતિની પસંદગી ખોટી નથી, પરદેશી પૈસાદાર છે અને બહાદુર પણ.
3: હાલ ને હાલ એનો ફેંસલો કરવો જ રહ્યો.
4: શિલ્પી, વિચારીને પગલું ભરજો. અંતે નુકસાન તો જ્યોતિર્માલાના છે એ રખે ભૂલતા.
1: માત્ર ઉશ્કેરાટમાં પોતાની જાતને નુકસાન કરશો. ગઈ કાલે જે માનવીનું શપ તમને મળ્યું હોત, પણ પરદેશીને હું મારી ન શકી.
3: એ ક્યાં છે?
1: મેં એને ભૂગર્ભખંડમાં પૂરી રાખ્યો છે. હવે ક્યાં પળનો વિલંબ છે? આપણે બંને મળીને એ પરદેશીને પૂરો કરીએ.
3: ચાલ, જલ્દી કર. ક્યાં છે એ નીચ? એક પળમાં તેનો નિકાલ લાવી દો. આજે આજે મારું હૈયું તને આલિંગવા તલ પાપડ બની રહ્યું છે.
1: જીવનની મહત્તમ સુખની ઘડીનું આગમન મને હર્ષથી ગાડી તો નહીં બનાવી દે ને. શિલ્પી, બરાબર તૈયાર થઈ જાઓ, આગળો ખોલું છું.
3: ખોલી નાખ.
1: મને થાય છે કે
3: જલ્દી બોલી નાખ ને.
1: બીજો કોઈ માર્ગ લઈએ તો?
3: મૂર્ખ, આમાં બીજા માર્ગની ક્યાં જરૂર છે?
1: પણ મને એક ભય છે.
3: શું?
1: અસી યુદ્ધમાં એ માણસ ઘણો કુશળ છે.
3: આગી ખાસ, આ તલવાર હવે અધમના લોહીને ચાખવા થન કરી રહી છે.
1: શિલ્પી, હટકી જાઓ, માની જાઓ.
3: દૂર ખાસ, સાવધાન.
4: આવ શિલ્પી,
3: તારું મોત તારે માથે ભમે છે.
4: ઉત્તમ નારી રત્ન માટે મોખા બલિદાન આપવા પડે છે.
3: લે, લે તો જા.
4: તું પણ લે તો જા.
3: બે ઘામાં તો તારા સોળે ભાવ.
4: શિલ્પી
3: દુષ્ટ,
4: આમ કપાઈ મરવાથી શું ફાયદો છે?
3: મોત તો ભય હવે સમજો ને.
2: આ નાનકડી કથા

0: જીવનમાં ઝંખેલું સુખ હાથમાં આવ્યું ના આવ્યું ને સરકી ગયું. મામાથી કોળિયો બેટીએ છૂટવી લીધો. ગૃહિણી તો બની ચૂકી પણ દાંપત્ય જીવનનું સુખ તો ક્યારે મળશે? જાહેલ, મારા શબ્દોની તે દરકાર ન કરી આપણું પ્રસન્ન દાંપત્યનું સોળનું સાકાર થતા રહી ગયું. પથારીમાંથી ઉભા થવાની શક્તિ નથી રહી અને પાટણની બહાર કે અંદર ચાલ તેમની ખબર લઉં.
1: મંજુ, યવનોની પિશાચ લીલા શરૂ થઈ ગઈ. આ ધુમાડા વાળી હવા બોલે છે. પાટણે અગ્નિની સોળ તાણી છે ને તેનું એક સપૂત વીર યોદ્ધો બલિદાનના ખરે ટાણે. મંજુ મંજુ, આ શું થઈ ગયું? મંજુ મંજુ, વિધિએ મને છેતર્યો છે. અમૂલ્ય સમયે એક તુચ્છ પ્રાદેશિક કા કરી ગયો.
0: વિધિ આગળ માનવી રમકડું છે.
1: એ તો હું ક્યાં નથી જાણતો. શી ખબર કાલ કેવી ઉગશે.
0: આવતીકાલ તો નહીં પણ ગઈકાલની સ્મૃતિઓ તો આપણી પાસે છે ને. દરબારમાંની પેલા કુકડાની સાઠ મારી યાદ આવે છે. સોદાગરની કુકડાના પગમાં રંગેલી લોખંડની સોયની ચોરી પકડી પાડવાની તારી બુદ્ધિ પર અને તે કુકડો ખરીદવા તમામ મિલકત સોદાગરને ચરણે મૂકી દેવાની તારી હિંમત પર તો આ મંજુ મારી ગઈ અને મેં જ મારા પ્રેમ માટે આમંત્રણ.
1: એ આમંત્રણ મારે મન ગૌરવ હતું અને એ પ્રેમ જ આપણી હૃદય સંપત્તિ બની ગયો છે.
0: કેમ પાછા વિચારમાં ડૂબી ગયા?
1: મંજુ મંજુ, મેં તને ખૂબ અન્યાય કર્યો છે.
0: તમે તો મને ભાવ ભ્રમણમાંથી ઉગારશો એ જ મારે મન મોટો ઉપકાર.
1: મંજુ, પેલું દ્વાર હળતું લાગે છે.
0: બારનું હાલે છે.
2: એ કિવાડ બંધ હે.
0: કોઈ બોલતું પણ સંભળાય છે.
2: અંદર કોઈ હોના ચાહીએ.
3: ઉસે તોડ દેતા હું.
1: બરદાર
4: ક્યા હસીના બેઠી હૈ.
5: પલંગ પર એક બીમાર આદમી ભી હૈ.
1: ખબરદાર અધર્મો પાપીઓ. મંજુ મંજુ, મારી તલવાર.
0: ઓ ભગવાન,
1: ઓ મારો તલવાર થવાતું નથી.
4: મંજુ ઇસ ગુલ કો ઉઠાલે, કાફિર કો ઉસકી તકતી પે છોડે. ઉસને તો હમે યે તાજા બતાજા ખુલ દિયા.
1: નરાધમ, લાવ મારી મંજુ, મારી મંજુ. અરે કોઈ તો આવો, મારી તલવાર લાવો. અરે અરે, ઓ મરેલી પડી. ઓ ઓ, મને અંધારા અંધારા આવે છે.

ત્રણ ત્રણ દિવસ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. પાટણનો કિલ્લો તણખલા જેવો થઈ ગયો. યવનો પાગલ થઈને ગુમે છે. કવળા રાણીને પણ શોધ્યા, તે પણ ગુમ થયા. અંતે રાજઘટને આગ લગાડી ગુપ્ત દ્વારથી હું નાઠો. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં મળતા જ મળતા છે. અરે, આ એક સ્ત્રીના રૂપાળા દેહ પર યવનો શું કરે છે? નરાધમો, નિરાધાર નારી પર અત્યાચાર! લે, લેતો જા, લે, તું પણ લેતો જા. ત્રણને પૂરા કર્યા, એક નાસી ગયો. અરે, આ તો મંજુ ઘોષા, તારી આ સ્થિતિ! ચાલ, જાહિલને ત્યાં જ મૂકી આવું. અરે, આવાજ

0: તો બંધ છે. અત્યારે કોણ ખોલશે? મંજુ, મંજુ, તારું ઉત્તરીય લઉં છું અને મારી પાઘડી. તું સંકોચ ના રાખીશ, ઉપર જઈને તને ખેંચી લઉં છું. બીજો ઉપાય નથી. નથી ને કોઈ મ્લેચ્છ છાવી ગયો તો? હશ, આવી ગયા. આ રહ્યું દ્વાર. ચાહિલ, ચાહિલ,
1: તમે તમે કેમ આવ્યા છો?
0: હા, મંજુ ગોશાને બને તો છુપાવવા આવ્યો છું. હું તો આ ચાલ્યો અને અંદર લે, બહાર ઘોઘાટ વધતો જાય છે. યવનો માંથી બચવું મુશ્કેલ છે.
1: મંજુ ગોશા, મારી આ સ્થિતિ, મારો ભાઈ ક્યાં છે? તેનું શું થયું? તેને એકલો મૂકીને
2: જ્યોતિ, એના શરીરની સ્થિતિ દયાજનક છે, એને આરામ કરવા દે.
1: અરે રે, મેં હતભાગીણીએ મારા ભાઈની આ સ્થિતિ કરી મૂકી.
2: તારા ભાઈને હું અહીં લઈ આવું છું. તમે મૂંઝાશો નહીં, જાહિલને નહીં માને તો સુરક્ષિતપણે પણ લઈ આવીશ.
3: તમારા બંનેનો જીવ જોખમમાં મુકાશે.
2: કઈ નહીં થાય. જય સોમનાથ.
3: નાગિલની બહાદુરી તમે નજરો નજર જોઈ છે. શી અદ્ભુત પટાબાજી. કાક, તમારા ભાઈને મારવા ઈચ્છતો નહોતો, તેથી સાચવીને ઘા કર્યો. નહીં તો મારું સુહાગ સિંદૂર.
1: મારો એકનો એક ભાઈ, હું ના બાપી ના માઈ ભાઈ વગરની બની જાત.
3: આવી ગયા લાગે છે, આવી ગયા.
1: અરે,
4: તલવાર અંદર રખીએ, કોઈ મત ભગાતો.
1: નાગિન,
5: દોનો કો ઉઠાયેંગે?
4: નહીં, યે તાજા બતાજા ગુલ હૈ, ઇસે ઉઠાયેંગે.
5: અરે હસીના, ક્યું મરના ચાહતી હૈ યે છોટી સી છુરી.

0: હું કોના માટે જીવું છું? મારો આત્મા કકડે છે. રાત્રે આ અવાજો અને દિવસે આખા એ પાટણ પર ગીધોના ટોળે ટોળાવડે છે. આ મારું પાટણ, મારી જન્મભૂમિ. તારા માટે હું શું કરું? અરે પરદેશી કેમ એકલો?
1: વિજયસિંહ, શું કહું ફૂટ્યા તકદીરની વાત. તારા ગયા પછી જાહેલ ને લેવા હું ગયો ને યવનો મારી માલાને
0: શું કે છે
1: એને શોધવા પાટણનો ખૂણે ખૂણો ફેદી નાખ્યો. પણ
0: હું તને જ્યોતિર્માલા અપાવીશ. એ કન્યાની હવે મને કશી સ્પૃહા નથી.
1: હું યાવની સૈન્યનો પીછો કરવા જાઉં છું. કદાચ માલા હોય તો મારા જીવને જોખમે તેને.
0: મિત્ર, તું સ્તંભતીર્થી જા, મને જ્યોતિની શોધ માટે જવા દે. સ્તંભતીર્થની દશા પાટણ જેવી થશે તો તારી માતા અને બહેનીનો વિચાર કર. જા, નહીં તો જ્યોતિર્માલા જેવી દશા તારા કોઈ સ્વજનની.
1: મારું મન માનતું નથી.
0: યુવાન, સારો ઘોડો લઈને હું ઉપડું છું. તું લગામ ખેંચ, મારું માની જા.
1: જય સોમનાથ. વજેસિંહ, તું માનવ નથી પણ દેવ છે.
0: જય સોમનાથ. હું રાજપૂત છું અને રાજપૂતનો ધર્મ બજાવું છું.
1: આજે મને સાચા રાજપૂતના દર્શન થયા.
2: યાવની સૈન્યનો અવાજ સંભળાય છે. રાત પડાવી છે, હવે પડાવ નાખશે. પણ પાન પકડેલી સ્ત્રીઓ આ માનવ સાગરમાંથી શી રીતે શોધી કાઢવી? વળી મારો વેશ પણ. પેલો એક યવન, તેને ઉઠાવી લઉં.

0: સપૂત કહેવાવું, અને બીજું પેલા પરદેશી નાગિલને એક સંદેશો પહોંચાડવો છે કે એકાદ માસમાં આવીને તેની હૃદય સંપત્તિ જ્યોતિને તેડી જાય.
1: વિજયસિંહ, હે દેવતા, મને આશીષ આપો.
2: વિજયસિંહ, તમને ઓળખવામાં મેં ભારે ભૂલ કરી. હે દેવતા, મને શુભાશીષ આપો.
0: અરે, મને શરમમાં ના નાખશો, મેં તો મારી ફરજ બજાવી છે.
3: સૌ સુખે રહેજો.
4: વિજયસિંહ, મને માફ કરજે.

0: આ પાટણ, આ રાજમાર્ગ કેવા કેવા વસ્ત્રોને રંગરાગથી શોભતા સ્ત્રી પુરુષો વિહરતા હતા, જાણે સ્વર્ગના દેવદેવીઓ તેમના આ નગ્ન દેવો. હા સહસ્રલિંગ, પાટણ, તને જોતા તો મારું હૈયું ચીરાઈ જાય છે. તારા બધા લોપટ તોડી નાખ્યા રાક્ષસી યવનોએ. આ રાજગઢ આવ્યો, ધવલગુરુ તરફ પગલા ભરું છું. મહારાજ કર્ણદેવ હજી જીવે છે ત્યાં સુધી રાજમહાલય પરનો દીપક કેમ ના પ્રકાશે? અરે છે કોઈ? અરે અજયસિંહ,
1: બાપુ,
0: જો ધવલગૃહની ટોચ પર ચડીને દીપક પ્રગટાવતો.
1: છેલ્લા કેટલાય દિવસ સુધી હું એ જ કામ કરું છું, પણ દીવો મૂકું મૂકું ને ક્યાંથી પણ આવે છે ને દીવો.
0: છતાં તું દીવો પ્રગટાવ, હું ઉભો છું.
1: જરૂર બાપુ, જરૂર.
0: શું આ અંતિમ દીપ છે? દીવો પ્રગટ્યો, વાહ, શું તેજ મારે છે. દીવો રામ થઈ ગયો. આમ જ પેલો ઝંઝાવાતનો દીપ, મહારાજ કર્ણદેવની નજરો નજર, કોળા રાણીની હાજરીમાં જ ક્યાં બુજાઈ ગયો? તે રાત મારા હૈયામાં ઘર

સમરાશાના ભવન પરનો દીપક તે રાત્રે ઓલવાયો નહોતો, પણ આજે જેમ ધવલ ગૃહ પરનો દીપક ઓલવાઈ ગયો હોય તેમ તે જ રાત્રે પાટણનો અંતિમ દીપ જાણે બુજાઈ રહ્યો હોય એમ લાગતું હતું. અને હવે આજે તો તે અંતિમ દીપ જાણે બુજાઈ ગયેલો લાગે છે. હે પાટણ, શું તારા અંતિમ દીપ ને બુજાતો જોવાનું આ કંભાગી વિજયસિંહના ભાગ્યમાં લખાયું છે? પાટણ, તારો અંતિમ દીપ બુજાઈ ગયો. ફરીથી કોણ પ્રગટાવશે?